નમસ્કાર, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 15 સેકન્ડ્સ થઈ છે. આજે રવિવાર 2 ઓગસ્ટ 2026, શ્રાવણ દિનાંક 11, શક સંવત 1948. આજની સભાની શરૂઆત કરીએ મંગલ સ્વરથી.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: બાલકદાસ કાપડીના કંઠને આપ સાંભળી રહ્યા હતા, હવે સાંભળીએ ખેતસિંહ ગઢવીના સ્વરને।

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લક્ષ્મણભા ગઢવીના કંઠને. હવે સાંભળીએ મનભા ગઢવીના કંઠને. રચનાકાર છે કબીર સાહેબ.

મેઘજી અસમલ કન્નરના કંઠને આપ સાંભળી રહ્યા હતા. રચનાકાર હતા રવિ સાહેબ. આજની ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનામાં અંતિમ રચના સાંભળીએ. રચનાકાર ઈશ્વરદાસ. કંઠ આપ્યું છે મૂલજી ખોડું ગઢવીએ.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે ખેતી પાકોમાં રોગના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ. પ્રસ્તુતિ સીરી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ખેતી પાકોમાં રોગના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ. મિત્રો, ઊભા પાકમાં કોઈ રોગ કે જીવાત દ્વારા પાકને નુકસાન થાય તે પહેલાં તેમનું યોગ્ય નિવારણ કરવું અતિ આવશ્યક છે. સામાન્ય રીતે ખેતીમાં મુખ્યત્વે બે પરિબળોને કારણે રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. જેમાં જૈવિક પરિબળોની વાત કરીએ તો આ રોગો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે યજમાન છોડ ઉપર કોઈ જીવંત સજીવ દ્વારા આક્રમણ કરવામાં આવે છે. મોટાભાગના આ સજીવોમાં સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે ફૂગ, જીવાણુ, વિષાણુ અને કૃમિ છે, અને તે પરોપજીવીઓ તરીકે પણ ઓળખાય છે જે છોડ ઉપર હુમલો કરે છે. જ્યારે બીજું પરિબળ છે અજૈવિક પરિબળો. આ રોગો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે યજમાન છોડમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય, જમીનમાં પૂરતા ભેજનો અભાવ અથવા માટીમાં વધુ ભેજનું પ્રમાણ હોય કે ખૂબ ઓછું હોય, અથવા ખૂબ ઊંચું તાપમાન અને હવામાનનું પ્રદૂષણ જેવા પરિબળો મુખ્યત્વે ભાગ ભજવે છે. ખેતી પાકોના ઓછા ઉત્પાદન માટે અસર કરતા વિવિધ અજૈવિક પરિબળો એક અગત્યનું નિર્ણાયક પરિબળ છે. સામાન્ય સંજોગોમાં રોગોનું પ્રમાણ નહિવત હોય છે, પરંતુ સાનુકૂળ હવામાન મળતા તેનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી જતું હોય છે. રોગજીવાતની તીવ્રતાનું પ્રમાણ હવામાનના વિવિધ પરિબળો જેવા કે તાપમાન, સાપેક્ષ ભેજ, વરસાદ, પવન, બાષ્પદાબ વગેરે આના પર આધાર રાખે છે. આ બધા અજૈવિક પરિબળો પૈકી તાપમાન અને સાપેક્ષ ભેજની અસર રોગજીવાત પર વધારે પ્રમાણમાં થતી હોય છે, જ્યારે વરસાદ, પવન, ખેતોજારો અને માણસ જેવા પરિબળો રોગને ફેલાવવામાં મદદ કરે છે. ખેડૂતો પણ જે તે પાક સાથે ઘણા સમયથી સંકળાયેલા હોય છે, એટલે પોતાના લાંબા ગાળાના અનુભવના આધારે જે તે પાકમાં રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળશે કે કેમ તેની શક્યતા કે સંભાવના અંગે પ્રાથમિક જાણકારી મેળવી શકે છે. ખાસ કરીને પાકમાં નુકસાન કરતી જીવાતો કરતાં રોગની તીવ્રતા પર હવામાનની અસર વધુ થઈ શકે છે. ખેતી પાકમાં જોવા મળતા મોટાભાગના રોગ હવામાનના અમુક ચોક્કસ પરિબળ પર આધાર રાખે છે. હવામાનના વિવિધ પરિબળો પૈકી સાપેક્ષ ભેજ અને વાદળછાયું વાતાવરણ રોગની તીવ્રતા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા છે. બાજરીના પાકમાં કુતુલ તેમજ અન્ય પાકોમાં પાનનો તળછારાનો રોગ સામાન્ય રીતે વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. જુવારના ડુંડામાં દાણાની ફૂગ

લ્યુકોઝેબનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. પવનની ગતિ પણ કેટલાક રોગોના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે. બાજરીનો ગુંદરિયો એટલે કે અરગટ, ઘઉંનો ઘેરું અને બીજા કેટલાક ફૂગજન્ય રોગોમાં ફૂલના બીજાણુ પવન મારફતે દૂર સુધી ફેલાતા હોય છે. આમ આ બાબત પરથી ફલિત થાય કે પાકમાં રોગોના વધઘટ અને ફેલાવો પ્રસરણ માટે હવામાનના વિવિધ પરિબળો સંકળાયેલા છે. આવા સંજોગોમાં હવામાન વિવિધ પરિબળો વિશે ખેડૂતોને પ્રાથમિક જાણકારી હોવી ખાસ જરૂરી છે. એટલે મિત્રો, કૃષિ માહિતીના આ માધ્યમથી ઘણી વખત ખેડૂત મિત્રોને અપીલ કરતા હોઈએ છીએ કે આપની કોટાસૂઝ અને આપની સમજણ, વાતાવરણને ઓળખી અને વાવેતર કરવું, પાક લેવો કે દવાનો છંટકાવ કરવો કે કયા પ્રકારની દવા વાપરવી, એ બધું જો વાતાવરણ અને હવામાનને જોઈને કરવામાં આવે તો ખેતી પાકમાં થતું નુકસાન મહદ અંશે ટાળી શકાય.

0: आकाशवाणी पुणे, मेघना देशपांडे प्रादेशिक बातम्या देत आहे. ठळक बातम्या. लोकमान्य टिळकांनी सांस्कृतिक राष्ट्रवादाची भावना जनमानसात रुजवली, केंद्रीय गृहमंत्री अमित शहा यांचं प्रतिपादन. अजित डोभाल यांचा सन्मान हा राष्ट्रसेवा, राष्ट्रवाद आणि समर्पणाचा सन्मान असल्याचे मुख्यमंत्र्यांचे गौरवोद्गार. युवकांनी कर्तव्य भावनेनं विकसित भारताच्या उभारणीत सहभागी व्हावं, राष्ट्रीय सुरक्षा सल्लागार अजित डोभाल यांचं आवाहन. लोकमान्य टिळक आणि लोकशाहीर अण्णाभाऊ साठे यांना राज्यात सर्वत्र अभिवादन. पंतप्रधान नरेंद्र मोदी यांच्या हस्ते आज नशामुक्त युवा विकसित भारत
1: मूल्यांकन માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. સમાચાર વિગતવાર. દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયં સેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અંકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે.
2: ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદવ્યાસ બિલ્ડિંગ ખાતે જે સેમિનાર હોલ છે તેમાં આપણે જિલ્લા કક્ષાનો માય ભારતનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. વરસાદ અને બીજી પરિસ્થિતિઓને જોતા 250થી વધુ યુવાનો એમાં જોડાય તેવી અમે અપેક્ષા કરીએ છીએ. અને જે લોકો નથી જોડાઈ શકવાના તો એ પીએમ વેબકાસ્ટની જે લિંક છે કે જેમાં માનનીય મોદીજી તમામ દેશના યુવાનોને જ્યારે આહવાન કરશે તો વર્ચ્યુઅલી એમનો જોડાઈને લાઈવ લાભ પણ મેળવી શકશે. તો યુવાનોને માય ભારત તરફથી અને જિલ્લાના યુવા અધિકારી તરીકે એક મારી હંબલ અપીલ રહેશે કે આવો આપણે મળીને એક નશામુક્ત ભારતની સંકલ્પનાને સાકાર કરીએ.
1: રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત ગુજરાત રાજ્યને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ચાલુ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 2026 દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117.85 કરોડના અગાઉથી મંજૂર ભંડોળને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર અસરકારક રાહત બચાવ અને પુનર્વસન પગલાં માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર પણ રાખવામાં આવશે. નવસારીના ગણદેવી વિસ્તારમાં વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તાત્કાલિક ગણદેવી પહોંચી મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી. આ દરમિયાન સરકાર અને સ્થાનિક તંત્ર તરફથી મૃતકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય રૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યા. આ સાથે જ નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ રાહત બચાવ

0: પુનઃ સ્થાપન કામગીરીનું શ્રી પાટિલે મૂલ્યાંકન કરી તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની પણ જાહેરાત કરી હતી.
1: ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ન કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ, એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડેલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ, એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે ફૂડ પેકેટની પણ જરૂર ન પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છીએ.
0: રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના કારણે તંત્ર દ્વારા અનેક લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું. જસદણમાં વરસાદ વચ્ચે પોલીસે રાતભર પેટ્રોલિંગ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી. ભારે વરસાદની સ્થિતિમાં નદી નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાનું પણ જણાવવામાં આવ્યું. હળવદના જૂના માલણિયાત ગામ નજીક રણ પાસે 2 મહિલા સહિત 5 લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરવા પહોંચેલી ફાયરની ટીમને પણ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી થતા કલેક્ટર સ્વપ્નિલ ખેરે તાત્કાલિક પરિસ્થિતિ નો તાગ મેળવી શકે તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સાબરકાંઠાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં ફસાઈ ગયેલા એક વ્યક્તિનું ફાયર ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ઘટના સ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચાણવાટા વેંટીનગર સર્કલ વિસ્તારમાં ખાડી કાંઠે રહેતા શ્રમિકોનું સરથાણા પોલીસે સ્થળાંતર પણ કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યમાં સતત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોરબીમાં આશરે 9 ઇંચ, ટંકારામાં 8 ઇંચ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ, હળવદ અને વઢવાણમાં 6.5 ઇંચ, તિલકવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વીરપુર, સંતરામપુર, બાવડા, તાલાળા સહિત અનેક વિસ્તારોમાં 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા મોરવા ડેમના હડબ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 623 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જિલ્લા તંત્રએ હડપ નદી કાંઠાના ગામોને એલર્ટ કરી નદી કિનારે ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા જણાવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને મોડાસાના મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પાણી ફરી વળ્યા હોવાનું અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે.
2: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં જોવા મળી. ભિલોડા, શામળાજી, મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિવિધ તાલુકાઓના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ચાર રસ્તા ખાતે તેમજ બસ સ્ટેશનના પાછળના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: આ સાથે જ વરસાદથી પાણીની આવક થતા રાજકોટના આજી બે ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા 0.225 મીટર ખોલવામાં આવ્યા છે. રાજ્યમાં 4 સક્રિય હવામાન સિસ્ટમના કારણે આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાઈ સ્થિતિ તોફાની બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
3: योनो वार्निंग दिया गया है भातथरण, बनासकांठा, साबरकांठा, पाटन और मेहसाणा के लिए, सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. इसमें तटीय क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन चलने का स्थिति बने रहेंगे. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है. इसमें जो स्पीड दिया गया है 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगी.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ શહેરના પ્રવાસે જશે. મુખ્યમંત્રી મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સૌપ્રથમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષા ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનને સાકાર કરવા માટે નિપુણ ભારત મિશનનો અમલ થઈ રહ્યો છે. જે અંતર્ગત નિપુણ ગુજરાત અભિયાન હેઠળ હવે રાજ્યવ્યાપી બેન્ચમાર્ક સર્વે યોજવામાં આવશે. જીસીઆરટી દ્વારા જિલ્લા અને તાલુકા શિક્ષણ તંત્રને જારી કરાયેલા પરિપત્ર અનુસાર 4 ઓગસ્ટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે ભાષા એટલે કે વાંચન અને લેખનનું, જ્યારે 5 ઓગસ્ટે ગણિત એટલે કે સંખ્યા જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.

0: અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ ચિકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી છે, તેમજ પરીક્ષાની નવી તારીખ પણ હવે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગરાઈ નન્ની પરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ સરપંચોને પોતાના ગામડાઓને આદર્શ, સમૃદ્ધ અને સ્વસ્થ બનાવવા માટે દાર્શનિક અને વ્યવહારુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરપંચોએ પણ પોતાના ગામને મોડેલ ગામ બનાવવા ત્યાગ અને સંકલ્પ સાથે કામ કરવું જોઈએ. પંચમહાલની પંચામૃત ડેરીએ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે 2.5 લાખ દૂધ ઉત્પાદકોને રાહત આપતો નિર્ણય લીધો છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ પંડિત છન્નુલાલ મિશ્રાના કંઠને.

કવિતા કૃષ્ણમૂર્તિના કંઠને આપ સાંભળી રહ્યા હતા. રચનાકાર હતા રવિન્દ્ર જૈન. ભક્તિ સંગીતના કાર્યક્રમ વંદનામાં હવે સાંભળીએ મન્ના ડેના કંઠને.

0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક.
1: ગૌરવ હોય છે તેનો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે દેશનો દરેક નાગરિક આત્મ બલિદાન આપવા પણ તૈયાર હોય છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારતના દરેક ઘર મકાન પર તિરંગો લહેરાવવામાં આવે છે. પોતાના ઘર પર તિરંગો લહેરાવવા ઉત્સુક દરેક વ્યક્તિએ આજે એક વિશિષ્ટ રાષ્ટ્રપ્રેમીને અચૂક યાદ કરવા પડે. એ વ્યક્તિ એટલે પિંગલી વેંકૈયા. આ નામ અજાણ્યું લાગશે, પરંતુ તિરંગાની વાત થતી હોય ત્યારે તેમને અચૂક યાદ કરવા જ પડે, કારણ કે આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાના તેઓ મૂળ સર્જક છે. પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાના સર્જક તરીકે પિંગલી વેંકૈયાને યાદ કરીને સ્મરણાંજલિ આપી હતી. પિંગલી વેંકૈયાજીને યાદ કરવાનું આજે બીજું વિશેષ કારણ એ પણ છે કે આજે તેમનો જન્મદિવસ પણ છે. પિંગલી વેંકૈયાનો જન્મ તારીખ 2 ઓગસ્ટ 1876 ના આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક આવેલા બટાલા પેનમુરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનુમંત રાયડુ અને માતાજીનું નામ વેંકટ રત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પછી વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતા તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો બોર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા અને ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું શરૂ કર્યું. લાહોરની એંગ્લો વૈદિક કોલેજમાં ઉર્દુ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયેલા હતા. વર્ષ 1906 કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. વર્ષ 1916 તેમણે અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે 30 નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રી લેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. 5-1 વર્ષના સમયગાળામાં પિંગલી વેંકૈયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને વર્ષ 1921 વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી, છતાં તે કોંગ્રેસના કાર્યક્રમ લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારા વધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત રાખ્યું હતું. આ તિરંગાને વર્ષ 1931 કરાંચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને તારીખ 22 જુલાઈ 1947 તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. પિંગલી વેંકૈયાનું નિધન તારીખ 4 જુલાઈ 1963 થયું. તેમના મૃત્યુના પૂરા 46 વર્ષ પછી ઓગસ્ટ 2009 સરકારે તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. આજે તારીખ 2 ઓગસ્ટના તેમના જન્મદિવસે સંકલ્પ લઈએ કે આપણે ઘરે તિરંગો લહેરાવીએ ત્યારે પિંગલી વેંકૈયાનું પણ સ્મરણ કરીશું.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ગઈકાલ વહેલી સવારથી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળેલી વિગત અનુસાર કચ્છના તમામ તાલુકાઓમાં મેઘાવી માહોલ રહ્યો હતો, જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં 66 મિલીમીટર વરસાદ નોંધાયો, તો અન્ય તાલુકાઓમાં નખત્રાણામાં 55, અંજારમાં 29, ગાંધીધામમાં 43, માંડવીમાં 18, ભચાઉમાં 16, અબડાસામાં 13, મુન્દ્રામાં 59, રાપરમાં 63 અને લખપતમાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગઈકાલ સવારથી પડી રહેલા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ વરસાદ કાચો સોનું સાબિત થશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ્સ જેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યના અનેક જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલ ડિપ્રેશન હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, જોકે આ સિસ્ટમની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર મધ્યમ વરસાદ અને દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ત્વરિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે NDRFની 17 ટીમો અને SDRFની 33 ટીમો એમ કુલ 50 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ભુજમાં ગઈકાલે વરસાદ થતાં શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા નીરની આવક થઈ છે. તળાવમાં પાણી આવવાની ખુશીમાં નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ગઈકાલથી પડી રહેલ ભારે વરસાદને પગલે જરૂર પડીએ સ્થળાંતરની સ્થિતિ માટે ગાંધીધામ મહાપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી સહિત પાલિકા પ્રશાસનને વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને સંસ્થાઓ સાથે બેઠક કરી હતી. જો લોકોને સ્થળાંતર કરવું પડે તો તે માટે આશ્રય પણ સ્થાનની વ્યવસ્થાઓ મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે. હાલના સમયે તાલુકાના ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં લાઇટ, પાણી અને શૌચાલય વ્યવસ્થા સાથેની 28 શાળા આશ્રય સ્થાન તરીકે નક્કી કરવામાં આવી છે. કચ્છ સહિત રાજ્યભરની કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા ખાલી રહેલી બેઠકો ભરવા માટે 4થો અને અંતિમ વેંકટ સીટ બેઝ કાઉન્સેલિંગ રાઉન્ડ 1-10 ઓગસ્ટ સુધી યોજાશે.

વિષયની પસંદગીમાં ફેરફાર કરી શકશે. આ રાઉન્ડમાં કોલેજો મેરિટના આધારે સીધી પ્રવેશ ઓફર જાહેર કરશે. આ પ્રક્રિયા 13 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવાની રહેશે, અન્યથા ઓફર રદ થઈ જશે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની સંકલન બેઠક યોજાઈ હતી. આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ટોડિયા ગામે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે તમામ વિભાગોને તડામાર તૈયારીઓ કરવા અને સમયસર વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે ઘાસકાર્ડ મેળવવાની તારીખ લંબાવવા માટે ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ખાસ માંગ કરવામાં આવી હતી. વાડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા અધિકારીને તાકીદ કરાઈ હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો ડ્રગ વ્યસન સામેના આ 100 અઠવાડિયાના અભિયાનમાં ભાગ લેશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: इस अभियान में माई भारत के स्वयंसेवक, राष्ट्रीय सेवा योजना के स्वयंसेवक, युवा क्लब, स्कूल, कॉलेज, विश्वविद्यालय, गैर सरकारी संगठन, उद्योग संगठनों के युवा प्रकोष्ठ और 125 से अधिक सहयोगी आध्यात्मिक संगठन भी वर्चुअल माध्यम से शामिल होंगे. देश भर में प्रत्येक रविवार को साप्ताहिक गतिविधियों का आयोजन किया जाएगा, जिनका उद्देश्य नशा मुक्त समाज के निर्माण के प्रति जागरूकता फैलाना और जन भागीदारी को बढ़ावा देना है. इन गतिविधियों में खेल प्रतियोगिताएं, वॉकाथॉन, ध्यान सत्र, सांस्कृतिक कार्यक्रम, जन जागरूकता अभियान, नुक्कड़ नाटक, परिचर्चाएं, कला प्रतियोगिताएं और सामुदायिक सहभागिता कार्यक्रम शामिल होंगे. इस पहल

0: બિહારને 10,845 કરોડ, મધ્યપ્રદેશને 8,010 કરોડ, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે. ઉઝબેકિસ્તાનના વિદેશી
1: જાગૃતતા ફેલાના ઓર જન ભાગીદારી કો બઢાવા દેના હૈ. ઇન ગતિવિધિઓ મે ખેલ પ્રતિયોગિતાએં, વોકાથોન, ધ્યાન સત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન જાગૃતતા અભિયાન, નુક્કડ નાટક, પરિચર્ચાએં, કલા પ્રતિયોગિતાએં ઓર સામુદાયિક સહભાગિતા કાર્યક્રમ શામિલ હોંગે. ઇસ પહેલ
0: શ્રી આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અને વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરાશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા નીટ પીજી 2026ની તૈયારીઓની સમીક્ષા કરી છે. ગઈકાલે મળેલી બેઠક દરમિયાન આ મહિનાની 30 તારીખે યોજાનાર પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નડ્ડાએ પરીક્ષાના સંચાલનમાં સામેલ તમામ હિતધારકોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે નીટ પીજી માટે અમલમાં મૂકવામાં આવેલી પરીક્ષા વ્યવસ્થા, ઉમેદવાર સુવિધા પગલા, સુરક્ષા માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત પગલા વિશે માહિતી મેળવી હતી. શ્રી નડ્ડાએ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને એનબીએમએસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટ પીજી 2026 માટે કુલ 2,73,183 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આ પરીક્ષા લગભગ 340 શહેરો અને 1,300થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_News_ABD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને કાલ સુધી ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને 3-6 ઓગસ્ટ સુધી પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે આજે ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. વરસાદ હવે સૌરાષ્ટ્રમાં પણ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: દક્ષિણ ઓર મધ્ય ગુજરાત કો સરાબોર કરને કે બાદ બારિશ કા રૂખ અબ સૌરાષ્ટ્ર કી તરફ હો ગયા હૈ, જિસસે કઈ જિલો મેં ભારી જલભરાવ હુઆ હૈ. મોરબી તાલુકા મેં પિછલે 24 ઘંટો મેં સબસે અધિક બારિશ દર્જ કી ગઈ. બારિશ કે ચલતે રાજ્ય કે 20 જલાશય છલક ગયે હૈ, જબકિ 30 બાંધો કો હાઈ એલર્ટ પર રખા ગયા હૈ. રાજ્ય કી જીવન રેખા નર્મદા બાંધ લગભગ 75% ભર ચુકા હૈ. રાજ્ય મેં અબ તક મોસમ કી ઓસત 64% બારિશ દર્જ હો ચુકી હૈ. તેજ હવાઓં કો દેખતે હુએ મછુઆરો કો અગલે 2 દિન તક સમુદ્ર મેં ન જાને કી સલાહ દી હૈ. સાથી રાજ્ય કે સભી બંદરગાહો પર 3 નંબર કા ચેતવણી સિગ્નલ લગાયા ગયા હૈ. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધારવાની ધમકી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. સામે ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો કરવામાં આવશે તો તે પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલી માળખાગત સુવિધાઓ અને અમેરિકી ઉર્જા સુવિધાઓ પર હુમલો કરશે. વધતા તણાવને કારણે અમેરિકી વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકો માટે નવી સુરક્ષા સલાહ જારી કરી છે. દરમિયાન હમાસે જણાવ્યું છે કે તે અમેરિકાને યુદ્ધ વિરામ કરાર હેઠળ શસ્ત્રો સોંપવા તૈયાર છે, જોકે ઇઝરાયેલ હજુ પણ નવા હુમલા કરી રહ્યું છે. ગાઝા અને લેબનોનમાં પણ તણાવ ચાલુ છે. યુરોપિયન સંઘ મંગળવારે ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા માટે સેઉટામાં એક કટોકટી બેઠક યોજશે. ઘૂસણખોરીની ઘટનાઓ બાદ સ્પેન અને કેટલાક અન્ય સભ્ય દેશો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. મોરક્કોથી આશરે 60,000 જેટલા ગેરકાયદેસર લોકો સ્પેનમાં પ્રવેશ્યા બાદ 22 યુરોપિયન સંઘ દેશોએ

0: સંયુક્ત રીતે આ મુદ્દાને ઉકેલવા અને કડક સરહદ દેખરેખ માટે નિર્ણય લેવા હાકલ કરી છે. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે 16 ચંદ્રકો જીતી ભારત મેડલ ટેલીમાં 4થા સ્થાને પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો જીત્યા છે. ભારતે સૌથી વધુ 10 ચંદ્રક બોક્સિંગમાં જીત્યા છે. પુરૂષો પેરાશોટ, પુટ અને ટ્રીપલ જમ્પમાં 2-2, જ્યારે જુડો અને એથ્લેટિક્સમાં 1-1 ચંદ્રક જીત્યો છે. ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. પ્રીતિ પવાર, જાસ્મીના લિંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ગંગા, સરુદંતી ચૌધરી, સચિન સિવાસ અને અંકુશ પંઘાલે સુવર્ણ, જ્યારે જદુમણીસિંહ, લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બેરવાલે રજત ચંદ્રક જીત્યા છે. પેરા એથ્લેટિક્સમાં પુરૂષોની F57 શોર્ટપુટ ઇવેન્ટમાં સોમન રાણાએ સુવર્ણ, જ્યારે શુભમ જુઆલે રજત ચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોએ અષાઢ મહિનામાં પડી રહેલ અનરાધાર, કોમનવેલ્થમાં ભારતને એક દિવસમાં બોક્સિંગમાં મળેલા 9 ગોલ્ડના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, કોમનવેલ્થમાં ભારતને પહેલીવાર બોક્સિંગમાં એક જ દિવસમાં 7 ગોલ્ડ, કુલ 38 મેડલ થયા. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે આબ અષાઢી ઓણ હરિયાળી, કોમનવેલ્થમાં સોનું વરસ્યું, કોમર્શિયલ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. સંદેશ પ્રથમ પાને લખે છે, જુલાઈમાં જીએસટીની આવક રૂપિયા 2.11 લાખ કરોડ.
0: અને હવે અંતમાં આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત 4થા સ્થાને પહોંચ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવામાન સમાચાર. હવામાન વિભાગમાંથી મળેલ માહિતી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અધિકતમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. ખેડૂત મિત્રો અને માછીમાર ભાઈઓ માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 8:32 સૌનો માણીતો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ, કાર્યક્રમ પ્રસ્તુતિ અર્ચના ચૌહાણ.

નવ અને 32 મિનિટે બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલમાં ફ્રેન્ડશિપ ડેને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ યાર મારો સુપરસ્ટાર. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી.

દસ વાગે આપ સાંભળશો મનોરંજન, 10:45 રજૂ કરીશું લોકસંગીત. શ્રોતા મિત્રો, આના પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે. 12:02 આપ સાંભળશો ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત અને 1:30 ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે.

5 ને 12 મિનિટે આપ માણસો ગુલમોહર, 6 ને 25 મિનિટે સ્થાનિક સમાચાર ભુજ કેન્દ્રથી રિલે કરાશે, 6:30 વાગે યુવવાણી, 7 અને 20 મિનિટે ગામનો ચોરો.

8 અને 45 મિનિટે સમાચાર સંધ્યા અને 10 વાગે રવિવાર સરીય સંગીત સભામાં સુધાકર દેવલેનું ખ્યાલ ગાયન આ બંને કાર્યક્રમો દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

આ હતા અમારા આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આ વિગતો આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: And the host button during the closing ceremony at the 2026 Commonwealth Games in Glasgow. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have congratulated all the athletes for their outstanding performance in the Commonwealth Games. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Shagun. Modi credits youth with driving India's all-round progress, headlines Hindustan Times. The Pioneer quotes the Prime Minister saying, "Youth must power India's rise." Also called on to support nation building to service, education and discipline. The Times of India reports, monsoon hope as World Meteorological Organization sees an El Nino counter, adding the risk of overall monsoon rainfall being below normal continues to loom over India due to a strengthening El Nino. Manhunt in Valley as terror attack claims two. TRP link being probed leads the Indian Express. Railway line through Key Tiger Corridor gets in-principle approval with a rider informs the Indian Express. And finally, the Financial Express writes, Indian holidays taking the trail less travelled, trekking. Hiking fast turning into mainstream travel. What was once a niche pursuit for seasoned mountaineers is fast becoming a mainstream travel segment. And with that, it's back to you, Shagun.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch nationwide campaign Nasha Mukti Yuva for Viksit Bharat Sankalp Abhiyan today. Union Minister Jagat Prakash Nadda reviews preparedness for NEET PG 2026 examination, urges aspirants not to fall prey to rumours. Telangana police rescues over 6,000 children in a month-long drive aimed at ending child labour and trafficking. Flood situation continues to be grim in Gujarat, Odisha and Kerala. Weather Department issues red alert for heavy to very heavy rainfall across six districts in Gujarat today. US President Donald Trump threatens to intensify military action against Iran. Tehran warns of retaliation on key American and Israeli energy infrastructures. India climbs to fourth position in Commonwealth Games in Glasgow. Boxers shine with record 7 gold in single day, taking medals tally to 39. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 5 મહિલા મુક્કેબાજોએ ગોલ્ડ મેડલ મેળવ્યા. ચંદ્રક સૂચિમાં ભારત 4થા સ્થાને પહોંચ્યું. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર કરાયા. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનો સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવામાં આવી. સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ગઈકાલ સવારથી મેઘકૃપા વરસી જનજીવન ખુશખુશાલ. કચ્છ જિલ્લામાં ગઈકાલથી પડી રહેલ ભારે વરસાદને પગલે જરૂર પડીએ સ્થળાંતરની સ્થિતિ માટે ગાંધીધામ મહાપાલિકા દ્વારા જો લોકોને સ્થળાંતર કરાવવું પડે તો તે માટેના આશ્રયસ્થાનની વ્યવસ્થાઓ કરાઈ. કચ્છ સહિત રાજ્યભરની કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા ભારે વરસાદની સ્થિતિ અને વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રક્રિયાની સમયમર્યાદા લંબાઈ. આ પ્રક્રિયા 13 ઓગસ્ટ સુધી પૂર્ણ કરવાની રહેશે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની સંકલન બેઠક યોજાઈ. આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ટોડિયા ગામે યોજવાનો નિર્ણય લેવાયો. કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજને 1 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. હવે પછીના સમાચાર 9:30
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ આપનો માનીતો કાર્યક્રમ ફોન એન આપની પસંદ.

0: શ્રોતા મિત્રો, આખરે કચ્છ ઉપર મેઘરાજાએ મહેર કરી અને ગઈકાલ રાતથી સરસ મજાનો વરસાદ ભુજને ભીંજવી રહ્યો છે. હું આપની દોસ્ત અર્ચના ચૌહાણ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આપના ફોનની પ્રતીક્ષા કરી રહી છું. વર્ષોથી આકાશવાણી ભુજના શ્રોતાઓ અમારી સાથે પોતપોતાનો વરસાદ વહેંચતા રહ્યા છે. તો જોઈએ આજના ફોન ઇન આપની પસંદ કાર્યક્રમમાં વર્ષાની વધામણી સાથે કોના કોના ફોન ક્યાં ક્યાંથી આવે છે. લઈએ કાર્યક્રમનો પ્રથમ ફોન. નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: હેલો, નમસ્કાર મેમ. જબલપુર એમપી સે આપકા શ્રોતા અશોક સિંહ બાત કર રહા.
0: અશોક સિંહજી બોલીએ. અશોક સિંહજી, આપ
1: કેસી હૈ મેમ?
0: બિલકુલ ઠીક હૈ, આપ કેસે હૈ?
1: મેં ભી ઠીક હું. સાવન કા મહિને કી હાર્દિક શુભકામનાએ. ગાના સુનવા દીજીએ, આયા સાવન ઝૂમ.
0: ટાઇટલ સોંગ ઉસકા આયા સાવન ઝૂમ કા. બિલકુલ સુનાતે હૈ,
1: ઝૂમ કે
0: બિલકુલ સુનાતે હૈ.
1: હમને કા અચ્છે સે આપકા પ્રસ્તુતિકરણ હોતા હૈ, સુબહ સુબહ અચ્છા લગતા હૈ.
0: બહુ અચ્છી બાત હૈ, ફોન કરતે રહીએગા અશોક સિંહજી.

0: नमस्कार, फोन इन आपने पसंद।
1: हेलो।
0: हाँ जी,
1: आकाशवाणी भूज।
0: जी आकाशवाणी भूज।
1: हूँ देशर प्रकांती थी बोलूँ छू, दर्जी भरत पिठड़िया।
0: बोलो बोलो भरत भाई।
1: हाँ, जो आपने जो एक जूनी फिल्म छे आरजू, एनु गीत सांभरवु छे, जूनी पिक्चर अर्जुन।
0: वाह सरस, क्यों गीत सांभरशो अर्जुन?
1: अजी रूठ कर अब कहाँ जाइएगा,
0: जहाँ जाइएगा हमें पाइएगा। बिल्कुल चौक्स संभावी दे।
1: मारू छे ने कई वर्षो थी रेडियो सांभरु छु
0: जी,
1: पर आजे कल्याण भाई करे थी नंबर लीधा, मारो पहली वार फोन लागो छे बेन।
0: वाह, तो आजे पहली ज वार मां तमारी पसंदगी नु गीत संभावी दईए।
1: કાલે આવશે ને ગીત? તો
0: હા, ગીત કાલે સવારે આવશે।
1: હા, મારી સાથે છે મારા પુત્રો મહેક પીઠડિયા, છોકરો છે અંકુર, હાર્દિક, અમે ભેગા થઈને સાંભળશું કાલે સવારના।
0: ચોક્કસ સાંભળજો
1: બેન। તમારું નામ શું?
0: મારું નામ અર્ચના, અર્ચના ચૌહાણ।
1: હા, બીજા કલ્યાણભાઈ સામરાય છે મારી સાથે
0: જી।
1: હા, ભલે જરૂર આપજો બોલા।
0: જી જી, ચોક્કસ ચોક્કસ કાલે સાંભળજો। આવતીકાલે દેશલ પર કંઠીથી આપ જરૂર સાંભળજો, આપની ચોઇસ નું ગીત
1: ભલે
0: સવારના કાર્યક્રમમાં આવી જશે। ભલે ભલે, નમસ્તે।

0: नमस्कार, फोन इन आपने पसंद।
1: नमस्कार, खंबा तालुका वो गांव बटाला तालुको खंबा थी बटाला गांव खंबा तालुका गांव खंबा तालुको
0: खंबा तालुको। शू नाम आपनु?
1: अने आप पहली बार फोन करियो? आपने पहली बार फोन करियो?
0: अरे वाह, बहुत सरस, हवे फोन करता रहजो। शू नाम आपनु?
1: आपनु नाम पूंजाभाई ठाकुर, बटाला।
0: अच्छा, तो पूंजाभाई कयो गीत सांभळशो?
1: એ તો ત્યાં હું 1972 થી રેડિયો રાખું છું।
0: અરે વાહ, બહુ સરસ, મારા જન્મ પહેલા।
1: હા, 1972 થી રેડિયો।
0: અરે વાહ વાહ, બહુ સરસ કહેવાય। રેડિયોમાં ગીતો સાંભળવા ગમે?
1: ગીત આપણે સોંપો છે, ગુજરાતી આપો કે હિન્દી?
0: હિન્દી ગીતો, હિન્દી ગીતો। કયું ગીત સાંભળશો?
1: એ હાથી મેરે સાથી નો આપી દેજો, નફરત કી દુનિયા આપી દેજો મિત્ર ના।
0: હા, આપો આપો।
1: એક ખંભાતના એક છે અમારે, એક દિગ્નેશભાઈ છે, દિગ્નેશભાઈ ખાલવા
0: જી,
1: કરશનભાઈ રબારી છે મેમદાવાદ, એક વરદાનજી ઠાકોર છે, એક જય પંચાલ છે
0: સંસારી જી,
1: આખું ગ્રુપ છે આપણે તો।
0: વાહ વાહ, તો હાથી મેરે સાથી નું આપની પસંદગી નું ગીત આવતીકાલે સંભળાવી દઈએ આપને, બરાબર?
1: આવજો, નમસ્કાર।
0: આવજો, નમસ્કાર।

0: નાતા જા. નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: હા બે નમસ્કાર, કેમ છો?
0: બિલકુલ આનંદમાં. આપ કોણ છો, ક્યાંથી બોલો છો?
1: હું રામજી બોલું છું, ભચાઉ તાલુકાના ગામ રાકડીયા થી.
0: નમસ્તે રામજીભાઈ.
1: હા કેમ છો બેન?
0: બસ એકદમ આનંદમાં. આપ કેમ છો?
1: બસ એકદમ મજામાં. અત્યારે ભુજમાં કેવો વરસાદ છે?
0: અરે ભુજમાં સરસ વરસાદ ગઈકાલ રાત્રે પડે છે. અને ભચાઉમાં કેવો છે? આપને ત્યાં લાકડીયા સાઈડ છે વરસાદ?
1: હા અમારે અત્યારે ચાલુ છે, ત્યારે 4-3 વાગ્યા ચાલુ થયો છે, અત્યારે પણ ફૂલ ચાલુ છે.
0: અરે વાહ વાહ, બહુ સરસ. રામજીભાઈ કયું ગીત સાંભળશો
1: આજે? આપણે સાજન ફિલ્મ નું ગીત સાંભળવું છે.
0: અચ્છા, સાજન
1: મેરા
0: દિલ ભી કિતના પાગલ હૈ.
1: અચ્છા,
0: સાજન ફિલ્મ નું કુમાર સાનુ ના અવાજ માં મેરા દિલ હી કિતના પાગલ હૈ, બરાબર?
1: હા એ સાંભળવું છે.
0: જી જી, ચોક્કસ સંભળાવી દઈએ.
1: હા.

0: સાથે મિત્રો પણ છે, સંજયભાઈ, પરેશભાઈ, અને વસરામભાઈ.
1: આવજો. નમસ્તે.

0: नमस्कार, फोन इन आपने पसंद।
1: हेलो, नमस्कार, फोन इन आपने पसंद।
0: हाँ जी,
1: हूँ मुंद्रा तालुकाना દેસલપુરથી કલ્યાણ કડવી બોલું છું।
0: બોલો કલ્યાણભાઈ।
1: અરે, આકાશવાણીના કાર્યક્રમો અમે નિયમિત સાંભળીએ છીએ।
0: અચ્છા, કયો કાર્યક્રમ સાંભળો, કયો કાર્યક્રમ સૌથી વધુ ગમે આપને?
1: આ ફોન ઇન છે, સૈયદ છે, બાળકોના કાર્યક્રમો છે, એવા બધા સાંભળીએ છીએ।
0: અરે વાહ।
1: અને બીજા મારી સાથે અમારા ગામના ભરતભાઈ દરજી છે, એ પણ તમારો કાર્યક્રમ વર્ષોથી સાંભળે છે।
0: અચ્છા, તો આપ અને ભરતભાઈ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: એ આજે એવી રાતથી વરસાદેલી ધીમી ધારે ચાલુ છે, એટલે દેશ ધરતીને સંભળાવી દેજો ગીત ઉપકાર ફિલ્મનો।
0: ઉપકાર ફિલ્મનું કયું ગીત સાંભળશો? કલ્યાણભાઈ, તો આવતીકાલનો કાર્યક્રમ સાંભળશો, આપની પસંદગીનું ગીત જરૂરથી સાંભળાવીશું। નમસ્તે,
1: નમસ્તે, નમસ્તે।

0: नमस्कार, फोन ही आपने पसंद।
1: आकाशवाणी भूज,
0: आप कौन?
1: हाँ जी, हूँ गणेश सोसायटी खंभात थी जिग्नेश खारवा बात करूँ छू।
0: बोलो जिग्नेश भाई।
1: हाँ, एकदम मजा में छे
0: जी।
1: ભુજ કેન્દ્રના કાર્યક્રમમાં અહીંયા સાંભળતા રહીએ છીએ।
0: વાહ વાહ, ખંભાતમાં કેવો વરસાદ છે?
1: ખંભાતમાં ગઈકાલે આખો દિવસ વરસાદનું વાતાવરણ રહ્યું હતું।
0: વરસાદ પડ્યો કે નહીં, કે ખાલી વરસાદ જેવું વાતાવરણ જ?
1: 4-5 ઇંચ વરસાદ પડ્યો કાલે।
0: અરે વાહ વાહ, આજે છે વરસાદ કે નથી?
1: આજે ઓછો છે, આજે થોડું ઝરમર ઝરમર વરસાદ સવારે પડ્યો તો, પછી અત્યારે નથી પડતો।
0: અચ્છા અચ્છા, ગીત કયું સાંભળશો?
1: ફિલ્મ મેરે હમ સફર નું ગીત સાંભળીશું। જીતેન્દ્ર અને શર્મિલા ટાગોર નું ફિલ્મ છે અને ગીતના શબ્દો છે કિસી રાહ મેં કિસી મોડ પર।
0: જી જી,
1: અને મુકેશજી અને લતાજીએ સરસ ગીતને ગાયું છે। મારી સાથે મિત્રોમાં છે વાછાજરાના પૂજાભાઈ ઠાકોર, લક્કડપુરાના ભાવેશભાઈ ઠાકોર, અને ભાવનગર થી છે અફજલભાઈ,
0: સૌની પસંદગીનું ગીત સંભળાવી દઈએ। આવજો આવજો।

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન અને સિક્કિમમાં આજે ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર્વ પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં વરસાદની સંભાવનાને પગલે આજે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો. આ કાર્યક્રમ આવતા રવિવારે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. અમદાવાદમાં શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર શરૂ થયું. કચ્છમાં માંડવીના નાગલપર ગામે મોબાઇલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રીસર્વે વિવાદનો હકારાત્મક ઉકેલ આવ્યો. કામધેનુ યુનિવર્સિટીની ભુજ પશુ ચિકિત્સા કોલેજનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવાયો. નખત્રાણા તાલુકાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ટોળિયા ગામમાં કરવામાં આવશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 વાગીને 10 મિનિટે આપ સાંભળી શકશો.

0: બાળ મિત્રો, નમસ્તે જીજ્ઞાબેન.
1: નમસ્તે બાળ મિત્રો. નમસ્તે ધારાબેન.
0: જીજ્ઞાબેન, આપણે વાયદાના પાકા હો. આજે છે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર, તો આપણા ફ્રેન્ડ્સને મળવા તો આવવું જ પડે ને.
1: હા, આજે છે ફ્રેન્ડશિપ ડે. ધારાબેન, પહેલા જલ્દી જલ્દી તમારો હાથ આપો તો હું જલ્દી પહેલા તમને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દઉં. તમારા હાથમાં ઘણા બધા બેલ્ટ છે હો.
0: હા, અને એમાં તમારા બેલ્ટનો વધારો થશે એટલે મારો હાથ તો ઓર શોભશે હો.
1: અને આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ કે નહીં?
0: હા, અને આપણા બેની સાથે સાથે આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ આપણા બાળ મિત્રો, એને મળવા અને એની સાથે આજની સાંજ પસાર કરવા આપણે આવી ગયા. અને જીજ્ઞાબેન, હું પણ તમારા માટે આજે ફ્રેન્ડશિપ બેલ્ટ લઈ આવી છું હો. આપો તમારો હાથ અને હું તમને બાંધી દઉં.
1: તો ચાલો આપણે બનીએ બેસ્ટ ફ્રેન્ડ.

0: ધારાબેન, આપણે સૌ બાળ મિત્રોને ફ્રેન્ડશિપ ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ
1: કે
2: હેપી ફ્રેન્ડશિપ ડે.
1: અને જીજ્ઞાબેન, ફ્રેન્ડ્સ હોય ને એટલે એની સાથે એનો પર્યાય છે મોજ મજા, મસ્તી અને આનંદ.
0: ધારાબેન, ફ્રેન્ડ્સ એટલે શું? ફ્રેન્ડ્સ કોને કહેવાય ખબર છે? ઈશ્વર જેને લાગણીના સંબંધથી બાંધવાનું ભૂલી જાય ને, એને ઈશ્વર ફ્રેન્ડ્સના સ્વરૂપમાં મૂકે છે.
1: એટલે કોઈ જન્મના ઋણાનુબંધ તો ખરા જ,
0: અને મુસીબતના સમયમાં એની ટાઈમ હેલ્પલાઈન નંબર એટલે દોસ્ત. અને આમ જોઈએ ને તો એમ પણ કહેવાય કે મિત્ર કેવો હોય, જાણે શ્રી કૃષ્ણ પાસે સુદામા હોય.
1: અને આંસુ નીકળે મારી આંખોમાંથી તો દુઃખમાં મારો મિત્ર હાજર હોય.
0: જીવનમાં મારા દરેક સમયમાં હક તો પહેલા મારા મિત્રનો જ હોય.
1: જો ક્યારે માથે મોટું દુઃખ હોય તો હસતા સહન કરું, જો પાસે મિત્ર હોય.
0: બાળમિત્રો, મિત્રો હંમેશા સારા જ હોય છે, જો તે ખરાબ હોય ને તો એ આપણા મિત્રો જ ના હોય.
1: મિત્રતાનું કોઈ જ માપદંડ હોતું નથી, એને માપવાનું મીટર આજ સુધી નથી શોધાયું. મિત્રને એક લાંબા ગાળાનું રોકાણ સમજી લો કે પછી દૈનિક બચત ખાતું.
0: હા, વિવિધતાઓ ઘણી છે, પણ નક્કી તમારે કરવાનું છે કે કેવા વ્યક્તિઓને તમારા મિત્ર બનાવવા માંગો છો. અને એટલે જ કહેવાય છે ને, મિત્ર એવો શોધવો ઢાલ શરીખો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય.

0: બાળમિત્રો, મિત્રતા એ એવો છોડ છે જેને વફાદારી અને પ્રેમનું પાણી પાઈને મોટો કરવો પડે છે. દોસ્તી અને મિત્રતા એ દુનિયાનો એકમાત્ર એવો સંબંધ છે જે આપણે પોતે પસંદ કરીએ છીએ. આ લોહીનો સંબંધ નથી, છતાં પણ ક્યારેક લોહીના સંબંધ કરતાં પણ વધુ મજબૂત સાબિત થાય છે.
1: ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યમાં સાચી મિત્રતાના અનેક ઉદાહરણો સુંદર રીતે વણાયેલા છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની જોડીને સાચી મિત્રતાનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે, જ્યાં નથી કોઈ અમીરી ગરીબીનો ભેદભાવ કે નથી કોઈ અહંકાર. બસ છે તો માત્ર નિસ્વાર્થ પ્રેમ અને આદર.
0: એવી જ રીતે કર્ણ અને દુર્યોધનની દોસ્તી પણ વફાદારીનું એક અનોખું ઉદાહરણ છે, જ્યાં કર્ણ જાણતો હતો કે એનો અંત શું છે, છતાં એણે મિત્રનો સાથ ન છોડ્યો. અને એટલે જ કહેવાયું છે ને કે જ્યાં સગા સ્નેહી ન પહોંચે ત્યાં મારો યાર પહોંચે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં કવિ પહોંચે, ને જ્યાં ન પહોંચે કવિ ત્યાં મારો ભાઈબંધ પહોંચે.
1: અને બાળમિત્રો, સાચા મિત્રની જો ઓળખ કરવી હોય ને તો એમ કહેવાય કે દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ રહે એ સાચો મિત્ર છે, કે જે તમારા સુખના સમયમાં ભલે પાછળ ઊભો રહે પણ તમારા પર મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલા આવીને તમારી ઢાલ બની જાય.
0: અને એ અરીસા જેવો હોય, તમારી સામે

0: રાત્રે એક અવાજે દોડી આવે ને એવા જો એક બે મિત્રો પણ જીવનમાં હોય ને તો તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છો.
1: જ્યાં કોઈ પણ જાતનો દંભ નથી ને, બસ ખુલ્લી કિતાબ છે, એનું જ તો નામ દોસ્તી છે.
0: બાકી બધી વાતો એક તરફ અને ભાઈબંધનો સાથ એક તરફ, આખી દુનિયા સામે હોય તોય દોસ્તનો એ હાથ એક તરફ.

બાળમિત્રો, સાચું કહેજો, જિંદગીમાં ભલે ગમે તેટલી સફળતા મળી જાય ને, પણ જ્યાં સુધી એ સક્સેસની પાર્ટી તમે એન્જોય કરતા હો ને, ત્યારે પેલા ચાર લંગોટિયા યાર આવીને એમ ન કહે ને કે ભાઈ તું ગમે તેટલો મોટો માણસ બની જા ને, પણ મારા માટે તો તું એ જ જૂનો ઠોઠ નિશાળ્યો છે હો, ત્યાં સુધી એ અસલી આનંદ ન

0: નથી આવતો બળ મિત્રો.
1: હા હો જીગ્નાબેન, આ તો તમે એકદમ સાચી વાત કરી. કેમ કે દોસ્ત એ નથી જે તમારા વખાણ કરે, દોસ્ત તો એ છે જે તમારી ભૂલો પર દુનિયા સામે તમારી પડખે ઉભો રહે અને એકાંતમાં તમને કાન પકડીને સાચો રસ્તો એ બતાવે.
0: હા બાળ મિત્રો, લોહીના સંબંધો આપણને ભલે જન્મથી મળે છે, પણ દોસ્તી તો એ સંબંધ છે કે જે આપણે જાતે કમાઈએ છીએ.
1: તો આજે જ આજ પડે તમારા એ વાલા ભાઈબંધને એક ફોન ફટાફટ લગાવી દો, જેની સાથે તમે કલાકો સુધી વગર વિચારે વાતો કરી શકો.
0: હા બાળ મિત્રો, દોસ્તી એટલે એવો સધિયારો કે રાત્રે 2 વાગે પણ જો મૂડ ખરાબ હોય ને તો વગર વિચારે ફોન લગાવી શકાય. અને સામેથી પહેલો શબ્દ શું આવે ખબર છે? બોલ ભાઈ, શું ડખો થયો? ગાડી લઈને નીકળું? આ જે ભરોસો છે ને સાહેબ, એ જ આખી દુનિયાની સૌથી મોટી અમીરાત છે.
1: તમે ગમે એટલા મોંઘા રેસ્ટોરન્ટમાં જઈને ડિનર કરી લ્યો બાળમિત્રો, પણ જે મજા રાત્રે 12 વાગે પેલા પાનના ગલ્લા પર કે ચાની કીટલી પર દોસ્તો સાથે 1/2 કપ ચા પીવામાં છે ને, એ લિજ્જત તો દુનિયાના કોઈ 5-સ્ટાર મેનુમાં હોતી જ નથી. ત્યાં કોઈ મોટો નથી કે કોઈ નાનો નથી, એક જ પ્લેટમાંથી 4 જણા નાસ્તો કરી લે એનું નામ જ તો ભાઈ દોસ્તી.
0: જિંદગીમાં તમે ગમે તેટલી મુશ્કેલીઓ આવે ને, પણ જો પીઠ પાછળ પેલા ભાઈબંધ આવીને એમ કહી દે કે તું ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે, બસ એટલા શબ્દો સાંભળતા તો આખી દુનિયા સામે લડવાની તાકાત આવી જાય.
1: બજારમાં તો બધું જ મળી જાય સાહેબ, પણ બાળપણના એ દોસ્તો અને લોગિંગ કરેલી યાદો ક્યાંય નથી મળતી. દોસ્ત ગમે એટલો નારાજ થાય તો એને મનાવી લેજો હો, કેમ કે એ દોસ્ત આપણી બધી જ પ્રાઇવેટ વાતો જાણે છે.
0: જેના માટે કોઈ મુહૂર્ત નથી જોવું પડતું, કોઈ કાગળિયા નથી કરવા પડતા, અને ક્યારેય આભાર પણ નથી માનવો પડતો. હા, એ જ તો છે ફક્ત દોસ્તી. અને અરીસો અને દોસ્ત બંને એક જ હોવા જોઈએ, જે હસે પણ સાથે અને રડે પણ સાથે.
2: જો મિત્રની સાચી વ્યાખ્યા આપીએ ને તો કેટલી આંખો આંસુથી છલકાઈ જાય, કેમ કે મિત્ર એ એવો વ્યક્તિ છે કે જેને બાળપણથી લઈને અત્યાર સુધી આપણી દરેક પળને યાદગાર બનાવી.
1: મિત્ર એ હોય જેની આગળ દરેક આંસુ ઠાલવી દીધા. મિત્ર એ હોય જે નિસ્વાર્થ પ્રેમ આપી જાય.
2: બાળપણથી કરીને અત્યાર સુધી જો કોઈથી એ નજીક વધારે રહેવાનું મન થતું હોય ને તો એ હોય આપણો બેસ્ટ ફ્રેન્ડ.
1: જે વાત આપણે કોઈને ન કરી શકતા હોઈએ ને એ વાત આપણે મિત્રને અચૂક કહી શકીએ.
2: અને બાળમિત્રો, છેલ્લી બેન્ચની મસ્તી, નાસ્તાની ચોરી, મોનિટરની હેરાનગતિ, બેગ સંતાડી દેવાની આદત અને ઝૂંટવીને નાસ્તો ખાઈ જવાની મસ્તી, બર્થડેની સરપ્રાઈઝ અને બસમાં જાણી જોઈને કરાતી ધક્કા મૂકી,
1: એકબીજા પાસેથી આપણે લીધેલા નોટ્સ, હોસ્ટેલમાં એકબીજાની કરેલી મસ્તી, આ બધું ખૂબ યાદ આવે ખરું ને?
2: અને જ્યારે કોઈના બીજા નંબરથી મોબાઈલ પર ફ્રેન્ડને હેરાન કરવાનું હોય ને એ પણ આપણા બાળમિત્રોને બહુ ગમે હો.
1: અને પાછા એના ફ્રેન્ડ પણ એટલા હોશિયાર જ હોય, સામે એ લોકોની ચાલાકી સમજી તો જાય જ ખરું ને બાળમિત્રો? તમારી સામે પણ કદાચ કોઈ એવો કિસ્સો તાજો થઈ ગયો હશે.

0: તો બાળમિત્રો, આજે દોસ્તીની વાતો કરતા કરતા દિલ એકદમ હળવું થઈ ગયું. સાચું કહીએ ને બાળમિત્રો, તો જિંદગીના ખાટા મીઠા અનુભવોના મેળામાં જો આપણી પાસે સારા દોસ્તોની મૂડી હોય ને, તો તમારો ગમે તેવો કપરો સમય પણ હસતા હસતા કપાઈ જાય છે.
1: અને સંબંધો તો દુનિયામાં ઘણા અદ્ભુત છે, પણ દોસ્તી એ સુગંધ છે જે આખી જિંદગીને મહેકતી રાખે છે. અને એટલે જ બાળમિત્રો કહેવાનું મન થાય ને કે મળે જો સાચો દોસ્ત તો ખુદાની રહેમત સમજવી, દુનિયાની સૌથી મોટી એ દોલત અને કિંમત સમજવી.
0: ભલે વણાયેલા ન હોય એ લોહીના તાંતણે દોસ્તો, પણ એ શ્વાસ બનીને ધબકે ને એ જ અસલી કિંમત સમજવી.
1: તો તમે પણ અમારા બેસ્ટ ફ્રેન્ડ અને અમે પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ. આપણા વચ્ચેની ફ્રેન્ડશિપનો આ સંબંધ અકબંધ રાખવાના વાયદા સાથે આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે મનોરંજન. સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ ગાઈડનું આ ગીત.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે, અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે આ વ્યવસ્થા.

0: જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: ફિલ્મ સુજાતાનું ગીત આપ સાંભળી રહ્યા હતા તલત મહેમૂદના સ્વરમાં. હવે પ્રસ્તુત છે ફિલ્મ જનક જનક પાયલ બાજે, ગાયક કલાકાર લતા મંગેશકર અને હેમંત કુમાર.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: મુકેશના કંઠને આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ હતી એક ફૂલ ચાર કાંટે. હવે સાંભળીએ મનાડેના સ્વરમાં ફિલ્મ તલાશનું આ ગીત. એના પહેલા આવો સાંભળીએ આ સંદેશ.
1: નથી પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ માનનીય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

શાહ આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ ટ્રક ડ્રાઈવરનું આ ગીત. એના પહેલા આવો સાંભળીએ આ સંદેશ.
1: આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલા લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

શ્રોતા મિત્રો, આ ગીતની સાથે જ આજનું મનોરંજન અહીં જ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ રેશમા ઓર શેરાનું ગીત. હવે પ્રસ્તુત છે લોકસંગીત. પ્રથમ સાંભળીએ ઇસ્માઇલ મીરના કંઠને.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: જોગી નરસિંહ મામુના કંઠને આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતમાં હવે અંતિમ રચના સાંભળીએ. કલાકાર છે લંગા ફકીર મામદ ઓસ્માન.

0: સાથે જ આજનો લોક સંગીત કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત મિશન હેઠળ જમ્મુના ભગવતીનગર ખાતે નારિયેળની ભૂસીનું પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું. રાષ્ટ્રીય ડિજિટાઇઝેશન મિશન વર્કશોપમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લાખો હસ્તપ્રતોના વ્યાપક સૂચિકરણ અને તેમના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન માટે ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન અને સિક્કિમમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ વરસાદ. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડતા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે

ત્રણ શ્રમિકોના મોત. જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. રાજ્યમાં વરસાદની સંભાવનાને પગલે આજે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો. કાર્યક્રમ આવતા રવિવારે યોજાશે. ભારતીય પેરા એથ્લેટ શુભમ જુયાલે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં 13.28 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરી તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: શ્રોતા મિત્રો, વિસરાતા સુર કાર્યક્રમના આરંભે સાંભળીએ સચ્ચા જૂઠા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મહમ્મદ રફીના યુગલ સ્વરમાં. ગીતના બોલ છે ઇન્દિવરના અને સાંભળી આ ગીત.
2: યું હી તુમ મુજસે

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ બેટા બેટી ફિલ્મનું ગીત. કિશોર કુમાર, માફ કરશો, આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં. આ ગીતના શબ્દ છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિશનનું.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો વિસરાતા સુર કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે છે ફ્રેન્ડશિપ ડે. મળી જાય તો વાત લાંબી અને જુદા પડી જાય તો યાદ લાંબી, આનું નામ જ મિત્રતા. શ્રોતા મિત્રો, મિત્ર એ એક મનુષ્ય જ હોવો જરૂરી નથી. આપણો મિત્ર એક પશુ પણ હોઈ શકે, એક પંખી પણ હોઈ શકે, કોઈ ચીજ વસ્તુ પણ હોઈ શકે. આવો સાંભળી હાથી મેરે સાથી ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આયા સાવન ઝુમકે ફિલ્મનું ગીત સાંભળ્યું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. અને કાર્યક્રમ

શ્રોતા મિત્રો, આ સાથે જ વિસરાતા સુર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ અદનાન સામી અને આશા ભોસલેના કંઠે રઈઝ ઉર રહેમાન સગહરના આ રચના.

હમણાં જ આપે અદનાન સામીના કંઠે. રઈસ ઉર રહેમાન સગહરની આ રચના સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કે ના કંઠે મહેબૂબની આ રચના.

0: વૈશાલી ત્રિવેદી, તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનો ચૂકતા નહીં. મહતો
1: હવે સાંભળીએ હરિહરનના કંઠે શકીલ આઝમીની આ રચના.

કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ જગજીતસિંહના કંઠે કાફિલ આઝર અમરોહવીની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશનો યુવા તનથી સ્વસ્થ હોય, મનથી સ્વસ્થ હોય અને દરેક યુવાએ નશાથી બચવું જોઈએ. પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 કિલોગ્રામ બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં હાજરી આપી. કાપડ મંત્રાલયના સહયોગથી આયોજિત આઈઆઈટી દિલ્હી ખાતે હેન્ડલૂમ હેકાથોન વિવિંગ ઇનોવેશનની બીજી આવૃત્તિનું સમાપન થયું. ગયા અઠવાડિયે જાપાનના કુમામોટો પ્રિફેક્ચરમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 38 થયો. અમેરિકામાં પૂર્વી વોશિંગ્ટનમાં ઉત્તર પશ્ચિમ ભાગ સ્પોકિનમાં જંગલમાં લાગેલી ભીષણ આગના કારણે હજારો લોકોનું સ્થળાંતર કરાયું. તહેરાન અને મધ્યપૂર્વના દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકાએ ઇરાન પર લશ્કરી હુમલા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા વધુ 5 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હોવાનો માનવાધિકાર સંગઠને આરોપ લગાવ્યો. રાજ્યમાં અત્યાર સુધી 65.58% સરેરાશ વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 95%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 28% વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 76% જેટલો જળસંગ્રહ. અન્ય 206 જળાશયોમાં 57% કરતા વધુ પાણીનો સંચય. છલકાઈ જવાના કારણે 33 ડેમ હાઈ એલર્ટ પર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 70,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર, જ્યારે 9,600 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફની 70, એસડીઆરએફની 33 અને 6 સૈન્યની ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી. વરસાદના કારણે 33 સ્ટેટ, 46 અન્ય અને 528 પંચાયતના માર્ગો સહિત 607 માર્ગો પર અવરજવર બંધ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમના આરંભે સાંભળીએ નિશા ઉપાધ્યાયના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ રમેશ પારેખની આ રચના, કલાકાર છે અમર ભટ્ટ.

અને શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ તુષાર શુક્લા આ રચના, કલાકાર છે મિતાલી સિંહ અને ભૂપેન્દ્ર સિંહ.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, સમય થયો છે 12:30. શ્રોતા મિત્રો, સમય થયો છે મહિલાઓ માટેના ખાસ કાર્યક્રમ સહિયરનો. તો આવો સાંભળીએ આપણો આ કાર્યક્રમ સહિયર.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ સખીઓ અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માના નમસ્કાર.
0: અટલબેન, સહિયરનો અર્થ થાય છે સખી.
1: હા, એટલે કે મિત્ર.
0: હા, સૌ શ્રોતાઓને પણ આપણે મિત્રો જ ગણીએ છીએ. એમ કહેવાય ને કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય.
1: વાહ.
0: તો આ મિત્ર શબ્દ આમ તો આપણે બહુ વાપરીએ, પણ આમ જોઈએ ને તો મિત્રતાનો અર્થ બહુ ઊંડો છે.
1: હા, અને વ્યાપક પણ છે.
0: હા,
1: અને આપણી ઉંમર બદલાય, આપણો વ્યવસાય બદલાય, આપણા વિચારો બદલાય, એમ આપણા મિત્રો પણ બદલાતા હોય છે.
0: પણ અમુક મિત્રો એવા હોય કે જીવન પર્યંત રહે.
1: પણ મેં ક્યાંક વાંચ્યું હતું કૃપા,
0: હા,
1: કે બધી મિત્રતા જરૂરી છે.
0: હા,
1: પ્રકૃતિ સાથેની મિત્રતા પણ જરૂરી છે, પણ સૌથી સાચી અને સારી મિત્રતા હોય ને તો એ છે સ્વ સાથેની મિત્રતા.
0: વાહ, એટલે આપણે આપણા જ મિત્ર બનવાનું એમ.
1: હા.

0: વાહ વાહ વાહ, આપણે જે તો વાત કરતા ત્યાં અને આપણા જે મહેમાન આવ્યા છે સ્ટુડિયોમાં, એમણે એ વાતને પકડીને સરસ મજાની પંક્તિઓ પણ આપણને સંભળાવી દીધી.
1: વાહ, તો આજે આવો જ સરસ મજાનો એક રસપ્રદ વિષય લઈને આપણે આવ્યા છીએ સહિયર કાર્યક્રમમાં, કે તું જ તારો મિત્ર થા. અને આ માટે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે સુષ્માબેન વડગામા, જેઓ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષિકા રહી ચૂક્યા છે અને આકાશવાણીના શાળાકીય કાર્યક્રમોમાં પણ તેમનું ઘણું યોગદાન રહ્યું છે. અને આ ઉપરાંત સૌથી વધારે તો ખાસ એ છે કે તેઓ એક પ્રવાસી છે અને પર્યાવરણ પ્રેમી છે અને માનવ જીવનના જે અલગ અલગ અભિગમો છે એનો ઊંડો અભ્યાસ કરે છે.
0: તો સુષ્માબેને આવીને એક પંક્તિઓથી એમનો પરિચય આપી જ દીધો છે, તો સૌથી પહેલા તો એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્તે સુષ્માબેન.
2: નમસ્તે. નમસ્તે બહેનો, આપણે સૌ આ રેડિયોના માધ્યમથી એકબીજાને ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મળી રહ્યા છીએ, ત્યારે મારી વાલી તમામ સખીઓને હેપી ફ્રેન્ડશીપ ડે. અરે મિત્રો, આ ઉજવણીનો દિવસ વર્ષમાં એક જ વાર આવે, પણ આપણે તો જ્યારે પણ આપણા મિત્રોને મળીએ એટલે આપણું સેલિબ્રેશન ચાલુ. આપણા સુખ દુઃખની બધી જ વાતો આપણે જેને નિખાલસપણે કહીને હળવા થઈ અને ફરી પાછા રિચાર્જ થઈ જઈએ એ જ આપણા મિત્રો, બરાબર ને?
1: જી.
2: પણ આ વાત કરતા કરતા જ મને વિચાર આવ્યો કે આપણે આવા મિત્રોને તો ક્યારેક મળીએ, ક્યારેક તો સમયના અભાવે મહિનાઓ સુધી ન મળી શકાય. તો ચાલને એક નવો વિચાર કરીએ કે સૌપ્રથમ આપણે આપણા મિત્ર બની જઈએ.
1: વાહ વાહ, આ કંઈક અલગ વિચાર છે અટલબેન. પણ સુષ્માબેન, એ કઈ રીતે શક્ય બને કે આપણે સ્વયં આપણા મિત્ર બની શકીએ?
2: આપણા મિત્રો આપણી સાથે શું કરે છે? આપણી સુખ દુઃખની વાતો સાંભળી ને આપણને હળવા કરે છે. મુશ્કેલ સમયમાં આપણી બાજુમાં ઉભા રહી સાચો રાહ બતાવે છે. ભૂલ કરતા હોય તો ટોકે છે. બસ, તો હવે આપણે આપણા મિત્ર બનીને આ જ વ્યવહાર કરવાનો છે, કારણ કે દરેક સમયે આપણી સાથે આપણે જ હોઈએ છીએ ને?
1: સાચી વાત છે.
2: તો આપણે આપણી મૈત્રી કેળવવા શું કરવું જોઈએ તે વિચારીએ. આપણે કહીએ છીએ કે સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર એ સિક્કાની બે બાજુ છે. જો આપણે મનથી સ્વસ્થ હોઈએ તો શરીર એ વાતનું પ્રતિબિંબ જરૂર પૂરું પાડે છે. પૂજ્ય ગાંધી બાપુએ તો કહ્યું છે કે શરીરની સંપૂર્ણ તંદુરસ્તીનો આધાર માનસિક સ્વાસ્થ્ય પર રહેલો છે. માનસિક સ્વાસ્થ્યનો આધાર સ્વચ્છ, નિર્મળ અને શાંત હૃદય પર રહેલો છે. કુદરતે આપણને સૌને આ શરીર રૂપી મોંઘામૂલી ભેટ આપી છે. મનુષ્ય જીવનનો અમૂલ્ય વારસો પણ આપણને આપ્યો છે, પરંતુ આપણે આ શરીર પર ક્યારેક બેફામપણે સવારી કરીએ છીએ અને ઘણી વખત એને બે લગામ હાંકતા હાંકતા આપણે હાંફી પણ પડીએ છીએ.
0: સાચી વાત છે.
2: ક્યારેક આપણી આસપાસના આ જગતને જોતા વિચાર આવે કે આપણે આમ તો કેટલા બધા સમજદાર, ખરીદી કરવા નીકળીએ તો કેટલી માથાકૂટ કરીએ. શાકભાજી, કપડાં, ઘર વપરાશની વસ્તુ ખરીદતી વખતે કેટલું ધ્યાન રાખીએ, પણ ત્યારે જ વિચારીએ કે કુદરતની ભેટ જેવા આ શરીર માટે જરા પણ દરકાર નહીં લેવાની. ક્યારેક શરીરને જરૂરી ટાપ ટીપ માટે બ્યુટી પાર્લરમાં લઈ જઈએ એ તો સાવ ઉપર ઉપરનું રંગરોગાન છે ભાઈ, પણ આપણી આ કાયા અંદરથી ખખડી ન જાય એ માટે કેમ કંઈ વિચારતા જ નથી? હવે આપણે આપણા મિત્ર બનવા આપણી જાતને કેન્દ્રમાં રાખવાની છે, એ માટે વિચારશું એટલે આપણને યોગ્ય માર્ગ મળવાનો જ છે.
0: બરાબર ને? વાત કરી આપણે આસપાસની બધી વ્યક્તિઓ ઉપર ધ્યાન આપીએ છીએ પણ ખુદ ઉપર ધ્યાન નથી આપતા.
2: અને આપણામાં તો કહેવત છે કે પેલું સુખ તે જાતે નર્યા. તો સૌ પ્રથમ આપણા શરીરને જેટલું જરૂરી છે એટલી માત્રામાં પોષણ આપવું. ઘણી વખત આપણે આપણાથી જ નારાજ હોઈએ ત્યારે દિવસમાં કેટલી વાર જમ્યા, કેટલું જમ્યા એ આપણને ખબર જ નથી રહેતી. જાણે ભોજન કરવાથી જ સર્વોત્તમ આનંદ આવતો હોય એમ આપણે વધુ ખાઈને આપણા જ દુશ્મન બની જઈએ છીએ. તો આ સમયે જ આપણા મનની સાથે મૈત્રી કેળવી અને આપણા શરીરની કાળજી રાખવાની છે. આપણા સૌનું જીવન આ આધુનિક સમયમાં ઘણું જ સરળ બની ગયું છે, આથી આપણો શારીરિક શ્રમ તો સાવ જ ઘટી ગયો છે, અને થોડો ઘણો હોય તો આપણને ભારતમાં વસતા હોવાના કારણે મદદ કરનાર જરૂર મળી રહે છે. એટલે જ હવે

0: તેથી આપણે સવારથી રાત સુધીના સમયને આયોજનપૂર્વક વાપરીએ કે આપણું જીવન સ્ફૂર્તિલું બની જાય. સવારનો થોડો સમય પોતાના માટે વાપરીને તાજા માજા થઈ જવું. દિવસ દરમિયાન નજીકના કોઈ અંતરે જવાનું હોય તો પગે ચાલીને જ જવું. આમ પગ વેગવંતા બનશે તો લાંબો સમય સારા રહેશે. ઘણી વખત આપણે એકબીજાને જોઈ જોઈને આંધળું અનુકરણ કરતા હોઈએ છીએ કે મારી બેનપણી તો હંમેશા કારમાં જ ફરતી હોય. પણ આપણે ત્યારે એ વિચારવાનું છે કે જેના પગ સલામત છે એ જ સૌથી ભાગ્યવાન છે. અને આ પગ ક્યારે સલામત રહેશે? જ્યારે આપણે એની પાસેથી નિયમિત કામ લેતા રહેશું ત્યારે. આપણા સૌની ફરિયાદ પણ છે કે મારો દિવસ એટલો ઝડપથી પસાર થઈ ગયો કે ક્યાંય સમય જ નથી મળતો. આપણને સૌને દિવસમાં 24 જ કલાક મળી છે, તો વધુ પડતો સમય મોબાઈલ પર પસાર કરવામાંથી આપણે સૌએ બચવાનું છે અને આપણા મનની કાળજી લેવાની છે.
1: તો સુષ્માબેન, તમે આ મનની કાળજી લેવાની વાત કરી, પણ આમ જોઈએ ને તો એ બહુ અઘરું કામ છે, તો એ કઈ રીતે કરવું?
0: આપણું મન છે ને ઘણું જ અટપટું છે. એને આપણે કંઈક કરવાની ના પાડીએ તો તે જ કરવા ઈચ્છે છે. તો આવા અળવિતરા મનને મનાવી યોગ્ય કામ કઈ રીતે લેવું એ આપણે સૌએ શીખવાનું છે. આ મનને આપણે મિત્ર બનાવવાનું છે. મિત્ર બનાવવું એટલે એની દરેક વાત માનવી એવો અર્થ નહીં કરતા, પરંતુ એને પ્રેમથી સાચા માર્ગે વાળીએ. ઘણી વખત કોઈ પણ નાની એવી વાતનું ખરાબ લગાડી આપણે નારાજ થઈ જઈએ છીએ. જ્યારે આપણે નારાજ થઈએ ત્યારે એ પરિસ્થિતિને સામે પક્ષેથી જોઈએ તો આપણે એને વધારે સમજી શકીએ. આપણને જે ખરાબ લાગ્યું છે એ વ્યાજબી નથી, એ પણ આપણને સમજાશે. આપણી સામે કોઈ સમસ્યા આવે તો આપણે એનો ઉકેલ શોધવાને બદલે નિરાશ થઈને બેસી જઈએ તો થોડું ચાલશે? આ જીવન છે, ત્યાં સુધી સુખ દુઃખની ઘટમાળ ચાલતી જ રહેવાની છે. તો એવા સંજોગોમાં શાંત મને સમસ્યાના ઉકેલ અથવા સમાધાન માટે સાચું વિચારવું જ વધુ યોગ્ય હોય છે. સાચા અને સારા વિચારો આપણને મુશ્કેલ સમયમાં રસ્તો બતાવશે. ખુદ પર ભરોસો હશે તો મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી સ્વપ્નો સિદ્ધ કરી શકાય છે.
2: જી જરૂર.
1: અટલબેન, કેટલી નાની વાત છે પણ કેટલી સરસ અને ઊંડી વાત છે કે આપણે આપણા મન સાથે મૈત્રી કરી લઈએ ને એટલે લગભગ દુનિયા આપણે જીતી લઈએ.
2: અને જેમ સુષ્માબેને કીધું ને, મનની બધી વાત માનવાની જરૂર નથી, એમ શરીરની પણ બધી વાત જરૂર નથી માનવાની. કે શરીર તો એમ કહેશે કે આ ખાઈ લે, હજુ થોડુંક સૂઈ લે, પણ તો આપણે એની સાથે વાર્તાલાપ કરવાનો છે, શરીર સાથે અને મન સાથે, કે ભાઈ ઉઠી જાઓ, ચાલો થોડુંક ચાલી લઈએ, ચાલો થોડુંક કંઈક કરી લઈએ. તો સુષ્માબેન, આપણે મન સાથે જ્યારે મિત્રતા કરીએ છીએ તો કેવી રીતે જીવનમાં પરિવર્તન આવે છે, એવું કોઈ ઉદાહરણ હોય તો અમને કહો.
0: બસ એવી જ એક સરસ મજાની વાત તમારી સમક્ષ મૂકું છું. આપણા દેશને હજુ આઝાદી મળી હતી એ સમયની આ વાત છે. અમદાવાદ શહેરના એક કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો. સ્ત્રી કેળવણી તરફ લોકોનું વલણ બદલાયું હતું એટલે આ દીકરી પણ શાળામાં પ્રવેશ મેળવી શિક્ષણ પામી. એમને નાનપણથી જ કલા પ્રત્યે લગાવ હતો એટલે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. કોલેજ કાળમાં એક પ્રવાસ દરમિયાન ગ્વાલિયરમાં ઝાંસીની રાણીનું મોટા કદનું ભવ્ય શિલ્પ જોઈને તેમને પણ શિલ્પોનું સર્જન કરવાની મહત્વકાંક્ષા જન્મી. આ એ સમય હતો કે એમના વર્ગખંડમાં છોકરાઓની સંખ્યા સામે 5 જ છોકરીઓ હતી, પણ આ છોકરીએ તો જે સ્વપ્ન જોયું એ રસ્તે અડગ મને ચાલી નીકળી અને આગળ જઈને ભારતની કાંસ્ય મહિલા તરીકે ઓળખ મેળવી. અને એમનું નામ છે જસુબેન શિલ્પી.
2: અચ્છા,
0: જસુબેન હજી તો ભણવાનું પૂરું કર્યું ત્યાં તેમની સાથેના એક યુવાન સાથે એમનું મન મળી ગયું. પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ એમણે એમની સાથે લગ્ન કર્યા. જીવનના અઘરા ચઢાણ તો હવે ચડવાના હતા. એક તો કામનો કોઈ અનુભવ નહીં અને ઘરનાનો કોઈ સાથ નહીં. જેમની સાથે લગ્ન કર્યા એ પણ ગરીબ અને અનાથ હતા, પણ બંનેનું સ્વપ્ન એક જ હતું. અને સ્વપ્નને સાકાર કરવા માટે શિલ્પકામ શીખવાનું અને કામ કરવાનું હતું. આ રસ્તો જરા પણ આસાન ન હતો. નાના કદના શિલ્પ ઘડતા ઘડતા મોટા કદના શિલ્પ ઘડવાનું શીખવા માંડ્યા. બંનેનો પરસ્પર પૂરેપૂરો સાથ હતો. કામ કરતા ગયા અને શીખતા ગયા. એકવાર રાજકોટના તે સમયના મેયર શ્રી અરવિંદભાઈ મણિયારનું તેમને આમંત્રણ મળ્યું. જસુબેન તેમને મળવા માટે અમદાવાદથી એકલા સ્કૂટરમાં આવ્યા.
2: ઓહો,
0: મેયરને મળ્યા, મોટા કદનું શિલ્પ બનાવવાનો ઓર્ડર લઈને જ પાછા ફર્યા. આ એ સમયની વાત છે જ્યારે આપણા હાઈવે આટલી સગવડતા વાળા ન હતા. પણ જસુબેને તો ક્યારે એ સ્ત્રી છે અને આ કાર્ય મારાથી ન થઈ શકે એવું વિચાર્યું જ નહીં. તેઓ કામ કરવામાં સરળ રહે એટલે હંમેશા ડંગરીસ પહેરતા, આખો દિવસ પોતાના કામમાં જ મગ્ન રહેતા. લગ્ન જીવનની ભેટ રૂપે પહેલા એક દીકરો અને પછી દીકરી થયા. સંસાર મોટો થયો, જવાબદારીઓ વધી એટલે વહેલી સવારથી રાત સુધી કામ કરતા. ક્યારેક બાળકોને ઘરમાં રાખી બહારથી દરવાજો બંધ કરીને કામ કરવા નીકળી પડતા. આમ જીવનની ગાડી હંકારવા પ્રયાસ કરતા. લગ્ન જીવનના 19 વર્ષમાં બંને સાથે કામ કરીને નાના મોટા કદના ઘણા શિલ્પો બનાવ્યા અને આ શિલ્પો દેશના અનેક ખૂણે મુકાયા. પણ એ દરમિયાન જીવને એક નવી પરિસ્થિતિ વચ્ચે તેમને મૂકી દીધા. તેમના પતિને કેન્સરનો જીવલેણ રોગ લાગુ પડ્યો. જસુબેનનું જીવન તો જાણે થંભી ગયું. ઘરની, બાળકોની, બીમાર પતિની દેખરેખ વચ્ચે કામ કેમ કરવું? પણ એમણે તો પોતાના પતિની સારવાર કરવા માંડી. પણ એમના પતિને ખબર પડી ગઈ હતી કે મારું જીવન હવે બચવાનું નથી, એટલે એમણે જસુબેનને પોતાની સારવારમાં પૈસા ન વેડફવાનું કહેલું. એક દિવસ એમણે જસુબેન અને બાળકોનો સાથ છોડી અનંતની વાત પકડી લીધી. આપણે સૌએ આપણું જીવન જેવું છે એવું જ સ્વીકારવાનું છે ને?
2: જે
0: એમ જસુબેને પણ પોતાનું કામ ફરીથી શરૂ કર્યું. એમણે ગાંધીજી, સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર, મોરારજી દેસાઈ જેવા મહાનુભાવોના વિશાળ કદના શિલ્પો ઘડ્યા છે. તેમનું ઘડેલું બિલ ક્લિન્ટનનું શિલ્પ અમેરિકાના વ્હાઈટ હાઉસની શોભા વધારે છે.
1: વાહ.
0: તેમના બાળકો યુવાન થયા, માતા પિતાના પગલે શિલ્પનું કામ શીખી આ જ ક્ષેત્રમાં જોડાઈ ગયા. જસુબેનનું સ્વપ્ન એક સ્ટુડિયો બનાવવાનું હતું. આ પોતાનું સ્વપ્ન પૂરું કરવા એમણે બહુ મજાનો એક સ્ટુડિયો બનાવ્યો. આ સ્ટુડિયોમાં 10-12 કુટુંબને કામ આપ્યો અને આશ્રય પણ આપ્યો. જીવન પર્યંત શિલ્પ બનાવવા માટે માછડા પર ચડીને કામ કરતા, પોતાના કામને જ ભગવાન માનીને છેવટ સુધી કામ કરતા રહ્યા. 64 વર્ષની વયે હૃદય રોગનો હુમલો આવ્યો અને પોતાનું કામ કરતા કરતા જ આ જગતને છોડીને ચાલી નીકળ્યા. આવી જીવન કથા આપણને એ જ શીખવે છે કે તું જ તારો દીપક બન, એટલે કે અઘરા સંજોગોમાં આપણે આપણી સાથે રહીને ઉત્તમ કાર્ય કરવાનું છે.
2: વાહ. અને સુષ્માબેને વાત કરીને તો મને એક જેપેનીઝ કોન્સેપ્ટ છે, ઇકીગાઈ, એ યાદ આવ્યું કે જીવનમાં કઈ એક એવી વસ્તુ હોવી જોઈએ કે જે તમને ખુશી આપે, તમને સવારે ઉઠવા માટે પ્રેરણા આપે. એટલે આ એ તમારું જે અંદર તમે મન સાથે મિત્રતા હશે તો જ તમે જાણી શકશો કે તમને શેમાં મજા આવે છે.
0: વાહ, એ તમે બહુ સરસ વાત કરી. હવે મિત્રો, આમ જોઈએ તો આપણું આખું જીવન સંઘર્ષ, મૂંઝવણ અને સંતાપથી ભરેલું છે એવું નડિયાદના સંત પૂજ્ય મોટા કહે છે. અને આ વાતની પ્રતીતિ આપણને જીવન જીવતા રોજે રોજ થાય છે. ભાઈ, કોઈ પણ વાતને વધુ પડતી વિચારવી, બીજાના દોષો ગણ્યા કરવા, નકારાત્મક વિચારોમાં સતત અટવાયેલા રહેવું, જો આ બધું આપણા જીવનમાં હોય તો આપણું મન જીવનની લડાઈ લડવા નહીં દે અને આપણે ક્યાંક થંભી જઈશું. પણ એથી ઉલટું કે કોઈ પણ સંજોગોમાંથી બહાર નીકળી અને જીવનને ઊંચે લઈ જવું છે એમ વિચારવાથી ઘણી ઉર્જા મળે છે. આમ આપણું મન મિત્ર બનીને જીવનને આગળ વધારે છે.
2: વાહ, ખૂબ સરસ વાત કરી કે આપણી ઉર્જાને આપણે ઓળખીએ અને

0: આપણે આપણી ઉર્જા કઈ તરફ વાપરવાની છે એનું આપણે નિર્ણય જાતે કરીએ.
1: બરાબર, એકદમ સરસ કહ્યું, સાચું કહ્યું. ફરી એક સરસ મજાની સત્યકથા આપણને સૌને પ્રેરણા પૂરી પાડે છે.
0: જે
1: એક 96 વર્ષના બેનને મળવા માટે એક પત્ર

0: આવો જુસ્સાભેર જવાબ આપનાર સ્ત્રી હતા હોમાઈ વ્યારાવાલા.
1: અચ્છા.
0: જેમનો પહેલો શોખ ફોટોગ્રાફી અને બીજો શોખ બાગકામ. આટલું જ પૂરતું નથી, તેઓ પોતાના પહેરવાના કપડાં પણ જાતે સીવી લેતા. આ હોમાઈ બેને પત્રકાર બેનને કહ્યું કે તમને આ શરીર ઘરડું લાગે છે, પણ મને તો ઘટપણ અનુભવવામાં જ નથી આવતું. તેઓ આ ઉંમરે પણ પોતાની કાર ચલાવી ઘર માટે કરિયાણું લઈ આવતા. આ હોમાઈ બેનનો જન્મ 1913માં નવસારીના એક પારસી કુટુંબમાં થયો. તેમના પિતા અભિનેતા અને ગામે ગામ તેઓ નાટક ભજવવા માટે જતા. માં સિલાઈ કામ કરતા અને પતિએ મોકલેલ થોડા પૈસામાં પોતાનું ગુજરાન ચલાવતા. હોમાઈને ભણવામાં ખૂબ જ રસ એટલે મુંબઈ આવ્યા બાદ ગ્રાન્ટ રોડ સ્કૂલમાં અભ્યાસ કર્યો.
1: જી.
0: પ્રિન્સિપાલને ઘરની આર્થિક સ્થિતિની જાણ હોવાના કારણે નાના ધોરણના વિદ્યાર્થીઓના ટ્યુશન હોમાઈને અપાવી 20 રૂપિયાનો પગાર આપવા લાગ્યા. આમ નાનપણથી જ એ પોતાનો ખર્ચો કાઢવા લાગ્યા.
1: વાહ.
0: નાની ઉંમરમાં ગણિતના દાખલા ઉકેલતા માણેકશા વ્યારાવાળા સાથે દોસ્તી થઈ અને આ દોસ્તી પ્રેમમાં પરિણમી. માણેકશાને ફોટોગ્રાફીનો શોખ હતો. તેમની પાસે એક કેમેરો હતો. ફોટોગ્રાફીના મેગેઝિન, કેમેરાના મેન્યુઅલ જોતા અને વાંચતા હોમાઈબેનને પણ ફોટોગ્રાફીમાં રસ પડી ગયો. બંને દોસ્તો પ્રેમીઓ આખો દિવસ ફોટોગ્રાફી કરવા શહેરમાં ફરતા. માણેકશાના કેમેરામાંથી બંને પોતપોતાને ગમતા એંગલથી જુદા જુદા દ્રશ્યોની તસવીરો ખેંચતા. હોમાઈબેન પોતાના ઘરમાં બાથરૂમમાં જ ડાર્ક રૂમ બનાવી દીધો હતો. નેગેટિવ પ્રોસેસિંગ અને ફોટોગ્રાફ ડેવલપ કરવાનું કામ પણ તેઓ સાથે કરતા. જે જે સ્કૂલ ઓફ આર્ટમાં ભણ્યા હોવાના કારણે તેમના ફોટોગ્રાફમાં સેન્સ ઓફ કમ્પોઝિશનની આવડત ઉડીને આંખે વળગે તેવી હતી. 17 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. નાનપણથી જ પોતાની માતાને સંઘર્ષ કરતા જોયા હતા, તેથી જ હોમાઈબેન ખૂબ જ મહેનતુ અને મજબૂત બન્યા. માણેકશા અને હોમાઈના લગ્ન માણેકશાના માતાના વિરોધને કારણે શક્ય બનતા નહોતા, પણ બંને જણા કોઈ પણ પ્રોજેક્ટ માટે સાથે જ કામ કરતા અને ખૂબ મહેનત કરતા. એકવાર એક દવા બનાવતી કંપનીના બ્રોશર માટેની ફોટોગ્રાફી કરવા બંને કંપનીની લેબોરેટરીમાં પહોંચ્યા. ત્યાં મરેલા પ્રાણીઓ ઉપર થતા પ્રયોગો, કપાયેલા અંગો અને લોહી જોઈ માણેકશાને ચક્કર આવી ગયા. એટલે હોમાઈ બેને તેમને બહાર બેસવા કહ્યું. એમણે એકલાએ જ ફોટોગ્રાફી કરી. પોતાને સોંપવામાં આવેલું કામ સ્વસ્થતાથી પૂરું કરી હોમાઈ બેન નીકળી ગયા. તેમણે જિંદગીનો સંઘર્ષ જોતા અને જીવતા વાસ્તવિકતા માટે જાણે એક સાક્ષી ભાવ કેળવી લીધો હતો. અને માણેકશાની માની મંજૂરી મળી એટલે બંનેના લગ્ન થયા. લગ્ન જીવનની ભેટ રૂપે એક દીકરો થયો. દિલ્હીમાં ઈસ્ટર્ન બ્યુરો ઓફિસમાં નોકરી લીધી. હોમાઈ બેનને ફોટોગ્રાફીનું કામ કરવાનું આવતું. તેઓ સાડી પહેરી મોટો કેમેરો ગળામાં લટકાવી સાયકલ પર ફોટો પાડવા નીકળતા. લોકો તેમને આશ્ચર્યની નજરથી જોઈ રહેતા. તેઓ કહેતા, એક સારો ફોટો પાડવા માટે કલાકો બેસી રહેવું પડે, ક્યારેક જમીન પર સૂઈને તો ક્યારેક ટેબલ પર ચડીને ફોટા પાડવા પડે. તેમણે રાજકીય નેતાઓ અને વિદેશી મહાનુભાવોના અદ્ભુત ફોટા પાડ્યા છે. નહેરુજી તેમને માટે કહેતા કે વ્યારાની તસવીરો એ ખુદ બોલતી તસવીરો છે, જેણે સ્વરાજ્યની લડતમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેમની ધગસ, આત્મવિશ્વાસ અને આવડત જોઈ બીજા વિશ્વયુદ્ધના ફોટા પાડવાનો પ્રોજેક્ટ આપ્યો હતો.
1: ઓહો.
0: તેમણે પોતાની માતૃત્વની ભૂમિકા અને ફોટોગ્રાફરની ભૂમિકા ઉપર નીચે કર્યા વગર જિંદગી જીવી પોતાના દીકરાને સ્વતંત્ર સ્વભાવનો બનાવ્યો. તેમનું દાંપત્ય જીવન પણ અનન્ય હતું. પતિ પત્નીએ સાથે મળીને ઘણું કામ કર્યું. ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓ તેમને ઓળખતા, પણ આ વાસ્તવવાદી

0: સ્ત્રીના દિવસો એક સરખા ન ચાલ્યા. 1970માં પતિનું અવસાન થયું. દીકરો ફારુક પણ 35 વર્ષની ઉંમરે કેન્સરનો ભોગ બન્યો અને નાની વયે જ દુનિયા છોડીને જતો રહ્યો. આ બે વજ્રઘાત છતાં હુમાય હંમેશા પોતાની જીવન મસ્તીના આનંદમાં રહેતા. પોતાના અમૂલ્ય ચિત્રોની અનેક વાર ઊંચી કિંમતો મળતી હોવા છતાં હુમાય ક્યારે લલચાયા નહીં. તેમણે દિલ્હીની સંસ્થાને આ ચિત્રો ભેટ આપી દીધા, જે રાષ્ટ્રીય સ્તરે આ ચિત્રોનો ઉપયોગ કરે છે. આવી ભારતની પ્રથમ ફોટો જર્નલિસ્ટ સન્નારી આપણા સૌ માટે રોલ મોડલ છે. આપણને સૌને એવું થાય કે આવું પ્રેરણાદાયક જીવન જીવી જનારા પાસે કઈ શક્તિ હશે, કઈ માટીથી તેઓ બનેલા હશે. બંને જીવન કથામાં બંને મહાન નારીઓ પાસે જીવન જીવવાનું એક સબળ કારણ હતું, એ હતો તેમનો શોખ. આ શોખના બળે બંને સન્નારી જીવન પર્યંત અડગ મને જીવન જીવતી રહી. આવો આપણે સૌ આ નિત્ય નૂતન જીવન જીવવા માટે આપણી સાથે મૈત્રી ભાવ કેળવીએ અને આપણું જ જીવન નહીં જગતને પણ અજવાળીએ. કવિ શ્રી હેમંત દેસાઈની આ સુંદર પંક્તિ વડે મારી વાત હું પૂર્ણ કરીશ. કોઈ તારું નહીં તો તું તારો થજે, કોઈ તારું નહીં તો તું તારો થજે, આભ ચમકાવતો શુક્ર તારો થજે.
1: વાહ,
0: આવજો મિત્રો, નમસ્તે.
1: વાહ વાહ બેન, ખૂબ મજા આવી અને એક નવી દિશા જીવનમાં આપણને પણ મળી કે સ્વ સાથે દોસ્તી પહેલા,
2: હા
1: પછી બધું થઈ રહેશે.
2: અને અત્યારના સમયમાં સાચા મિત્રો મળવા જ્યારે દુર્લભ છે ને, ત્યારે આપણા સાથે જ આપણે મૈત્રી કેળવી લઈએ ને તો ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય.
1: તો આટલી સરસ વાત આપણા સમક્ષ રજૂ કરવા માટે આપણે સુષ્માબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ. નમસ્તે.
0: નમસ્તે. નમસ્તે બહેનો.

0: આ સરસ મજાના ગીત બાદ અટલબેન કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. તો શ્રોતા મિત્રોને કહીએ કે કાર્યક્રમ કેવો લાગ્યો તે વિશેના આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો.
1: ફરી મળીશું.
0: અત્યારે આપની રેડિયો મિત્ર કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 1:05 એ અંગ્રેજીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાનના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે. મધ્ય પૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. અને બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવાના લોન્ચિંગ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.
1: आज हम सभी जिस अभियान के साक्षी बन रहे हैं वो अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, આત્મવિશ્વાસ સે ભરપૂર હો ઓર ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હંમેશા હંમેશા દૂર હો.
0: તેમણે ઉમેર્યું કે આ લોન્ચ માદક દ્રવ્યોના દુરુપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત કરશે.
1: દેશ કા યુવા આત્મવિશ્વાસ સે ભરપૂર હો ઓર ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હંમેશા હંમેશા દૂર હી રહે યહી ઇસ અભિયાન કા ઉદ્દેશ હૈ. હમ સબકો યે સંકલ્પ લેના હૈ હમારે યુવા નશે ઓર ડ્રગ્સ કે ખતરો કો સમજે, હર તરહ સે જાગરૂક રહે ઓર ઉસસે દૂર રહે ઓર ઇસ સંકલ્પ મે અબ રાષ્ટ્રીય નશા મુક્ત યુવા અભિયાન કી બડી ભૂમિકા હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે ડ્રગ મુક્ત સમાજના નિર્માણમાં જાગૃતિ લાવવા અને જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે દર રવિવારે દેશભરમાં સાપ્તાહિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
1: આજ લિયા ગયા યે સંકલ્પ આને વાલે 100 સપ્તાહ તક લગાતાર એસે હી આગે બઢેગા. હર રવિવાર કલા, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, મેડિટેશન, અધ્યાત્મ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गया.
0: દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓનો પણ આ અભિયાનમાં સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની 3 દિવસની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ગંજમ જિલ્લાના કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને તપ્તપાણીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ કટક ખાતે જગતગુરુ કૃપાલ યુનિવર્સિટીના ઉદઘાટન કરશે. મંગળવારે તેઓ અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા તપ્તપાણી નજીકમાં કંધોની દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે દક્ષિણ ઓડિશા જશે. મુલાકાત માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભુવનેશ્વર અને કટકમાં લગભગ 40 પ્લાટુન પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિના કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન, દેખરેખ અને અન્ય સુરક્ષા પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યા હતા. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ, સાયકલ સવારો, પરિવારો અને યુવા એનસીસી કેડેટ્સે નશામુક્ત ભારત અભિયાનના સમર્થનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર માંડવિયાએ આ કાર્યક્રમને આગામી 79મા સ્વતંત્રતા દિવસને સમર્પિત કર્યો. ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. તેઓ ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં 70,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે 9,600 કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે અસરગ્રસ્તોને સરકારી તંત્ર દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 80 કિગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ સિદ્ધિ ઘણા યુવાનોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર બેરવાલને પુરૂષોની 90 કિગ્રાથી વધુ શ્રેણીમાં રજત ચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ ગુલવીરસિંહને પુરૂષોની 5,000 મીટર દોડમાં કાંસ્યચંદ્રક જીતવાની અને એક જ કોમનવેલ્થ ગેમ્સમાં 2 એથ્લેટિક્સ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમણે મહિલા જુડો 63 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ઉન્નતિ શર્માની પણ પ્રશંસા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં રાધાકૃષ્ણને જણાવ્યું કે પિંગલી વેંકૈયા એક સ્વતંત્રતા સેનાની, સાચા ગાંધીવાદી અને ભારતના રાષ્ટ્રધ્વજના શિલ્પી હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજ તિરંગાના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જે આજે ભારતના ગૌરવ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક પરિષદ બોલાવી હતી. સિંધુ નદી પ્રણાલી પર ઇસ્લામાબાદની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ભારત સામે યુદ્ધની પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રીએ આપેલી ધમકીની પોતાના એક લખેલા લેખમાં શ્રી કવાત્રાએ ટીકા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેહરાન અને મધ્ય પૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઇરાન પર આયોજિત લશ્કરી હુમલાઓ સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવા માટે આયોજિત હુમલાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ આજે વિયેટનામના 6 ક્રમાંકિત ન્યુગિયન થુ લેને 21-16, 21-16 હરાવીને તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 17 વર્ષની તન્વી તાઇવાનની તાઈ ઝુ યિંગને પાછળ છોડીને સૌથી નાની ઉંમરની તૈપેઈ ઓપન ચેમ્પિયન બન્યા. તેઓ 2008માં સાયના નેહવાલ પછી આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે ભારતીય વિઝા માટે અરજી કરનારા ચીની નાગરિકો માટે દસ્તાવેજો આગામી અઠવાડિયાથી સરળ બનાવવામાં આવશે, જેથી ભારતની મુસાફરી સરળ બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાનનો આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે તેના આતંકવાદી માળખાને તોડવું પડશે. મધ્ય પૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. અને બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અહેમદાબાદ, રાજકોટ, અહેમદાબાદ, બરોડા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. दोस्तों प्रस्तुत है फौजी दोस्तों का ये विशेष कार्यक्रम जय भारती।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો નવી દિલ્હીથી પ્રારંભ કરાવ્યો. વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ કેફી પદાર્થથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું, નશામુક્તિ માટે 100 અઠવાડિયા લોકભાગીદારી અભિયાન શરૂ કરાશે અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે.
1: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ. ઓર જબ પરિવાર મેં સમાજ મેં એસા હોતા હૈ ઓર કહીં ના કહીં રાષ્ટ્ર કી શક્તિ ભી કમજોર પડ જાતી હૈ. ઓર ઇસલિયે હમે હર એક યુવા કો નશે કે ચુંગલ મેં ફંસને સે બચાના હૈ.
0: ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશભરના 28,000 સ્થળ પરથી 1 કરોડથી વધુ યુવાનોએ ભાગ લીધો, જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે ફરી એકવાર વિરામ લીધો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 76% વધુનો જળ સંગ્રહ થયો છે. બીજી તરફ રાજ્યમાં હાલ 33 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 70 અને એસડીઆરએફની 33 ટુકડી તહેનાત કરવામાં આવી. અત્યાર સુધી રાજ્યમાં 70,040 લોકોનું સ્થળાંતર અને 9,680 લોકોને બચાવાયા છે. મોરબીમાં હળવદ તાલુકાના જૂના માલણિયાદ અને સુખપર ગામમાં ખેતરમાં ફસાયેલા 55 જેટલા લોકોને બચાવી એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય પોલીસના જવાનોએ તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. તાપીમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વ્યારા તાલુકામાં નોંધાયો. આ સાથે ઉકાઈ બંધમાં 3,94,170 ક્યુસેક પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ બંધની સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો નોંધાયો. તો મોરબીમાં જામનગરથી અમૃતસર પંજાબ જતા માર્ગ પર અપાયેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરાયો. તેના કારણે વાહન ચાલકો કચ્છ તરફથી આવતા હોય તો તેઓ મોરબી ટંકારા લતીપર થઈ અને જામનગર તરફ જઈ શકશે, અથવા જામનગરથી આવતા વાહન ચાલકો જામનગર લતીપર મોરબી થઈ અને કચ્છ તરફ જઈ શકશે. રાજકોટમાં ન્યારી 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ. છોટાઉદેપુરમાં પણ ગત 24 કલાકમાં સૌથી વધુ 79 મિલીમીટર વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો. આ ઉપરાંત લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના છલોછલ થવાની શક્યતા હોવાથી 8 ગામના લોકોને નદી કોતરમાં ન જવા ચેતવણી અપાઈ. ડાંગમાં ગત 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. તો મહેસાણામાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર શરૂ કર્યું છે, જ્યારે વરસાદને પગલે ખીરા

0: ડભાડ ગામમાં ત્રણ પશુ પર વીજળી પડતા તેમનું મોત થયું. સાબરકાંઠામાં ગત 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ 2.25 ઇંચ જેટલો વરસાદ ઈડર તાલુકામાં થયાના અહેવાલ છે. વહીવટીતંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને સાવચેતી રાખવા, નદી નાળામાં ન જવા અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અનુરોધ કરાયો. કૃષિમંત્રી જીતુ વાઘાણી સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશ પર શ્રી વાઘાણીએ કહ્યું હતું કે આ સુધારાથી પેપર ગેરરીતિ, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, આકરા દંડ, ઝડપી ન્યાય પ્રક્રિયા અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
1: હંમેશા મોદી સરકાર કહેતા રહ્યા છે, યુવાધન આપણો દેશનું ભવિષ્ય છે. 2047ના વિકસિત ભારતમાં એનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ત્યારે એ યુવાધન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જે કંઈ કરવું ઘટે એ કરી રહી છે અને ભવિષ્યમાં પણ એમાં પાછી પાની નહીં કરે એ માનનીય મોદી સાહેબના પગલા બતાવી રહ્યા છે. ત્યારે આજના વિધેયક પસાર થવું એ દેશ માટે ઐતિહાસિક બનવાનું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે આપ સાંભળશો જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા અધિનિયમ 2026 અંગે ચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
3: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દેશના કરોડો પ્રામાણિક ઉમેદવારોના હિતમાં પેપર લીક અને ગેરરીતિને ડામવા કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. 2024ના કાયદામાં સુધારા કરી સરકાર નવું જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 લાવી છે. સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયક પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દેતા હવે આ વિધેયક કાયદો બની ગયું છે. અને આ કાયદો એટલો કડક છે કે પેપર લીક કરનારાઓ હવે 100 વાર વિચારશે. આ વિધેયક સંસદમાં રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે સરકારનો મજબૂત ઈરાદો સ્પષ્ટ કર્યો હતો.
4: 2 મહિને કે ભીતર સારી જાંચ ઇન્વેસ્ટિગેશન મુકમ્મલ કી જાયેગી ઓર ઉસકે બાદ જો ભી ટ્રાયલ કોર્ટ હો ઉસમે યે 3 મહિને યાની જિસ દિન વારદાત રિપોર્ટ હુઈ હૈ ઉસ દિન સે લેકર કે આખરી નિર્ણય આને તક 5 મહિને સે જ્યાદા અવધિ કાલ નહીં રહા જાયેગા. और सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर साहब की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया कि वक्त जाया ना हो तो ये जो स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है इनको स्थापित करने का भी क्रम साथ ही साथ प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर.
3: શ્રોતા મિત્રો, પહેલા તો એ જાણીએ કે આખરે કેમ 2024ના કાયદામાં સુધારો કરી નવો કાયદો લાવવામાં આવ્યો. તાજેતરના વર્ષોમાં પ્રશ્નપત્ર લીક, સંગઠિત છેતરપિંડી અને પરીક્ષા પ્રક્રિયામાં અનિયમિતતાના બનાવો સપાટી પર આવતા રહ્યા છે, જેનાથી લાખો ઉમેદવારોના વિશ્વાસ તેમજ પરીક્ષા પ્રણાલીની ન્યાયિતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ સુધારા અધિનિયમ 2026 આ પડકારોનો અસરકારક ઉકેલ પૂરો પાડવા માટે લાવવામાં આવ્યો છે. આ અધિનિયમ ગુનેગારો માટે દંડને વધુ મજબૂત બનાવે છે, પરીક્ષા સંબંધિત ગુનાઓને અસરકારક રીતે રોકે છે અને આવા કૃત્યો સામે મજબૂત પ્રતિબંધ સ્થાપિત કરે છે. નવા કાયદામાં સુધારેલી જોગવાઈઓથી વ્યક્તિગત રીતે પરીક્ષામાં ગેરરીતિ કરનાર માટે સજા વધુ કડક બનાવાઈ છે. જૂના કાયદામાં આવા ગુનામાં ઓછામાં ઓછી 3 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષની જેલ તથા 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. સુધારા બાદ લઘુત્તમ સજા વધારીને 5 વર્ષ કરવામાં આવી છે અને મહત્તમ સજા 10 વર્ષ સુધી રહેશે. દંડની મહત્તમ રકમ પણ 10 લાખ રૂપિયા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સાથે પરીક્ષા યોજવામાં મહત્વની ભૂમિકા ભજવતી સેવા પ્રદાતા સંસ્થાઓ માટે પણ જવાબદારી નક્કી કરાઈ છે. જો કોઈ સેવા પ્રદાતા સંસ્થા જાહેર પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાય તો તેના પરનો મહત્તમ દંડ 1 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરાયો છે. આવી સંસ્થાને જાહેર પરીક્ષા યોજવાની જવાબદારી સોંપવા પરનો પ્રતિબંધ પણ 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરાયો છે. સેવા પ્રદાતા સંસ્થાના ડિરેક્ટર, વરિષ્ઠ મેનેજમેન્ટ અથવા જવાબદાર અધિકારીઓ ગેરરીતિમાં સંડોવાયેલા જણાય તો તેમની સામે પણ અલગથી કડક કાર્યવાહી

0: કરાશે. સૌથી ગંભીર જોગવાઈ સંગઠિત પરીક્ષા ગેરરીતિ માટે કરવામાં આવી છે. જો પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કોઈ વ્યક્તિની એકલ દોકલ હરકત નહીં, પરંતુ સંગઠિત જૂથ, નેટવર્ક અથવા સંસ્થા દ્વારા કરવામાં આવે તો તેને વધુ ગંભીર ગુનો માનવામાં આવશે. આવા સંગઠિત ગુનામાં લઘુત્તમ સજા 5 વર્ષથી વધારીને 7 વર્ષ કરવામાં આવી છે. મહત્તમ સજા 10 વર્ષની રહેશે, જ્યારે દંડની લઘુત્તમ રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. નવા કાયદાની બીજી મહત્વપૂર્ણ વિશેષતા છે ઝડપી તપાસ. કેન્દ્ર સરકાર જરૂરિયાત મુજબ આવા કેસોની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી શકશે, જેમાં તપાસ 2 મહિનાની અંદર પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. માત્ર ઝડપી તપાસ પૂરતી નથી, તેથી કાયદામાં ઝડપી ન્યાય માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રશાસન સંબંધિત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને આવા કેસોની સુનાવણી માટે સેશન્સ કોર્ટને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે નિયુક્ત કરી શકશે, જેમાં ચાર્જશીટ દાખલ થયા બાદ ટ્રાયલ 3 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. નવા કાયદામાં પરીક્ષામાં ગેરરીતિ માટે માત્ર પરીક્ષાર્થીને જવાબદાર ગણવામાં નહીં આવે, પરંતુ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ સેવા પ્રદાતા, સંચાલકો અને સંગઠિત નેટવર્કની ભૂમિકા પણ તપાસવામાં આવશે. આ ઐતિહાસિક વિધેયક સંસદમાં પાસ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યુવાનોને એક મોટો ભરોસો આપ્યો.
1: દોનો સદનોને કઠોર પ્રાવધાનો વાલે ઇસ બિલ કો પાસ કર દિયા હૈ. અબ વિશ્વસ્ત પરીક્ષા પદ્ધતિ કી દિશા મે જાને મે એક મહત્વપૂર્ણ કામ પૂર્ણ હુઆ હૈ. કામ આગે ભી ચલતા રહેગા. હમ એસી પરિસ્થિતિઓ કો લંબે સમય તક નહીં ચલને દેંગે. ઇસ વિશ્વાસ કે સાથ સાથીઓ આઈએ હમ સબ મિલ કરકે વિકસિત ભારત કે સ્વપ્ન કો પૂર્ણ કરને કે લિયે કંધે સે કંધા મિલા કરકે ચલે.
0: પ્રધાનમંત્રીના શબ્દો નીટ, યુપીએસસી, એસએસસી અને બેન્કિંગ સહિત અનેક પરીક્ષાની તૈયારી કરતા કરોડો યુવાનો માટે એક નવો આત્મવિશ્વાસ લઈને આવ્યો છે. મહેનત કરનાર ઉમેદવારને ન્યાય અને ગેરરીતિ કરનારને કડક સજા, બસ આ જ નવા કાયદાનો મુખ્ય સંદેશ છે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા અધિનિયમ 2026 અંગે સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ. આજની ભાષા છે હિન્દી અને શબ્દકાર છે એસ સી ગુપ્તા.

0: हमें आशा है ये गीत आपको याद हो गया होगा।
1: जी सर।
0: धन्यवाद।
2: श्रोता मित्रों, हमणा ज आप सांभळी रह्या था संघ गान शिक्षण, आजनी भाषा हती हिंदी। प्रसारण आकाशवाणी ना अमदावाद, वडोदरा, राजकोट अने भूज केन्द्र परथी करवामां आव्यो। 354.6 MHz એટલે કે 846 kHz પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગ્યા છે। અમારી આજની પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ। અમારી બીજી સભાની શરૂઆત કરીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગ્યાથી। થોડી ક્ષણોમાં આપ જોડાઈ શકશો અમારા DTH સેવાના પ્રસારણ સાથે। નમસ્કાર।

0: Delegations across the country have participated in the event. The participants include governors of states, chief ministers of states, My Bharat and National Service Scheme volunteers, as well as participants from schools, colleges, universities, youth clubs, NGOs and spiritual organizations. President Draupadi Murmu flagged off a Run PBG soldier's horn at a ceremony held at the forecourt of Rashtrapati Bhavan this morning. Governor of Mizoram, General V.K. Singh, who is the patron of the initiative, was also present on the occasion. In a social media post, the president said that the soldier's horn serves as a unique platform to strengthen the bond between civilians and the armed forces, guided by the vision of Run for Soldiers, Run with Soldiers. India's coal production has witnessed a growth of 7.51% in July 2026 compared to the same period last year. The Ministry of Coal informed that the overall coal production in the country during July this year has reached 69.75 million tonnes as per provisional data. It added that the coal dispatch during the last month showed a growth of 17.34% year on year in July. The self-enumeration facility for Census 2027 commenced in Assam from today, allowing citizens to provide their household and individual information online through the dedicated portal sc.census.gov.in. The facility will remain available till the 16th of this month, ahead of the house listing operation and housing census scheduled to begin in the state on the 17th of August. As Keralam continues to grapple with the aftermath of heavy rain, the India Meteorological Department has issued an orange alert for 12 districts in the state today. The decrease in the intensity of rainfall compared to yesterday has brought some relief. In Odisha's flood situation is returning to normal as the Mahanadi River receding and there is no immediate threat in the Mahanadi basin. However, the floods have left widespread devastation, particularly across northern Odisha, with heavy crop losses and extensive damage to livelihoods. In Indonesia, 5 persons lost their lives and 41 are still missing after a ferry carrying 271 passengers and crew caught fire while at sea off Madura Island today. Country search and rescue agency said of those on board, 225 have been rescued so far. A search and rescue operation is underway as teams worked to locate the missing passengers. In badminton, India's Tanvi Sharma claimed a maiden BWF World Tour title, defeating Vietnam 6-seeded Nguyen Thuy Linh 21-16. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા અભિયાનના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત એક વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. નશામુક્ત અભિયાનના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી. ગ્લાસ્ગોમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ખેલાડીઓ અંકુશ પંધાલ, નરેન્દ્ર બરવાલ, ગુલવીર સિંહ અને ઉન્નતિ શર્માને અભિનંદન આપ્યા. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને મેડલ અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ સિદ્ધિ દેશના યુવાનોની મહેનત અને સમર્પણનું પ્રતીક છે. મધ્યપૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઈરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી. ગાંધીનગરના કોબા ખાતે 62મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ વેલ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું, લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું. કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજને 1 વર્ષ પૂર્ણ થતા પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી વિવિધ સેવાકીય, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે કરી. કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટીના દ્રશ્યકલા વિભાગની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના પ્રથમ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું. ભુજ કલેક્ટર કચેરી ખાતે નીતિતારા ડિવાઇસ વિશે અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. વિવિધ સરકારી યોજનાઓની કામગીરીના સચોટ અને પારદર્શક મૂલ્યાંકન માટે ઉપયોગ થશે. ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર આજે ફ્રેન્ડશીપ ડેની ઉજવણીને લઈને ઝેન ઝેડમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ સર્જ્યો. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 આપ સાંભળી શકશો.

આહતી કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ કેકેના સ્વરમાં ફિલ્મ ન્યૂયોર્કનું, જેમાં સંગીત હતું પ્રીતમનું અને શબ્દો હતા સંદીપ શ્રીવાસ્તવના. કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ શંકર મહાદેવન શાન અને સાથીઓના સ્વરમાં દિલ ચાહતા હૈ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કલ હો ના હો ફિલ્મનું આ ગીત વસુંધરા દાસ, કે કે શાન અને લોય મેન્ડોનિસાના સ્વરમાં, જેમાં સંગીત હતું શંકર અહેસાન લોયનું અને શબ્દો હતા જાવેદ અખ્તરના. ગુલમહોર કાર્યક્રમના શેષ ગીતો આપ સાંભળશો આ વિજ્ઞાપન બાદ.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
0: વિરામ બાદ ગુલમહોર કાર્યક્રમમાં આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ. શાન, વસુંધરા દાસ, લોય મેન્ડોનિસા અને શંકર મહાદેવનના સ્વરમાં ફિલ્મ કભી અલવિદા ના કહેનાનું, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

આ ગીત સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ લોકવાર્તા. ગૌતમ કુમાર પ્રજાપતિના સ્વરમાં લોકવાર્તાનું શીર્ષક છે કન્યાદાન.

નાર એવી આ કાઠિયાવાડની ધરતીને માથે દાતારીની શૂરવીરની ઘણી વાતો થઈ છે. એમાં આપની સમક્ષ કન્યાદાન નામની એક લોકવાર્તા લઈને આવ્યો છું. ભાલમાં હડાલા કરીને એક ગામ, અને એ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. બ્રાહ્મણો પહેલાં ગરીબાઈ પસંદ કરતા હતા, ગરીબ, પણ અનંત કોટી બ્રહ્માંડના માલિક પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ જેવા જેના ભાઈબંધ એવા બ્રાહ્મણો નિર્ધનતા પસંદ કરતા. એવું એક બ્રાહ્મણ કુટુંબ, ગરીબાઈ ઘરની માલિપા છે, બે દીકરીઓ જુવાન થઈ છે. બ્રાહ્મણને ચિંતા વધી અને થયું કે દીકરીઓના લગ્ન થઈ જાય તો, પણ ગરીબાઈ આંટો લઈ ગઈ છે. પણ ભૂતકાળમાં એક એવો રિવાજ હતો, બ્રાહ્મણોને ત્યાં જનોઈ હોય કે દીકરા દીકરીના લગ્ન હોય તો યજમાનો તેનો પ્રસંગ ઉકેલી દેતા, અને જો એવું ન બની શકે તો તેઓ ટેલિયા બનતા. આવું એક બ્રાહ્મણ કુટુંબ તેલ નાખે છે. હઠાગ્રહ નહીં, પણ એક નિયમ હતો કે જો એક જ એકથી 2000 કોરી કોઈ આપે તો કન્યાદાન દેવા છે, અને એ કન્યાદાનનું પુણ્ય એ 2000 કોરી આપનારને અર્પણ કરવામાં આવશે. એક ગામની માલિપા 3 દી તેલ નાખે છે, અને 3 દી પૂરા થાય એટલે બે દીકરીઓને લઈને બીજે ગામ જતો રહે બ્રાહ્મણ. એમ થાતા થાતા ગામડા એક પછી એક પૂરા કરતા કરતા કોટ કિલોલ, જે હાલ પાલીતાણા કહેવાય છે, એની બજારની માલિપા જઈને તેલ નાખી ધર્મશાળામાં પોતાના પત્નીને દીકરીઓને ઉતાર્યા છે. પોતે બજારની માલિપા જઈને તેલ નાખે છે, 2000 કોરી જો એક વ્યક્તિ આપે તો મારી દીકરીના કન્યાદાન દેવા છે. એક દી, બીજો દી, સજન માણસોએ આવીને બ્રાહ્મણને વાત કરી, ભૂદેવ, એક વ્યક્તિ નહીં આપી શકે, પણ જો આપ કહો તો અમે ફંડ ફાળો કરી અને 2000 કોરી કરી દઈ. ફંડ ફાળો નથી કરવો, બ્રાહ્મણે એટલું કીધું કે હિન્દવાની ગાય અને મુસલમાનની સ્વર નામે સોગંધ ખાધા છે. ત્યારે એક ડાયા માણસે આવીને કીધું કે ગોર બાપા, એક કામ કરો, તમે રાજમાં જાઓ, ગોરી બેલમ નામનો નવાબ છે, દિવસમાં 3-3 વાર એને મોજના તોરા છૂટે છે, એ દાતાર છે, અને મને વિશ્વાસ છે કે તમારું કામ ન્યા થઈ જશે. કારણ કે દાતારી છે ને એ તો કુદરતની દેણ હોય છે. પ્રિય બોલવું સજનતા, દાતારી સુરપંથ, એતા ભ્યાસે ના મિલે, આ તો બિના કૃપા ભગવંત. દાતારી છે એ અંદરથી આવે છે, એ વસ્તુ બહારથી શીખી શીખાતી નથી અને મૂકી મૂકાતી નથી. એ બ્રાહ્મણ પાલીતાણા જઈ અને રાજમાં રાજાની કચેરીમાં જઈને ટેલ નાખી બ્રાહ્મણને ગોરીબેલમના દરબારમાં હાજર કર્યા, અને બ્રાહ્મણે પોતાની વાત કરી. જેને દિવસમાં 3-3 વાર મોજના તોરા છૂટતા હતા એવા એ નવાબે હુકમ કર્યો કે તિજોરીમાંથી આપી દો, દીકરીઓના કન્યાદાન દેવા માટે 2000 કોરી દઈ દો. પણ વહરો ભાઈ કરીને જે કવિ હતા ને, એણે તિજોરીમાં કારકુનને કાંઈક વાત કરી લીધી, 2000ને બદલે અંદરથી 100 કોરી આપી, અને બ્રાહ્મણને કીધું કે લ્યો ગોર બાપા, ભૂદેવ કે બાપા, આ તો 1900 બાકી, વહરાભાઈ કે આયા તો એવું હાલ્યા કરે, તમારા જેવા એવા આવ્યા કરે, નવાબ તો ભોળિયો રાજા છે, એ તો આવું કીધા કરે, બાકી કેમ કરું એ તો અમારા હાથની વાત છે. 2000 કોરી અહીંથી નહીં મળે, પણ વહરાભાઈ એટલું કીધું કે અહીંથી લાપડિયા કરીને એક ગામ છે, અને ગામમાં લાખણસિંહભાઈ કરીને કવિ છે, ખૂબ શ્રીમંત માણસ છે, દિલનો બહુ મોટો ઉદાર છે, પણ હકીકતમાં લાખણસિંહભાઈને ખાવા દાન નહોતું એવી ગરીબાઈ આંટો લઈ ગઈ હતી. એટલી હદે એ ગરીબાઈ હતી કે ખાવા નહોતું કાંઈ, અને છતાંય આ માણસે એનું ઘર બતાવ્યું. એનું કારણ એ હતું કે લાખણસિંહભાઈ જે દી રાજના કવિ હતા ને, એ દી વહરાભાઈને લઈ આવનાર લાખણસિંહભાઈ પોતે હતા હો, પણ પરિચય કરાવ્યા પછી ખટપટ કરી એને ત્યાંથી રજા

ಅಮನ ಸಾಖೆ ರಾಜ್ಯ ಜೇಗರ ರೇತೋ ಸದಾ ಈ ಗರ ಕೂಡಿ ನಜರ್ಯೂ ಕರೆ ಈ ಮಾಣ ನೈ ಪಣ ಹಾಪ ಹಾಚು ಹೊರಠಿಯೋ ಭಣೆ ಜೆ ಮಾಣ ಹೆನ್ಯಾ ಪರಿಚಯ ಕರಾಯವು ಉಳಖಾಣ ಕರಾಯವಿ ಅನೆ ಎನೂ ಜ ಮೂಳ ಖೋಜ್ಯೂ ಪಣ ತೇಮ ಛತಾಯ ಸಜನ ಕೋಯ್ದಿ ಸಜನತಾ ಛೋಡತೋ ನಥಿ ಅನೆ ದುರ್ಜನ ಕೋಯ್ದಿ ದುರ್ಜನತಾ ಛೋಡತೋ ನಥಿ ಬ್ರಾಹ್ಮಣ ಕುಟುಂಬನೆ ಪಾಲಿತಾಣಾಥಿ ಲಾಪಡಿಯಾ ಮೊಯ್ಕಲು ಲಾಪಡಿಯಾನೆ ಕೇಳೆ ಬ್ರಾಹ್ಮಣ ಕುಟುಂಬ ಹೈಲ್ಯೂ ಜಾಯ ಛೆ ಜುವಾನ್ ದಿಕರಿಯು ಬೆ ಹಾರೆ ಛೆ ધર્મપત્ની બે હાયરે છે ઈશ્વરનું સ્મરણ કરતો જાય છે અને લાપડિયાના રસ્તાની માલિપા બ્રાહ્મણ કુટુંબ વિચાર કરતું હાલ્યું જાય છે અને અહીં લાખણસીભાઈને ઘરમાં એક દાણાનું અનાજ ન હતું અને કહે છે કે પરમાત્માનું નામ લઈને પોતે જીવન ગુજારે છે લાખણસીભાઈ સતત ભગવાનનું ભજન કરતા નીતિ અને ન્યાયમાં અડગ રહેતા એમને તો પાલિતાણાની રાજધાની હોય તોય શું અને લાપડિયાનું ઝૂંપડું હોય તોય શું કારણ કે હર વજવું હક બોલવું દોનો બાતા વલ પણ ઈ નરને ઉતરે નહીં આઠો પોર અમલ કદમ અસ્થિર હોય છે જેના તેને રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો એવો આ અડાભીડ માણસ બ્રાહ્મણ કુટુંબ લાપડિયા ગામે પૂગ્યો અને પાદરમાં જઈને છોકરાઓને પૂછ્યું કે લાખણસીભાઈનું ઘર કયું છોકરાઓએ બતાવ્યું હામે જે ડેલી દેખાય ને એ લાખણસીભાઈની ડેલીએ જઈને અવાજ કર્યો કવિરાજ અને ન્યા તો અંદરથી ગડગડતું નોતરું આવ્યું મારો બાપલિયો આવ્યો મારો ભાઈ આવ્યો પરદેહી પંખીડા આવ્યા આવ્યું સળાય ધાણ કેજે એ મળવામાં માઠપ કરે એ કાવ હાસું પ્રાણ હાસું હુરઠિયો ભણે અને એમ કહેવાય છે કે હૈયું મંડ્યું હમવા અને ધીરે કરીને લાખણસીભાઈ પૂછે છે બાપ મારા જેવું કાંઈ કામ હતું ભૂદેવ અને તેદી ભૂદેવે બધી માંડીને વાત કરી પાલીતાણા ગયો ન્યામન વહરાભાઈએ તમારું નામ બતાવ્યું બાપ આવ્યો છું 2000 કુરી લેવા માટે પણ હવે તો મળશે કે કેમ એ મને વહરાભાઈએ તારું ઘર બતાવ્યું અને હું તારી પાસે આવ્યો છું કેમ કબુ મેળી કબુ માળિયા અન કબુ વસવું વેરાન એ કિધર કબુ ન હોત હે અરરે કબુ ન સબ દિન એક સમાન અને પોતે વિચાર કરે છે કે હું એને લઈ આવનાર ન્યા અને આજ આઈ મારા માટે ઠીક પરમાત્મા જગદંબા મારી લાજ રાખશે પણ બ્રાહ્મણને હજી વિશ્વાસ આવ્યો નથી કારણ કે કાકાને ભાળો એટલે કટમની ખબર પડી જાય મામાને ભાળો એટલે મહાળની ખબર પડી જાય અને ગામનો ચોરો જોઈ લ્યો ને એટલે આખાય ગામની ખબર પડી જાય કારણ કે રીધિ સીધી બધી ગામને ચોરે બેઠી હોય બેઠાઈ હું વાળીને બધી પરિસ્થિતિ બ્રાહ્મણ પામી ગયો એને વિશ્વાસ નહોતો રહીએ ખરા કદાચ મળશે લાખણસિંહભાઈએ ધીરજ આપી અને પોતાના ઘરનાને બોલાવીને કીધું સાંભળ્યું હું એક મારા ભાઈબંધ પાસે જાઉં છું ત્યાંથી જરૂર મને 2000 કોરી મળશે એવી મને ખાતરી છે અને બ્રાહ્મણ કુટુંબને જમાડીને જમજો હો ઘોડો તૈયાર કરી ઘોડા પર સવાર થઈ વરલ ગામને પંથે હાલી નીકળ્યા મા જગદંબાની પ્રાર્થના કરતા કરતા હાલી નીકળ્યા વરલ ગામમાં પોતાના મિત્રને ત્યાં ઘોડી મારી મૂકી જહાયરને ધોમ ધોમ સાહેબી નાખે માગ મળેના વલલ ગામના હિમાડામાં લાખણસિંહભાઈની ગોડી હજી આવી નહીં હોય ત્યાં ડાયરો ભરીને જહોવાયર લાખણસિંહભાઈને યાદ કરે છે સીમાડાની માલિપા ઘોડું દાખલ થયું એ ખબર જહાયરને પડ્યા અને જહાયરને ખબર પડ્યા કે લાખણસિંહભાઈ આવ્યા ત્યારે ગડગડતી દોટ મૂકીને કીધું કે બાપ તને યાદ કરતો તો અને તું આવી ગયો ડાયરાની માલિપા બેઠા લાખણસિંહભાઈએ મહાભારતની રામાયણની ગીતાની વાતડીઓ ડાયરામાં વહેતી કરી વાતું સાંભળી અને ડાયરો રાજી થાય છે જહાયરને આનંદ થાય છે પણ ઓરડે કેવરાયું લાખણસિંહભાઈ આવ્યા છે આયરાણીને એમ થયું કે કવિ આવ્યો કારણ કે જહાયરને એવું નિયમ હતું કે બધોએ ડાયરો કવિ આવ્યા હોય ને ત્યારે ખીર અને રોટલી જમવા જોઈ ઘરના માણસને એમ થયું કે 5-6 ભેંસોનું દૂધ ભરી જાહે કારણ કે પુરુષ મોટો હોય અને ઘરનો માણસ બરાબર ન હોય તો એ માણસને જીવન જીવવાની મજા નથી આવતી અને કવિઓએ પણ કીધું છે કે મેલ મેલાતું ન માળિયા અન બાગુ ન બગીચા એ પણ ભૂંડી ભૂંડી જો મળે ભામીની જ રે અરરે એને હખનો એના વેહા સંપત્તિ હોય ધન હોય દોલત હોય પણ પોતાનું માણ હમું ન હોય ને તો એને જીવન જીવવાની મજા નથી આવતી ઓરડામાં ખબર પડી કવિ આવ્યા છે હવે તો દૂધની ખીર આખાએ ડાયરાને ખવડાવવી પડશે બાઈને ખટકો લાગ્યો ડેલીએ વાતો પૂરી થઈ
जहाँ रे हालो कविराज छायू पीवा एम कई ने आखाए डायरा ने।

ખંભા ઉઠાડ્યો. કહેવાય છે કે આ રાણીએ પોતાના માણસને સમજાવી દીધો કે આ જે તાહડીઓ ખીરની પહેરાણી છે ને, એ બધી તાહડીઓ ડાયરાને દેજે, અને જે નોખી પડે ને એ તાહડી ખીરની કવિને દેજે. કારણ કે એમાં દૂધ હતું, ચોખા હતા, ઘી હતું, પણ ખાંડને બદલે અડધો ખોબું મીઠું નાખ્યું હતું. અને નોખી પડી એ તાહડી કવિને દીધી, જય માતાજી કરી ને જમવાનું શરૂ કરતા ખીરમાં રોટલીનું બટકું બોળી અને મોઢે તાહડી માંડી, મોઢાની રેખા બદલી ગઈ. ડાયો માણ કળાવા દીધું નહીં, પણ ગરજણી જહુઆર બધું પામી ગયો. કવિરાજ, લાવો એ તાહડી મારી પાસે, અને આ મારી તાહડી તમે આંખોએ ડાયરો કાંઈ સમજો નહીં. જમીન તરત જ ઓરડામાં જઈને કીધું કે કરિયાવરની જે કાંઈ મિલકત લઈ આવ્યા હોય એ લઈ જાજો, ઉપરાંત આ સમર્થની માલિપા જે કાંઈ જોઈ એ લઈ જાજો, આજથી તમે મારી માં ગણાવો. પણ ડેલીએ લાખણસિંહભાઈને ખબર પડી અને થયું કે હું શું કામ આવ્યો તો અને આ શું થઈ ગયું. મને વિચાર હતો કે હમણાં જહુઆયર એકલો મળે અને હું વાત કરું, પણ આ તો અનર્થ થઈ ગયો. જહાયરના કાકો અડાભીડ આયર દેવાયતભાઈએ લાખણસિંહભાઈને બોલાવીને કીધું કે જે થવાની હતી એ થઈ. જહાના નાની ઉંમરમાં લગ્ન થયા એને યાદ નથી. ઘોડો તૈયાર કરો, હાલો આપણે બેઉ જણા જહાનું નાતરું ગોતી આવીએ. દેવાયતભાઈને લાખણસિંહ કવિ ઘોડાની ઉપર બેહી અને હાલતા થયા. ત્યાં રસ્તામાં મેપો મોબ ઠળિયું ગામ એમને મળે છે અને મેપા મોપને બધી માંડીને વાત કરે છે કે અમે જહાનું નાતરું ગોતવા નીકળ્યા છીએ. ત્યારે મેપો મોગ કહે છે કે હવે તમારે આગળ નહીં હાલવું પડે, હું મારી દીકરી હોનબાઈ જહાયરને વેરે દઉં છું, હારું સંબંધી મળે એનાથી રૂડું બીજું શું હોય. કે પરણાવવા બે પુત્ર પુત્રી વિશ્વના વેવારથી વેવાય.

0: ਬੋਲਿਓ ਮੂਰਖ ਸੰਬੰਧੀ ਜੋ ਮਲੇ ਤੋ ਜਗਤ ਨੂੰ ਸੁਖ ਜੈ ਰੁਛੇ। ਹਰ ਹਰ ਦੀਕਰੀ ਨਾ ਲਗਨ ਲਈ ਵਰਲ ਗਾਮ ਆਈਵਾ ਲਗਨ ની ਤਿਆਰੀ થાય। લાખણ શિવાય ને એમ થાય છે કે ઓ મારી ઘરે શું પરિસ્થિતિ હશે, બાઈ જેટલું ઉછીનું લઈ આવે તેટલું ખવડાવીને બ્રાહ્મણ કુટુંબને જમાડતા અને પોતે ભૂખ્યા રહેતા, પણ માં તું લાજ રાખશે, જે પરમાત્માનું ભજન કરે છે ન્યા પ્રભુ ચોક્કસ એની લાજ રાખે છે। જહાયરના ગળિયા લગ્ન આવ્યા, જાન જૂતી લગ્ન ગીતના સકોર બોલ્યા, સિમળિયું ગેરાણી અને બળદના ગુગરમાળે આખું વાતાવરણ ગાજી ઉઠ્યું। ઠળિયા ગામના પાદરમાં જાન આવી અને મેપા મોભે સ્વાગત કર્યું અને પોતાની દીકરી હોનબાઈ જહાયરને પ્રણાવી। જાડવા રોયા, પોતાની દીકરી નાની વય નાની અકલ વધુ ઉજવળ જેના આચાર તું દેજે એમ દાતાર તું હિંચર્યું માણ હામળા, અને એવી પરણીને હાલી આવતી હોનબાઈ ઘરે આવ્યા। લાખણશીભાઈને એમ થયું કે હું જે કામે આવ્યો છું એ વાત કરું, પણ પરણ્યાની પહેલી રાત્રે હજી તો ઓરડામાં ઢોલિયો નહોતો ઢાળ્યો અને નવાબના રાજમાંથી જહાયર માટે તેડું આવ્યું। જહાયરે ઓરડે જઈને એટલું કીધું કે સાંભળ્યું, હું પાલીતાણા જાઉં છું અને આવું, ન્યા લગણ કવિરાજનું ધ્યાન રાખજો। એટલું કહી ઘોડાની માલિપા બેસી પાલીતાણાના માર્ગે ઘોડું વહેતું કર્યું। કવિને એમ થયું કે હવે તો મારે બધી જ વાત કરવી પડશે, અને કવિરાજે દીકરી હોનબાઈને બધી માંડીને વાત કરી કે આમ થયું છે ને હવે જો હું ઘરે નહીં પોગું તો મારે ઘરે લાશું પડી હશે, અને તેદી મેપા મોબની દીકરી સોનબાઈ ઓરડામાં જઈ પેટારું ઉઘાડી અને માયથી 2000 કોડીને કાઢીને દેતા એટલું બોલીતી કે જો આયર આવીને મને ના પાડશે કે મને પૂછા વિના કેમ દીધી તો હું મારા બાપની જાગીર વેચીને આયા ભરી દઈશ। કવિરાજ લેવા 2000 કોરી ઉપરાંત આ 200 કોરી એ દીકરીઓને કાપડામાં દેજો। અને આ વાત કહેતા વાર લાગે, પણ સમય જતા વાર લાગતી નથી। આ વાતની ખબર ગોરી બેલમ નવાબને પડે છે। લાખણશીભાઈ કવિ બ્રાહ્મણ કુટુંબ જહો આયર મેપો મોબ કાકા દેવાયત અને દીકરી સોનબાઈને પોતાની કચેરીમાં તેડાવ્યા, અને તેદી નવાબે હુકમ કર્યો કે બ્રાહ્મણ કુટુંબને 2000 કોરી આપવામાં આવે, ઉપરાંત 2000 કોરી કાપડામાં આપવામાં આવે, અને દીકરી સોનબાઈને 4000 કોરી કાપડામાં હું દઉં છું। અને તેદી નવાબે વહરાભાઈ કવિને રજા લીધી અને લાખણશીભાઈ કવિને રાજકવિ તરીકે નિયુક્ત કર્યા। એટલે જ કહે છે કે જે હરિને ભજે એની લાજ ક્યારેય જતી નથી।
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય

0: સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કૌશિક શ્રીમાળીના સ્વરમાં પ્રાચીન ભજનો. સૌ પ્રથમ આપને સંભળાવીએ કવિ કાગનું આ પ્રાચીન ભજન.

લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો નવી દિલ્હીથી પ્રારંભ કરાવ્યો. શ્રી મોદીએ કહ્યું, યુવાનોએ કેફી પદાર્થથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું, નશામુક્તિ માટે 100 અઠવાડિયા લોક ભાગીદારી અભિયાન શરૂ કરાશે અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશભરના 28,000 સ્થળ પરથી 1 કરોડથી વધુ યુવાનોએ ભાગ લીધો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં વિકાસ કાર્યોના અસરકારક અમલીકરણ, સચોટ ડેટા સંગ્રહ અને ફિલ્ડ મોનિટરિંગને આધુનિક બનાવવા માટે નીતિ તારા નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ટૂલ કિટ ફોર એનાલિસિસ રિવ્યૂ એન્ડ એક્શન ડિવાઇસ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 1 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નીતિ આયોગ દ્વારા વિકસાવવામાં આવેલા ડિજિટલ ઉપકરણનો ઉપયોગ હવે ફિલ્ડ લેવલ પર વિવિધ સરકારી યોજનાઓની કામગીરીના સચોટ અને પારદર્શક મૂલ્યાંકન માટે થશે. ફિલ્ડ મુલાકાત દરમિયાન અધિકારીઓ સ્થળ પરથી જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ અને જરૂરી માહિતીની વિગતો સીધી જ સિસ્ટમમાં અપલોડ કરી શકશે. ગ્રામ્ય વિસ્તારોમાં અમલમાં મુકાતી યોજનાઓનું સતત ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. તાલીમમાં અધિકારીઓને ડિવાઇસના વ્યવહારુ ઉપયોગ, ફિલ્ડ સર્વેની પ્રક્રિયા, ડેટા અપલોડ કરવાની પદ્ધતિ તેમજ વિવિધ ટેકનિકલ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત વહીવટી સુધારણા પંચના 4 અહેવાલની ભલામણોને આધારે રાજ્ય સરકારે તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને મર્જ કરીને 18 સભ્યો ધરાવતી યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી છે.

0: જેમાં જે તે તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ રહેશે, જ્યારે પ્રાંત અધિકારી સહ અધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારી સભ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળશે. આ કમિટીમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓને પણ સામેલ કરાયા છે. યુટીપીસીની રચના થવાથી વિવિધ સમિતિઓના સર્વસંમતિમાં જતો સમય બચશે, તાલુકા કક્ષાએ વિકાસ આયોજન વધુ ઝડપી બનશે અને કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુ ઝડપથી પહોંચી શકશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જુલાઈ માસ દરમિયાન વ્યાપારી, માલ પરિવહન અને ઓપરેશન ક્ષેત્રે સર્વાંગી શ્રેષ્ઠ કામગીરી નોંધાવી કુલ 763 કરોડની આવક મેળવી નવો વિક્રમ સર્જ્યો છે. ગાંધીધામ વિસ્તારમાં 29 જુલાઈના એક જ દિવસમાં 16 લોંગ હોલ માલગાડીઓ દોડાવી સર્વકાલીન રેકોર્ડ નોંધાયો હતો. સમગ્ર જુલાઈ દરમિયાન ગાંધીધામ વિસ્તારમાં કુલ 385 લોંગ હોલ ટ્રેનોનું સંચાલન થયું, જે ગયા વર્ષની સરખામણીએ 1,227.58% જેટલો વધારો દર્શાવે છે. ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં દરરોજ સરેરાશ 2,267થી વધુ ગનનું લોડિંગ નોંધાયું, જે 10.85% વધારો છે. નલિયા ફ્રેટ ટર્મિનલ જુલાઈ દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ 3.96 કરોડની માસિક માલભાડાની આવક મેળવી કીર્તિમાન સ્થાપ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે ફરી એકવાર વિરામ લીધો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને પણ આજે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરમિયાન આજે જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળેલી માહિતી મુજબ મુન્દ્રામાં સૌથી વધુ 27 મિલીમીટર, અંજારમાં 4, માંડવીમાં 3, અબડાસા અને લખપતમાં 2-2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અબડાસા તાલુકાના રહેવાસીઓને પોલીસ વિભાગને લગતી કામગીરી માટે બુથ સુધી ના આવવું પડે એ માટે રાજ્ય પોલીસ દ્વારા નલિયા ડિવિઝન SDPO કચેરી કાર્યરત કરાઈ છે. આ અંગે વધુ માહિતી આપતા DYSP મનીષા દેસાઈએ જણાવ્યું કે
1: અબડાસા તાલુકામાં નલિયા ડિવિઝન કાર્યરત થયેલ છે. અબડાસા તાલુકાના 5 પોલીસ સ્ટેશન નલિયા, કોઠારા, વાયોર, જખો તથા જખો મરી આ 5 પોલીસ સ્ટેશન વિસ્તારના સુપરવિઝન ઓફિસર SDPO નલિયા તરીકે હાલમાં હું કાર્યરત છું. અબડાસા તાલુકાના તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે પોલીસને લગતી કોઈ પણ બાબત, કોઈ પણ ઇમરજન્સી મદદની જરૂર હોય તો તેઓ સીધો અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે.
0: કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજને એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી વિવિધ સેવાકીય, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે કરી હતી. ગૌપૂજન, પશુપાલન શિબિર, પશુ આરોગ્ય કેમ્પ, વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન, શ્રેષ્ઠ વિભાગ સ્પર્ધા, વૃક્ષારોપણ અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના અંતે પશુપાલકોને નિઃશુલ્ક મિનરલ મિક્સરનું વિતરણ કરાયું હતું. ભીરંડેરિયા ખાતે પશુ સારવાર સંકુલ દ્વારા યોજાયેલા પશુ આરોગ્ય કેમ્પમાં ડોક્ટર KK હડિયા અને તેમની ટીમે 108 પશુઓને વિવિધ રોગો માટે તપાસ, નિદાન અને સારવાર કરી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: મેઘ રાજાએ ફરી ધૂમ ધડાકા સાથે પધરામણી કરતા ખુશ થઈ રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, ચોમાસાની ઋતુ આયોજન નહીં કરનારા આળસુઓ માટે આફત છે,
0: પણ પંચાયત, બીએમસી અને બીજા સ્થાનિક સંગઠનો સાથે આગોતરું આયોજન કરનારા માટે તો આશીર્વાદ જ બની રહે છે.
1: એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન, ચોમાસામાં ઝડપથી ઉછરતી વનસ્પતિઓની વેળાસર વાવણીનું આયોજન અને વનૌષધિઓ કૃષિ ઉપજ સૌથી પહેલા બજારમાં પહોંચતી કરવાનું આયોજન.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડના માર્ગદર્શન હેઠળ આવું વર્ષો વર્ષ આયોજન કરીને સમૃદ્ધિના માર્ગે જનારું એક ગામ એટલે ગાંધીનગર જિલ્લાનું વીરા તલાવડી ગામ.
1: બીએમસી અને ગામના અન્ય સંગઠનોની સાથે મળી ત્યાં કેવી સિદ્ધિઓ મેળવી છે તે સાંભળો વીરા તલાવડીના સરપંચ અને બીએમસીના અધ્યક્ષ ચંદ્રેશભાઈ પાસેથી.
0: નમસ્કાર ચંદ્રેશભાઈ.
2: જી નમસ્કાર.
1: નમસ્કાર ચંદ્રેશભાઈ.
2: નમસ્કાર સર.
0: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં મારું નામ હિના અને આ છે તરુભાઈ.
2: ખૂબ સરસ.
0: અને અમે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં લગભગ આપણી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી બીએમસીની વાત કરતા હોઈએ છીએ, પીબીઆરની વાત કરતા હોઈએ છીએ, આપના ગામની વાત કરતા હોઈએ છીએ અને આપના ગામમાં શું શું પ્રવૃત્તિઓ થાય છે બીએમસી અંતર્ગત એની આપણે ચર્ચા.
1: એટલે હિના, આજે શ્રોતા મિત્રોને આપણે ખાસ એ જ કહેવાનું છે કે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની જે ઝુંબેશ ચાલે છે જૈવિક વિવિધતાના જતન માટેની, એમાં માત્ર આખા રાજ્યમાં નાના નાના ગામો સુધી આ ઝુંબેશ અત્યારે પહોંચી ગઈ છે.
0: બિલકુલ.
1: અને એમાં ગાંધીનગર જિલ્લાનું એક વીરા તલાવડી ગામ પણ છે.
0: બરાબર છે.
1: વીરા તલાવડીમાં સરપંચ અને બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી બીએમસીના
0: ચેરમેન
1: અધ્યક્ષ તરીકે જે છે ચંદ્રેશભાઈ. એટલે ચંદ્રેશભાઈ, આજે એમના ગામની પ્રવૃત્તિઓ વિશે જ ખાસ આપણે વાત કરવા માટે એમને અહીં બોલાવ્યા છે. તો આપણે વાત એ જ કરીએ કે ચંદ્રેશભાઈ, તમારે ત્યાં બીએમસી કઈ રીતે કામ કરે છે?
2: પ્રથમ તો મારું નામ જણાવી દઉં. મારું નામ ચંદ્રેશભાઈ વી પરમાર, ગામ વીરા તલાવડી, તાલુકો જિલ્લો ગાંધીનગર. મને ખૂબ આનંદ થયો કે અત્યારે હાલ મારા ગામની જે પ્રવૃત્તિ ચાલે છે અને હું પોતે વન પ્રેમી છું, તો ખરેખર મને આજે અહીંયા રેકોર્ડિંગમાં બહુ સારો અવસર મળ્યો. તો આપના માધ્યમથી અહીંયા હું સ્ટુડિયો મુકામે આવ્યો છું. તો મારા ગામની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે બધા જ મારા ગામની અંદર શિક્ષણ સાથે બધા સંકળાયેલા છે, ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને નોકરી કોઈ કંપની બહાર દ્વારા બધા જ લોકો અમારા યુવાનો સાથે મળી અને અમે બધા કામ કરીએ છીએ.
0: ચંદ્રેશભાઈ, આ બીએમસી બનાવી તમારા ગામમાં વીરા તલાવડીમાં, તો ક્યારથી આ પ્રવૃત્તિઓ શરૂ થઈ?
2: બીએમસી બનાવી આજ લગભગ 2-3 મહિના થયા અમારા ગામે.
0: અચ્છા.
2: તો અમારા બીએમસીના અનુસંધાને ગામની અંદર દુર્લભ જતા જે બીજ જેને કહેવાય, આપણા ગામોની અંદર જે અમે ખેતીવાડી કરતા હોઈએ છીએ, તો ખરેખર આજથી 30-35 વર્ષ પહેલા જે ખેડૂતો દ્વારા જે બીજની જે વાવણી કર્યા પછી જે એનો જે પહેલાનો જે બીજનો જે સ્વાદ હતો એ ખરેખર, હા, એ અત્યારે હાલ દુર્લભ.
1: એટલે શંકર બનતા એનો સ્વાદ કે એના ગુણો જતા જ રહ્યા.
2: હા હા, બિલકુલ.
1: હાઇબ્રિડ કે શંકર જે કહીએ છીએ, હા, એને કારણે એના ગુણો,
2: એના ગુણોત્વ પૂરા થઈ ગયા. અત્યારે હાલ આપણા રાજ્યપાલ શ્રી મહોદય શ્રીએ બહુ ખરેખર આપણા ગુજરાતની અંદર ખેતી વિશે જે ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી માટે, તો એ ખરેખર ગૌરવ લીધા જેવી વાત છે. અને અત્યારના જે આપણા ખેડૂતો છે ખરેખર પ્રાકૃતિક ખેતી પાછળ વળવું જોઈએ, કારણ કે અત્યારે હાલ જોવા જઈએ તો રાસાયણિક ખાતરોથી આપણા ધરતી માતાને ખરેખર એકદમ અંદરથી તત્વો પૂરા કરી રહ્યા છીએ. જો આવનારી પેઢી છે બહુ ખરેખર ખતરામાં જઈ શકે છે, એનું કારણ શકે જે આપણા અત્યારે હાલ એટલી બધી દવાઓનો છંટકાવ કરી અને જે અત્યારે ખેડૂતો દ્વારા જે આપણા બજારોની અંદર જે શાકભાજી આવે છે એ ખરેખર બહુ જ હાનિકારક છે. તો અત્યારે માનનીય મહોદય શ્રી આપણા રાજ્યપાલ શ્રીએ ખરેખર બહુ સરસ ઝુંબેશ ઉપાડેલી છે અને અમે એ સાથે પ્રાકૃતિક ખેતી સાથે જોડેલા છીએ.
0: આપના ગામમાં આમ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કેટલા?
2: અમારા ગામની અંદર આત્મા પ્રોજેક્ટ ચાલે છે.
0: બરાબર.
2: ખરેખર સરકારશ્રીની એક યોજના છે આત્મા પ્રોજેક્ટ.
1: બરાબર.
2: તો એની અંદર બીજ પણ સરકાર બીજ નિગમથી દ્વારા અમારા આત્મા પ્રોજેક્ટના આપવામાં આવે છે ખેડૂતોને. તો આત્મા પ્રોજેક્ટ એક લીડર ગ્રુપ એવું છે કે એની અંદર એક પણ એક ચેરમેન નિમવાના હોય છે, સાથે બધા સભ્યશ્રીઓ હોય છે. તો ગામની અંદર ઓર્ગેનિક ખેતી માટે લગભગ 30-35% લોકો અમારો ઓર્ગેનિક ખેતી કરવા લાગ્યા છે અત્યારે. અત્યારે જો પોતાની પાસે થોડી જમીન હોય કે વધારે હોય તો એ લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય છે. અત્યારે અમારા ગામના ખેડૂતો અત્યારે હાલ જોવા જઈએ તો દેશી જેને કહેવાય જે બિયારણ દાક્ષણ તુવેર છે, મગ છે, મઠ છે, ઘણા બધા જુવારોના તમામ જે જૂના પહેલાના જે બીજ હતા દુર્લભ જે થયા એ અત્યારે હાલ અમે પાછા લાવીને અમારા ગામની અંદર ઘણા બધા ખેડૂતો એ કરવા લાગ્યા છે.
0: થોડાક નામ કહેશો, જેમ કે ઘઉંની વાત કરીએ તો હીરામોતી ઘઉં છે,
2: હા
0: એ બહુ દુર્લભ છે, બહુ વર્ષો પહેલાના છે, અને ત્યાં બાવડા પાસે કાશીરામભાઈ છે એમની પાસે એ બિયારણ છે અને ઘણા બધા લોકોને આપે છે અને એમાંથી આગળ નવો પાક ઉતરી રહ્યો છે. એવી રીતે તમારા ગામમાં તમારી પાસે એવી દુર્લભ કઈ જાત છે, ચોખામાં કે ઘઉંમાં કે કઠોળમાં કે શેમાં?
2: અમારા ગામની અંદર પ્રથમતા એવી છે કે જે મઠ જેને કહેવાય એ દુર્લભ થતા જાય અત્યારે. એ બીજ અત્યારે હાલ મઠ ક્યાંય જોવા નથી. મઠની અંદર એવું પ્રોટીન છે કે એવા એવા ગુણ તત્વો છે કે શરીર માટે બહુ ઇનફ હોય છે. તો અમારા ગામની અંદર મઠની ઉપર પણ લોકો ઘણા લોકો ખેતી

0: કરે છે અત્યારે.
1: બરાબર.
0: સાથે સાથે મગની પણ ખેતી કરે છે અમારા ગામની અંદર. આ બેની પ્રથમ પ્રાયોરિટીથી અમારા ગામની અંદર હા, દેશી મગ મઠ, પછી જે ભીંડી જેને કહેવાય રેડ કલરની આવતી, એ અમારા ગામની અંદર ભીંડી લોકોનું પણ વાવેતર કરે છે.
1: હા,
0: ખાટી ભીંડી કે છે. અચ્છા, ખાટી ભીંડી પણ અમારા લોકો ત્યાં કરે છે. આપણે જે વાત કરી ઘઉંની હીરા મોતીની, ખરેખર એ મનુષ્ય માટે જે પહેલાના વડવાઓ ખરેખર ઘઉંની જયારે શરૂઆત થી હીરામોતી, ત્યારે એ હીરામોતી ઘઉં લોકો ખેડૂતો દ્વારા બહુ જ વવાતા હતા. પણ આગળ આગળ જયારે આ બીજ બધા આવ્યા નવા નવા, અને એ જે જૂના આપણા દેશી બીજો હતા એ ખરેખર દુર્લભ થવા લાગ્યા. અત્યારે જો આપણે કહી શકીએ તો બધા હાઇબ્રિડ બિયારણો જેને કહેવાય, તો ખરેખર હાઇબ્રિડ બિયારણ દેખાવામાં સારા હોય, બાકી એ ખાવામાં કઈ હોતા નથી. કેમ કે જે લોકવણ જેને અમારા ગામડાની ભાષાની અંદર લોકવણ ઘઉં જે કહેતા, એ લોકવણ ઘઉંની અંદર કે એનો ઉતારો વધારે હોય, પણ એ ખાવાની અંદર રોટલા એના જયારે રોટલી બનાવતા હોય તો એની શામ રોટલી બનાય. તો અત્યારે હાલ અમારા ગામની અંદર ટુકડી, સમજો કે 496 ટુકડી ઘઉં જેનું બીજનું નામ છે 496 ટુકડી ઘઉં, એ અત્યારે હાલ રાબેતા મુજબ અમારા ગામની અંદર વાવેતર થાય છે એનું.
2: હા, અને એ સિવાય એટલે વૃક્ષારોપણની દ્રષ્ટિએ પર્યાવરણ માટે તમે કઈ કઈ જાતના, તમારી પાસે ખાસ કંઈક એક વૃક્ષ પણ તમારે ત્યાં છે એવું તમે વાત કરતા?
0: જી, બહુ સારી વાત કરી. મારો ઉદ્દેશ એક જ છે કે જીવનની અંદર વૃક્ષ એ આપણું જીવન છે.
2: સાચી વાત.
0: જો આ જીવનની અંદર વૃક્ષ નહીં હોય તો આપણે નહીં હોય. કેમ કે આપણું જે ઓક્સિજન પૂરું પાડે છે વૃક્ષ છે. તો જો વૃક્ષ આપણે જેટલું વૃક્ષનું જતન કરીશું, જેટલા બધા વૃક્ષો વાવીશું, આવનારા દિવસોની આવનારી પેઢીના માટે સમૃદ્ધ થાય. કારણ કે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ઉનાળાની ગરમીની અંદર 45-45 ડિગ્રી જયારે તાપમાન પડતું હોય તો લોકો એટલા બધા હેરાન પરેશાન થતા હોય છે, કોઈને ગભરામણ થવી, કોઈને અટક આવી જવું, ઘણા બધા અંશેશો હોય છે. તો એ વિશેષતાથી મેં રિસર્ચ કર્યું કે ખરેખર એક મનુષ્ય, એક માણસ ધારે તો એ 20 લાખ વૃક્ષ રોપી શકે છે પોતાના જીવનની અંદર.
2: 20 લાખ
0: જેટલા રોપી શકે છે. કેમ કે મેં એક ગૂગલની અંદર એક સર્ચ કર્યું હતું, એક હિનામુની એક વ્યક્તિ હતા જેને પોતાના પતિ પત્નીએ શરૂઆતથી જ એક સંકલ્પ લીધો હતો કે આપણા જીવનની અંદર 20 લાખ જેટલા વૃક્ષ વાવીએ. તો એને પહેલાનો ફોટો આખા ગામનો અને પછીનો એક ફોટો લીધો એને. તો ખરેખર આખા ગામની આજુબાજુ 10-15 કિલોમીટરની હદની અંદર આખું જંગલ વિકસાવી લીધું એને. હા, અને માન્ય આપણા રાષ્ટ્રપતિ દ્વારા એમને એક વીરતા મુજબ એમને એવોર્ડ પણ આપેલો છે.
1: હા,
0: તો આ એક ખરેખર ગૌરવ લીધા જેવી વાત છે. એક વ્યક્તિ પોતાના જીવન આયુષકાળની અંદર જો 20 લાખ જેટલા વૃક્ષ રોપી શકતા હોય તો આપણે આપણા જીવનની અંદર ખાલી વધારે નહીં પણ 500 વૃક્ષ તો રોપી શકતા.
1: સાચી વાત. જો કે પ્રધાનમંત્રી સાહેબે તો આપણને એવો સંદેશ આપ્યો છે કે એક વૃક્ષ માં કે નામ, એક પેડ માં કે નામ, એટલે કશું નહીં તો દરેક જણ એક તો વાવે.
2: અને એવા તો એટલે અહીંયા આપણે ત્યાં ગુજરાતમાં પણ ઘણા ઉદાહરણ છે ચંદ્રેશભાઈ, કે બનાસકાંઠામાં એક શિક્ષક દંપતી હતા.
0: અચ્છા.
2: અને બંને નિવૃત્ત થયા પછી એમણે નક્કી કર્યું પ્રવૃત્તિ માટે શું કરવું. તો એમણે ગામ ફરતી જમીનમાં જ્યાં જ્યાં ગૌચરની જમીન હતી ત્યાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. અને ત્યાં બનાસકાંઠા જેવા સૂકા પ્રદેશમાં અત્યારે ગીચ જંગલ એમણે ઉભું કરી દીધું છે. એટલે અમે એમનો પણ એક વખત આપણે શ્રોતા મિત્રોને કહીશું કે એમનો ઇન્ટરવ્યુ પણ રજૂ કરીશું.
0: ખૂબ સરસ.
2: હવે તમારે ત્યાં જે શાકભાજીને એ જે ઓર્ગેનિક વાવો છો, એ કયા કયા બીજા શાકભાજી ને?
0: પ્રથમ તો મારા ત્યાં દેશી ગવાર, જેને કે દેશી ગવાર. ગવારની અંદર એવા તત્વો છે શરીર માટે કે ખરેખર આપણા અંગો તમામ તંદુરસ્ત રાખે છે. તો અમારા ત્યાં ગામની અંદર ઓર્ગેનિક પણ ખેતી દ્વારા ગવારની ખેતી પણ થાય છે. અમારા ત્યાં તુવેરો પણ થાય છે, દેશી તુવેરો જેને કહેવાય. આપણે જે તુવેરો જે આપણે ડાર બનાવતા હોઈએ છીએ, તુવેરી ડાર, એ તુવેરે ત્યાં અમારા ત્યાં સારી એવી ઉપજ થાય છે. ત્યાં મફળી પણ અમે ત્યાં અમારા ગામે લોકો કરતા હોઈએ છીએ. અત્યારે હાલ જોવા જઈએ તો મેં મારા ખુદના ફાર્મની અંદર મેં પોતે મારા ઘરની શાકભાજી મારા ઘરેથી જ પૂરી થાય મારા ખેતરથી એ જ મેં આયોજન કર્યું. અત્યારે હાલ મેં દેશી જેને કારેલા કહેવાય, ખરેખર હું દાહોદ જિલ્લામાંથી લાવેલો.
1: અચ્છા.
0: આપણા આદિવાસી વિસ્તાર ભાઈઓ જે હતા એમને હું કોન્ટેક્ટમાં આવ્યો, તેમણે મને ઓછામાં ઓછી 10-15 પ્રકારના બધા બીજ મને એ લોકોએ આપ્યા. પહાડી વિસ્તારમાં જેને થાય તો ત્યાંના જે ટીંટોળા કહેવાય એ ટીંટોળા મારી પાસે છે. મારી પાસે અત્યારે હાલ કારેલાનું બીજ છે. પછી જયારે દૂધીના 3 પ્રકાર હોય છે, 3-4 પ્રકાર હોય છે. અત્યારે હાલ લોકો રેગ્યુલર માઇક્રો 8 જેને કહેવાય એ અત્યારે હાલ બજારની અંદર એ જે બીજ છે એ હાઇબ્રિડ કરેલા છે.

0: જે તુમળા દૂધી જેને કહેવાય, એ તુમળા દૂધી છે, માટલા દૂધી છે મારી પાસે. મેં ત્યાંનું પણ ઉપજ પણ કરેલી છે, અત્યારે હાલ એના ફૂલ પણ આવી ગયા, એ દૂધી બાગવાની પણ ચાલુ થઈ ગઈ. તો ખરેખર મેં ઓર્ગેનિક વલ્લી ફોર કોઈ દવાનો છંટકાવ હું ત્યાં કરતો નથી. વલ્લી ફોર દેશી ગાય જેને કહેવાય આપણી, એનું
1: ખાતર પણ દેશી જ નાખવાનું,
0: દેશી જ ખાતર
1: ગાયના છાણનું.
0: હા, અને જયારે કોઈ મચ્છીનો ઉપદ્રવ વધી જાય તો એની ઉપર હું આપણી જે ચૂલાની જે રસા હોય એ રસાની અંદર જે આકડિયા જેને કહેવાય, તો આકડિયાના જે પત્તા હોય એ પત્તાના હું પાણીની અંદર દવાઈના રાખીને એના એનો જાર કોમળ લાગે એનું પાણી એનું ઘરણી ની અંદર ગાળી અને પછી રસા બધી મિક્સ કરી પછી એને કોરી કરી નાખું, પછી એની ઉપર છંટકાવ કરું, તો ઉપર કોઈ પણ જાતની મચ્છી નથી આવતી.
2: હા, એટલે તમે વર્ષોથી ખેતીકામ તો કરો જ છો.
0: હું મારી ઉંમર હવે 1988 ની સાલ છે, મારું 38 નું રનિંગ છે. સતતપણે હું ખેતી સાથે સંકળાયેલો છું. મારી નાની ખેતી છે પણ કામ હું મોટું કરું છું ખેતીની અંદર. હું ઘણા લોકોને પ્રેરણા આપું છું. મેં પોતે રીંગણ કર્યા હતા, દેશી ભૂટ્ટા રીંગણ જેને કહેવાય. તો એવો સમય આવ્યો હતો કે જયારે બજારની અંદર રીંગણ ભૂટ્ટા નતા મળતા, ત્યારે મેં 1.25 વીઘામાંથી 5.5 લાખ રૂપિયાના મેં રીંગણ ઉતાર્યા
2: હતા.
0: એના પછી મારો બીજો નંબર લાગ્યો કે આપણું જે દેશી પટણી મરચું જેને કહેવાય, તો મેં
2: તીખું
0: મરચું, પટણી દેશી મરચું એટલે એ પટણી મરચું કહેવાય,
2: ખાલી કલર ના હોય,
0: કલર ના હોય. હા, પણ એ તીખાસ એટલું બધું તીખું આવે ને કે એની કોઈ સીમા નહીં. એના આપણે ખરેખર બહુ જ માત્ર તીખું હોય,
1: સાચવી ન પડે.
0: એ વખતે પણ મેં 4.5 લાખ રૂપિયાની 1.25 વીઘામાંથી મરચીનું ઉપજ મેં મેળવેલી. તો મેં ઘણા બધા ખેડૂતોને કહેતો કે તમારા ત્યાં ખરેખર આટલો મોટો સ્ત્રોત છે, અને મારા લગભગ 5-5 ફૂટની હાઈટે મેં મારી પાસે ફોટો પણ છે, હું આપને બતાવીશ. તો 5-5 ફૂટ જેટલા મેં રીંગણના પણ સોળ કરેલા, 4-1 ફૂટની હાઈટમાં મેં મરચીના સોળ કરેલા. એક વર્ષ સતત મેં પાક લીધેલો એનો, મરચીનો, રીંગણનો, ભૂટ્ટા રીંગણનો, દેશી રીંગણનો.
2: તો ચંદ્રેશભાઈ, આટલા વર્ષોથી તમે ખેતી પણ કામ કરો છો, તો જરા અમારા શ્રોતા મિત્રોને, અમારા ખેડૂત મિત્રોને કેવી રીતે ખેતી માટેનું બિયારણ અને બધું તૈયાર કરવું એની પ્રોસેસ જરા બતાવશો.
0: જી, પ્રથમ તો આપને એક વાત,
2: ખાતર કેવી રીતે બનાવવું એ પણ કહેશો.
0: હા, ખાતર કઈ ટાઈપી બનાવવું એ આપને કહી શકું છું. પ્રથમ તો બીજની વાત તમને કરું કે આપણા ભારતની અંદર આપણું એક ગુજરાત રાજ્ય એવું છે કે ખરેખર જે દેશી બીજ નિગમ દ્વારા આપણા સરકારે વિવિધ ઘણી બધી યોજનાઓ બનાવેલી છે, ભાઈ યોજનાઓનો અમલીકરણ આપણા ખેડૂતો કરી શકતા નથી જલ્દી, કેમ કે જાણ હોતી નથી, કેમ કે એમને કેવું છે કે ઉપજ વધારે લેવી એટલે રાસાયણિક ખાતરનો ઉપદ્રવ વધારે કરે અને એના પછીથી એ લોકો ઉપજ મેળવતા હોય. તો ખરેખર ખેડૂત મિત્રોને મારી એક જ વિનંતી છે કે મહોદયશ્રી આપણા રાજ્યપાલશ્રીએ જે મહોરમ ઉપાડેલી છે આપણા ગુજરાત ભારત દેશની અંદર કે ઓર્ગેનિક ખેતી પાછળ તમે વરો, તો જૈવિક ખેતીની વાત તમને કરું કે આપણા જે બધા બીજો આવેલા છે કે આપણા ગુજરાતની અંદર કઠોળની જો આ વાત કરું દો તો ચણા છે, તો ચણા એ ખરેખર સૌરાષ્ટ્રની અંદર લોકો બહુ જ
1: ત્યાં કરતા હોય છે.
0: સોયાબીન છે એ પણ ઘણા લોકો વધારે કરે છે
1: એ બાજુની સાઈડ.
0: સૌરાષ્ટ્ર બાજુ ઘણી આ મગફળી છે એ પણ ત્યાં સૌરાષ્ટ્ર બાજુ વધારે થતી હોય છે. તો ખરેખર સૌરાષ્ટ્રના ખેડૂતોને હું અભિનંદન આપું છું કે તમે આખા ગુજરાતને પણ એક હબ જેને કહેવાય, કા જે સોયાબીન છે
2: એ હબ ઉભું કરી લીધું છે,
0: હબ ઉભું કરેલું છે એમની. મગફળીની અંદર સૌરાષ્ટ્ર સિવાય કોઈ આવી ના શકે, કેમ કે સૌરાષ્ટ્ર ની અંદર આખા ભારતનું જો સિંગ તેલ પૂરું પાડતું તો
1: સૌરાષ્ટ્ર જેટલું ઉત્પાદન.
0: એટલે ખરેખર બહુ આનંદની વાત છે. હું પણ એક બધાના હું એક નાનકડો પ્રચાર કરી રહ્યો છું કે તમે તમારા જીવનની અંદર જો તમારે ખુશાલ રહેવું હોય, રોગ મુક્ત રહેવું હોય, તો પોતે આપણા બાળકો માટે નાની ખેતી હોય કોઈને ખેતી, તો લોકો ઘણા લોકો પોતાના ટેરેસ્ટ ઉપર પણ ઘણી બધી શાકભાજી કરતા હોય છે,
2: કિચન ગાર્ડન
0: પણ કરી શકતા હોય, તો બહુ સારી વાત છે. અત્યારે હાલ શાકભાજીના ભાવ કર આસમાને હોય છે, ખેડૂત પણ સારી એવી ખેતી કરે છે, ખેડૂતનો ભાવ પણ મળે છે, અમુક ટાઈમે વાતાવરણને લઈને એમનો ઉપજનો માલ ના મળે એમનો પણ ઘણું બધું અમુક નુકસાનીનો સામનો કરવો પડે છે. તો અત્યારે હાલ જોવા જઈએ તો જે દેશી જતા જે ચણા છે, દેશી કાબુલીન ચણા છે, તુવેર દાળ છે, મગ છે, અડદ છે, આ બધા ખરેખર દુર્લભ જતા આપણા જે બધા બીજો હતા એ અત્યારે હાલ હવે આગળ આગળ આવવા લાગ્યા છે અને અત્યારે લોકો કરવા પણ લાગ્યા છે. તો આપણા રાજ્યપાલે જે મોરમ ઉપાડેલી છે એની સાથે લોકો ઘણા બધા લોકો જોડાયા અને આનંદ એ છે કે જેને કહેવાય કે રાસાયણિક ખાતરથી તમે દૂર રહો અને તમે આ જે દવાની તમે વાત

0: કરી એનું ખાતર કેમનું બનાવવું,
1: ખાતર કેવી રીતે
0: તો એક ખાતર વિશે માહિતી આપું. આપણે દેશી ગોળ જેને કહેવાય, દેશી ગોળ ગૌમૂત્ર જે આવે એ, પછીથી અંદર આકડાના પત્તા, દેશી એલાદાક્ષ અડુશીના પત્તા, ઘણા બધા આપણે જે કડવાશ વાળી આયુર્વેદિક જે બધી વનસ્પતિઓ ખરી,
2: સીતાફળીના
0: પાંદડા, સીમળાના પત્તા, આ બધું એનું એક બેરલ લેવાનું હોય છે. દાક્ષણ 200 લીટરનું બેરલ હોય તો એની અંદર ગૌમૂત્ર આપણે નાખવાનું હોય છે. થોડું બધા જ પ્રકારના જે આપણે ઔષધિ છે અંદર નાખો અને એનો દ્વારા એ બરાબર 15-20 દિવસ 2 મહિના 3 મહિના એને રાખો તો એનો જે કર્ષ હોય એ પાણીનો સાથે મેચ થતો હોય છે અને એ પછી ગરણી ની અંદર ગારી અને એની પછી એની ઉપર છંટકાવ કરીએ તો કોઈ બધા રોગ મુક્ત થતા હોય છે.
2: ખાતર કરતા જંતુનાશક તરીકે પણ વપરાય
0: અને એનો સ્ત્રોત પણ વધતો હોય છે અને અમુક જે ઉપરાંત બધી મચ્છીઓ અલગ અલગ પ્રકારની જીવાત હોય છે ને એ એનાથી નાશ પામે છે.
2: પણ ચંદ્રેશભાઈ, તમારે ત્યાં જે વૃક્ષો વવાય છે એમાં કઈ આમ તો આપણે ગણીએ કે કદંબ છે, કેટલા યુગો થી જાણીતું વૃક્ષ છે, તમારે ત્યાં કઈક અલભ્ય એવું વૃક્ષ છે ને, તમે એનું વન ના ખાસ ઉભું કર્યું છે?
0: હા, એ આપણે સરસ વાત કરી છે. મારા વડવાઓના વડવા, મારા દાદાના દાદા વખત ની હું સાંભળતો આવેલો છું. મારા પપ્પા પણ કહેતા, મારા દાદા પણ કહેતા, ગામના વડીલો આગેવાનો કહેતા કે જે સ્થિતિમાં છે એનાથી ઘટ્યું નહીં કે વધ્યું નથી. એટલે એવા ઘણા 95 વર્ષના દાદા છે કે અમે આટલા વર્ષ 95 વર્ષની આ ટાઈપે જોતા ના. મારા દાદા એવું કહેતા કે અમે આ રીતે જોતા આવેલા છીએ. ખાલી એનું વર્ષે જયારે મોરની પ્રક્રિયા જયારે ફૂલોની ચાલુ થાય તો એ પ્રકૃતિ એ કદમ વૃક્ષ એવું છે કે 200-300 મીટરની અંદર જયારે એના ફૂલ છે ને કદમના, તો ખરેખર કોઈએ આપણને એમ અહીંયા કઈક છે ને બધા, એ નીચે બેસવાથી એને મનની શાંતિ મળે છે અને એના જે ફૂલ છે 200-300 મીટર સુધી એની સુંગધ આવે બહુ સારી. તો ઘણા લોકો અમારે એ અમારા ગામના જે કદમ વૃક્ષ નીચે બેસવા માટે લોકો આવતા હોય છે અને લોકો જોવા પણ આવતા હોય છે. તો મેં એક શરૂઆત કરી, મેં કીધું આજે આપણા વડવાઓના વડવાઓ જયારે કોઈએ રોપણ કર્યું હોય છે આ કદમ વૃક્ષનું, તો આપણે પણ આનું જતન કરીએ અને આગળની પેઢીને પણ આનો લાભ મળે અને કદમ વૃક્ષ શું છે એ પણ જાણવા મળે. તો અમે ઘણા પ્રયત્નો ગામ લોકોએ બધા યુવાનોએ કર્યા, આપણા ફોરેસ્ટર સરકારી ફોરેસ્ટર વિભાગ દ્વારા એ લોકો એવો પ્રયત્ન કર્યો. એટલે મેં રિસર્ચ કર્યું કે અહીંયાથી આનું બીજ લઈ જઈએ, જયારે બીજ હોય તો મેં ઘણી જગ્યાએ એને રોપવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં પણ નતા થતા. તો મેં આગળ વિચાર્યું, લાવ ના વૃક્ષ એની બાજુમાં જ હું અહીંયા રોપું. તો મેં થોડા અલગ અલગ માટી નાખીને રોપ્યા તો લગભગ 3-4 મહિનાની તો આગળ એ બીજમાંથી બહાર આવવા લાગ્યા. તો સમજો કે 1.5 ફૂટ નો થયો, 1 ફૂટ નો થયો, અત્યારે હાલ 15-15 ફૂટના વૃક્ષ ત્યાં તૈયાર થઈ ગયા.
2: મૂળ વૃક્ષ લગભગ કેટલા વર્ષ જૂનું હશે?
0: એ લગભગ વડવાઓ એવું કહેતા આવેલા છે, મારા દાદાના દાદા વખતના ગામના વડીલો દ્વારા, જે સ્થિતિ છે લગભગ 500-600 વર્ષની મર્યાદામાં હશે.
1: હું તો 200-250 વર્ષ સમજતી હતી.
0: ના ના ના ના, કેમ કે અમારા વન પર્યાવરણ ફોરેસ્ટ વિભાગ દ્વારા એનું જયારે લેબ એના અનુસંધાને લોકો ટેસ્ટિંગ કરવા, આ થર્ડ સન એ બહુ જ વર્ષો પહેલા જૂનું છે. તો ત્યાં અમે એક બોર્ડ પણ લગાવેલું છે, કદમ વૃક્ષ, ભગવાન કૃષ્ણ ભગવાન પણ એ માનીતું જેને કહેવાય, કઈ હિંચકો બાંધતા અને ત્યાં કદમ વૃક્ષ,
2: એટલે કદમ ની ડાળે બેસીને
0: કૃષ્ણ ચડ્યા કદમ ની જાળ હેઠા ઉતરો. ને
1: ચંદ્રજી, ખરેખર અમારે તો તમારા વીરા તલાવડી ગામમાં આવવાનું જ હતું, પણ વરસાદ એટલો બધો હતો કે આજુબાજુ બધે બહુ પાણી ભરાયા હતા એવા સમાચાર મળ્યા, એટલે અમે આવી ના શક્યા. બાકી અમે ત્યાં આવીને જેટલા લોકો છે એ લોકો સાથે અમે ચર્ચા કરવાના હતા, પણ એક વખત એવો પણ સમય આવશે કે અમે ત્યાં આવીશું ચોક્કસ.
0: ના જી, તમે બહુ સરસ વાત કરી, વેલકમ, આવો અમારા ગામની મુલાકાત લો. આપણે વડવાઓ કહેતા કે દરેક ગામ હોય, જ્યાં પાદર કહેતા ગામની ભાગોળ કે એને,
2: બરાબર.
0: તો ગામમાં ગુસ્તત પેલા વડ આવે, ખ્યાલ હોય તો આપણે,
2: બરાબર.
0: વડલો આવ્યો, એની કહાની એવી છે કે વડવાઓ જયારે ગામની અંદર વડીલો જમી કરી બધા બપોરે બેસતા હોય ને પછી વાતો કરે કે આજે તાપ રાત ગરમી છે તો કે ચલો ભાગોરે વડલા નીચે બેસવા જઈએ. એટલે વડલાની અંદર એક ઓક્સિજન માત્રતા એવી છે, અત્યારે હાલ ઘણા લોકોને ખબર છે કે અંદર ઓછામાં ઓછી 95-90% ઓક્સિજન માત્રતા વડની અંદર સમાયેલી છે, પીપળની અંદર સમાયેલી. પીપળ છે ઓક્સિજન માટે બેસ્ટ છે, એની અંદર 95% ઉપર ઓક્સિજન છે. દિવસ દરમિયાન ની અંદર 18-22 કલાક ઓક્સિજન પૂરું પાડે છે. બીજા નંબર ની અંદર વડલો, એ પણ સેમ છે, એ પણ ઓક્સિજન માત્રતા ખૂબ આપે છે. ત્રીજા નંબરમાં આસોપાલવ, આસોપાલવ બધાના ઘરે કેમ વાવવામાં રોપવામાં આવે છે? કે પૂજામાં પણ સારા કામમાં યુઝ થાય છે. લોકો કોઈ એના દેશી તોરણ બનાવતા, પેલા ઘરડાઓ દિવાળી હોય એટલે આસોપાલવનું તોરણ બાંધતા. કેમ? કે આસોપાલવ બાંધવાનું તોરણ બાંધવાનું કારણ કે એની અંદર ગુણતત્વ એવા છે કે આસોપાલવની અંદર ખૂબ જ માત્રતામાં ઓક્સિજન હોય છે. પીપળનું ખરેખર ગામે ગામ રોપણ કરવું જોઈએ. અને આપના માધ્યમથી હું સંદેશ આપું.

0: ખૂબ જ જોયેલા આ બાબતે. તો જ્યારે હવામાનનો એવો પલટો આવ્યો અને જ્યારે ઓક્સિજન માત્રતા પૂરેપૂરી લોકોને મળી, જ્યારે ઓક્સિજન નતા મળતા, તો એ દિવસે બધા ઘણા લોકોએ નક્કી કર્યું કે વૃક્ષ હશે તો જ આપણે છીએ. કેમ કે લોકોને બાટલા નતા મળતા ઓક્સિજનના. તો ખરેખર આ આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર મહોદયશ્રીએ, આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ખરેખર ઝુંબેશ ઉપાડેલી છે. આપણા ભારતની અંદર એક વૃક્ષનું બધા જ એક એક વ્યક્તિ જતન કરે તો આવનારી પેઢી આપણી સમૃદ્ધ થાય. વૃક્ષ હશે તો જ આપણે છીએ. તમે જુઓ અત્યારે હાલ વરસાદે, આ વર્ષે સારો વરસાદ છે,
1: એટલે સીઝન છે અત્યારે, જે બાકી રહી ગયા ને એ લોકો પણ વાવી દેજો.
0: વાવી, હા. હું એક આપણા માધ્યમથી બધા લોકોને, પ્રેક્ષકોને કહેવા માંગુ છું કે તમે પણ તમારા ઘર અગાડી લીમડો છે, આસોપાલવ છે, બોરછલી છે, તમે આવું બધું તમે પોતાના ઘર અગાડી જો વૃક્ષ રોપશો તો આવનારી પેઢી પણ એ છાયડા નીચે બેસી શકશે. જ્યારે ઘટઘટતી ગરમીની અંદર કોઈ જગ્યા, અમુક ઘણા એવા ગામો છે કે ત્યાં ઘણી જગ્યાએ ખુલ્લી પાદરો હોય, ખુલ્લી જગ્યા હોય, તો ત્યાં વડલા, પીપળ આ બધું રોપવું જરૂરી છે.
2: ચંદ્રેશભાઈ, એટલે પ્રવૃત્તિ તો ખૂબ સરસ થઈ રહી છે. ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ તો એમ જ કહે છે કે આપણી જે વનસ્પતિઓ દેશી છે એ સચવાય રહે. તો તમારે ત્યાં બીજી નાની નાની વનસ્પતિઓ ખેતરોમાંથી માંડીને, માનો કે મામેજવો છે, ગાંધીનગરમાં તો એક ઉલ્લેખ પણ છે, હવે તમે જયારે પીબીઆર બનાવશો, પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર, તો એમાં આવશે લોક જૈવ વિવિધતા પત્રકમાં કે એમાં તમે જે અહીંયા ગાંધીનગર વિસ્તારમાં તો ગૂગલ પણ એક સમય થતા હતા, સાબરમતીના
0: કોતા,
2: તો તમારે ત્યાં આવી નાની નાની વનસ્પતિઓ કઈ કઈ અત્યારે દેખાય છે?
0: જો બહુ સારી વાત કરી, દોડી જેને કહેવાય, દોડી,
2: એને દોડી તમારે ત્યાં ઉગે છે?
0: અમારા ગામની અંદર ઘણા એવા ખેડૂતો છે કે દોડી એક એવી વનસ્પતિ છે કે જે એના ફૂલ છે, અત્યારે હાલ મોસમ ચાલુ છે, એના એક કિલો ફૂલોનો ભાવ અવળજ મેં જોયું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી, 20,000 રૂપિયા કિલો વેચાયા હતા એ રહ્યા. 20,000 રૂપિયા કિલો દોડીના ફૂલ અમારા અહીંયા ગાંધીનગર જિલ્લામાં દોડી જેને કહે, એના ઘણા બધા અલગ અલગ નામો છે.
2: એટલે સૌરાષ્ટ્રમાં ખરખોડી કે,
0: હા, ખરખોડી કે છે,
2: સૌરાષ્ટ્રિકા
0: કે છે, જીવંતિકા કે છે,
2: સંસ્કૃત
0: નામ છે એનું, સંસ્કૃત નામ છે. તો પેલાના ઘરડા એવું કહેતા કે દોડીના ફૂલની ભાજી બનાવીએ ને તો આપણું જે આંખનું નેત્ર જેને કહેવાય તેજ બને, એના એના ખૂબ દૂર દૂર સુધી આપણે જોઈ શકીએ,
1: ચશ્મા
0: નંબર ઉતરી જાય, કોઈને મોતીઓ ના ઉતરાવવો પડે, એની અંદર ગુણ તત્વો એવા પડેલા છે. તો એના દોડો જયારે આવે, એના ફૂલ પછી એના બીજમાંથી ફૂલ થાય, ફૂલમાંથી જયારે એનું બીજ જયારે એનું ફળ થાય છે ને, તો એની પણ ભાજી લોકો શાક બનાવતા હોય, શાકભાજી પણ એ પણ એની અંદર એટલી બધી, હા, સૂર્યા, એ સૂર્યા કહેવાય એના, તો એનું ખરેખર એની ભાજી પણ આપણા શરીર માટે બહુ જ લાભ ઉપયોગી છે. એમ સાથે સાથે અમારા ગામની અંદર જેને પેલા કહેતા એક મોગરી જેને કહે, તીખી મોગરી, જાંબલી કલરની આવે, ખરેખર અત્યારે હાલ આમ જોવા જઈએ તો અત્યારે મોગરી શું એ અત્યારે કોઈને ખબર નથી.
1: અમારે ત્યાં તો કારતક મહિનામાં ખાસ મોગરી,
0: રાઈટ, હા, હવે એ મોગરી એવી વસ્તુ છે કે એની અંદર એટલી બધી તીખાશ છે કે આપણા શરીરની અંદર અમુક રોગોના પ્રતિકાર શક્તિ વધારે. હા, અમારા ગાંધીનગર જિલ્લા, અમારું આપણે જે ગામ કીધું ગિયોડ બાજુમાં, આજે ગિયોડ જેને કહેવાય, તો એ સાઈડ ખરેખર મોગરી લોકો બહુ વાવે છે અમારા ખેડૂતો, કેમ કે મોગરી ખરેખર શરીર માટે બહુ સારી છે અને એના બાજરીના રોટલા સાથે ખાવાની હોય અને એની મીઠાસતા એ જયારે કાચી હોય તો કાચી જો ખાઈએ તો આપણને કાનમાંથી વરાળો ની કેટલી બધી તીખી હોય,
2: એટલી તીખી હોય.
1: એટલે અમારે તો વડવા હતા ને એ લોકો મોગરીનો રાયતું બનાવતા હતા, દહીંમાં નાખીને ખાય, અને મને એનો કલર
0: ચંદ્રાલા છે, ચંદ્રાલા, ચંદ્રાલા ગામની અંદર બહુ જ મોગરી લોકો વાવે છે, એમાં જાંબલી કલરની છે અને અત્યારે હાઇબ્રિડ દ્વારા એક બીજી ગ્રીન કલરની આવે, પણ એ નહીં, જાંબલી છે જે દેશી કહેવાતી એ જ આપણા શરીર માટે સારી.
1: મને છે ને તરુભાઈ, એ મોગરી ખાતી હતી ને તો એ જે દહીંમાં નાખીને ખાઈએ ને પછી એનો જે કલર જાંબલી આવે ને, મને કલર જોઈને બહુ નવાઈ પામતી હતી,
0: એનો
1: કલર કેમ જાંબલી,
0: કુદરતી કલર છે એનો, મોગરીનો કુદરતી કલર છે, ખેડૂત દ્વારા એ પેલા તો આપણા ગુજરાતમાં ઠેર ઠેર વાવવાતી હતી, પણ આગળ આગળ બધા ઓર્ગેનિક બધા લોકો વળ્યા પાછળ, અને જે અત્યારે હાલ જે બીજો છે આપણા માટે કોઈ ગુણ લાયક નથી, તો ખરેખર અત્યારે ઓર્ગેનિક પાછળ વરવું જોઈએ. અમારા ગામની અંદર અંદર મોગરી પણ બે ત્રણ ખેડૂત વાવતા થયા છે. ખાલી અમારા વિસ્તારની અંદર ડુંગળીનું વાવેતર નથી થયું. અમારા ત્યાં બટાકા આલુ જેને કહેવાય તો બટાકાનું પણ અમારા વાવેતર ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે.
2: પાછા ઓર્ગેનિક વાવતા હશે.

0: લગભગ 50% ઉપર અમારું ઓર્ગેનિક કરતા થઈ ગયા છે. બધા
1: ઓર્ગેનિક કરતા થઈ ગયા. પિતૃ કાર્યમાં મોગરી રીંગણનું શાક બનાવે એવું અમારા બ્રાહ્મણો મહારાજો એમ કે તમારે પિતૃ.
0: અત્યારે સર જોવા જઈએ ને બેન, તો મોગરી શું એ કોઈને ખબર નથી.
1: કોઈને નથી ખબર.
0: મોગરી એવી વસ્તુ છે કે શરીર માટેના તત્વો માટે બહુ જ આપણને ગુણલાયક છે, પણ અત્યારે હાલ દુર્લભ જેને કહેવાય. આ તો ચંદ્રાલા ના ખેડૂતો હું અભિનંદન આપું છું. છાલા ચંદ્રાલા એ લોકો બધા જ આપણા જે
2: ખાસ
1: કહેવાનું કે આ બધી દુર્લભ વનસ્પતિઓને સાચવો અને ખાવ અને લોકોને ખવડાવો.
2: વિરા તલાવડીને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે
0: ખૂબ ખૂબ આભાર.
1: ચર્ચા રહી. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.
2: ખૂબ સરસ માહિતી આપી. ધન્યવાદ. નમસ્કાર.
1: નમસ્કાર. મિત્રો, હજી તો બીએમસી ની સફળતાની ગાથા ઘણી લાંબી છે, પણ આજે સમય થવા આવ્યો છે એટલે બાકીની વાત આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધી તમારા ગામની કે આજુબાજુના વિસ્તારની બીએમસી દ્વારા પણ આવી સરસ કામગીરી કરાઈ રહી હોય તો અમને ચોક્કસ જણાવજો.
1: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ તો ઈચ્છે છે કે બધી જ બીએમસીઓ આવી જ સફળતા
2: મેળવે
1: અને તેની સહર્ષ નોંધ લેવાય.
2: આ અંગે માહિતી આપવા માટે ફોન નંબર તો જાણો છો,
1: 94-276-0-65-96, અને પત્ર લખવા સરનામું પણ જાણો છો જ.
2: જૈવિક વિવિધતાનું જતન
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
1: 5મો માળ,
2: બી વિંગ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો અત્યારે આપો રજા એટલે અમે પણ તમારી સાથે ગૌરવથી ગાઈએ.

0: સુરીલા ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કર્યો છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થવા જઈ રહ્યો છે 7:10. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: से बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: आज ही तो पार्टी जोइए बेला चैंपियन साथ एक सेल्फी थई जाए।
3: आइडिया अहीं ज पार्टी करिए
2: पिज्जा पार्टी।
3: ये
2: ચાલ તારું કાર્ડ અને પિન આપ।
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ। આરબીઆઈ કહે છે કે આપનો પિન ઓટીપી સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો।
2: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ।
3: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો।
4: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા હાકલ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી। અને રાજ્યમાં આજે 180 તાલુકામાં વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે। તેમણે યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો।
5: आज लिया गया ये संकल्प आने वाले 100 सप्ताह तक लगातार

0: लगातार ऐसे ही आगे बढ़ेगा। हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी। नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा। आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गया।
1: શ્રી મોદીએ શાળા, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકોને પણ વિશેષ અપીલ કરી.
0: એક આવાહન મેં કોલેજ ઓર યુનિવર્સિટી કે હમારે પ્રોફેસર સાથીઓ સે ભી કરના ચાહતા હું. આપ ભી કોર્સ કી પઢાઈ કે સાથ સાથ સ્ટુડન્ટ્સ કે સાથ ડ્રગ્સ કે ખતરો પર બાત કરે, નશે કે ખિલાફ અપને કેમ્પસ મેં એક મૂવમેન્ટ ચલાએ. આપકે પ્રયાસ બડે બડે પરિણામ લા સકતે હૈ.
1: ઉલ્લેખનીય છે કે દેશભરમાં 28,000 સ્થળ પર 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિદ્યાર્થીઓના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, આ સમારોહ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણથી કારકિર્દી ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અવસર છે. શ્રી પટેલે પોતાનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત કરનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને પણ વંદન કર્યા.
2: સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી જે સેવા, સંવેદના અને સમર્પણનો દીપ પ્રગટાવ્યો હતો, તેને આજે શ્રી અંજલિબહેન, બહેન રાધિકા, ભાઈ ઋષભ અને અદિતિ આગળ ધપાવી રહ્યા છે. આજે જ્ઞાન પ્રબોધિની અંતર્ગત દીક્ષા ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. તમારા જ્ઞાન, સંસ્કાર અને પરિશ્રમ દ્વારા ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી બનશો તેવી મને શ્રદ્ધા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવામાં સરકારની સાથે સામાજિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના કુલ 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ભાવનગરમાં શિહોરના નાના સુરકા ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સહકારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ કહ્યું, શિહોર માર્કેટ યાર્ડમાં તાજેતરમાં નવા ડિરેક્ટર્સની નિમણૂક થઈ છે. સરકારના સહકારથી આધુનિક સુવિધાઓથી સજ્જ ખેડૂતોને વધુ લાભદાયી બને તેવું યાર્ડ તૈયાર કરાશે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કર્યો. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતમાં ભારતનો દબદબો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુક્કેબાજી સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને ચંદ્રક અર્પણ કર્યા. દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં ભારત માતાની જયના નારા ગુંજી ઉઠ્યા. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને ચંદ્રક પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આજે 73મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ ઝંડા ચોકમાં શહીદ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરી.
3: આ દિવસે વર્ષ 1954માં સ્થાનીય સ્વતંત્રતા સેનાનીઓ અને જનતાના અદમ્ય સાહસ અને પરિણામના કારણે દાદરા અને નગર હવેલીને લગભગ 170 વર્ષનો પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળી હતી અને 11 ઓગસ્ટ 1961થી દાદરા અને નગર હવેલી સત્તાવાર રીતે ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો. 26 જાન્યુઆરી 2020ના રોજ દાદરા અને નગર હવેલી તથા દમન અને દીવનો વિલયનીકરણ કરીને એક સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવામાં આવી, જે આજે દાદરા અને નગર હવેલી અને દમન દીવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદીપ બાવસાર, આકાશવાણી સમાચાર, દાદરા નગર હવેલી.
1: રાજ્યના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર શહેરના નિર્માણની શરૂઆત થઈ હતી તેવા ઐતિહાસિક પેથાપુર ખાતે પ્રથમ ઈંટ મૂકવાના સ્થળ પર વિશેષ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગરના મેયર મીરા પટેલે આ અંગે વધુ માહિતી આપી છે.
4: આપણા ગાંધીનગરનો વિકાસ તો હજી પણ આગળ વધશે, દિવસે ને દિવસે આનાથી પણ વધારે આપણે ડેવલપ ગાંધીનગર થવાનું છે. પણ એની સાથે સાથે આપણી ગાંધીનગરની ઓળખાણ, જે ગ્રીન સિટીની ઓળખાણ હતી, વેલ પ્લાનેડ આપણું ગાંધીનગર હતું, એ ગાંધીનગરની ઓળખાણ પણ એની સાથે સાથે રહે, એના માટે આપણો બધાનો એક મહત્વનો રોલ રહેવાનો છે અને આપણે બધાએ નિભાવવાનું છે. આ ગાંધીનગરનો જન્મદિવસ આપણે ગમે ત્યારે ઉજવીએ ત્યારે આપણી ઓળખાણ

0: સાથે ઉજવીએ એવી સર્વ વડીલો પાસે અપેક્ષા રાખું.
1: ગાંધીનગરમાં એક પેડ માં કે નામ કેચ ધ રેઇન જેવા અભિયાનથી રાજ્યના પાટનગરના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 8 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 લગાવાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
2: मछुआरों के लिए भी अभी वाली वेदर रखा है day 1 day 2 में गुजरात कोस्ट नॉर्थ गुजरात और साउथ गुजरात दोनों में. उसकी विंड स्पीड की संभावना है 45 से 55 गस्टिंग 65 किलोमीटर प्रति घंटा. कोस्टल में भी पोर्ट्स में भी हमने वार्निंग LC3 अभी कंटिन्यू रखा है दोनों पोर्ट्स में नॉर्थ और साउथ गुजरात के जितने पोर्ट्स हैं.
1: દરમિયાન રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ રાજકોટ તાલુકામાં થયાના અહેવાલ છે. ડાંગમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલે અતિભારે વરસાદના કારણે પશુહાની ભોગવનારા 3 પશુપાલકને 1,01,500 રૂપિયાની સહાય ચૂકવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા કેટલાક જગ્યાએ જનજીવન અને વાહન વ્યવહારને અસર થયાના અહેવાલ છે. રાજકોટમાં રામપરા બેટી પારેવડા રોડ જસ્સાપર જીવાપર અને સાણથલી ઈશ્વરિયા રોડ બંધ કરાતા ત્રણેય માર્ગના વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. વરસાદથી પાણીની આવક વધતા રાજકોટનો લાલપરી ડેમ સંપૂર્ણ ભરાતા આજી બે બંધના 3 દરવાજા 0.15 મીટર ખોલાયા છે, તો ઉકાઈ બંધની સપાટીમાં પણ 13 ફૂટનો વધારો થયો છે. બનાસકાંઠા અને વાવથરાદના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો. દિયોદરમાં 2 અને ધણીધરમાં 1 ઇંચ, તો સુઈગામ નડાબેટ વાવથરાદમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. તો ગામના કેટલાક વિસ્તારોમાં 3 ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠામાં નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન યોજાયું. આ પ્રસંગે તેમણે માતૃશક્તિ સમાજ અને પરિવારની સૌથી મોટી શક્તિ ગણાવતા કહ્યું, બાળકના સંસ્કારથી લઈ રાષ્ટ્રના ઘડતર સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્માકુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યસ્તરના નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના તલોદ તાલુકા ખાતે આવેલા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે કરાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં આજે 179 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: બુદ્ધુ, નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
4: ધોબી ના બુદ્ધુ,
3: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
4: તું સમજી ગઈ ને? રિલેક્સ.
3: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
4: RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
5: હવે સાંભળશું કાર્યક્રમ ગામનો ચોરો.

0: ए राम राम विरल भाई।
1: ए राम राम कानन बेन, राम राम।
0: विरल भाई एक बहुत सरस वाक्य वाच्यू के गमतू काम करो अथवा काम ने गमतू करो।
1: वाह।
0: એટલે શબ્દો ની ખાલી એક જગ્યા ફેરવી છે પણ કેટલી સરસ વાત કરી છે કે કાં તો જો કુદરત તમને સાથ આપતી હોય તો તમને જે ગમે એ કામ તમે કરો, પણ પછી કદાચ એવું થાય છે કે તમને ગમતું કામ નથી આવતું તો જે કામ તમે કરો છો એને ગમતું કરી લ્યો।
1: ક્યા વાત, બહુ સરસ છે। એટલે બે વસ્તુને સ્વીકાર કરી અને સરસ મજાનું પ્રવૃત્તિ કરીએ ને। અને કાનબેન, ઘણી વાર ઘણા લોકો એવા સદનસીબ હોય છે કે જેમને પોતાનું ગમતું કામ વ્યવસાય તરીકે કરવા મળે અને સાથે સાથે એ પોતાની ગમતી પ્રવૃત્તિઓ પણ કરી શકતા હોય।
0: હા, એટલે આપણે એમ કહી શકીએ કે શોખ અને વ્યવસાય બે સમાંતર ચાલતા હોય। એનો શોખ પણ એ જ હોય અને વ્યવસાય પણ એ જ હોય, તો એને કારણે એને એ કામ છે એ બહુ વધારે સરસ રીતે અને વધારે વિસ્તારથી કરવા મળતું। આપણે આજે વાત એટલા માટે જ આ ઉખેડી છે કે આજે આપણે રાજુલાથી વિપુલભાઈ લહેરીને બોલાવ્યા છે। વિપુલભાઈ આમ તો કેમેરાના માણસ છે, એટલે કે એ ફોટોગ્રાફી કરે છે, પણ એમણે પોતાના વ્યવસાયને અને શોખને એક કર્યા છે। ખાસ કરીને વન્યજીવોની ફોટોગ્રાફી, એમાં તો એમને એવોર્ડ પણ મળેલો છે। એટલે એ બધી જ વાતો આપણને એમની પાસેથી સાંભળવા મળવાની છે અને મિત્રોને પણ એ જાણવી ખૂબ ગમવાની જ છે। તો પહેલા તો વિપુલભાઈ આવી ગયા છે ચોરે, તો એમનું સ્વાગત કરીએ ને એમને કહીએ
2: રામ રામ।
0: રામ રામ
2: કાનનબેન ને, રામ રામ, અને વિરલભાઈ ને પણ રામ રામ।
0: વિપુલભાઈ, અમે જે હમણાં વાત કરી કે ભાઈ તમારો શોખ અને વ્યવસાય આમ તો બંને ફોટોગ્રાફી, પણ થોડીક શરૂઆતની જિંદગીની વાત કરો કે તમે ફોટોગ્રાફી તરફ કઈ રીતે વળ્યા।
2: કાનનબેન, હું વાત કરું કે 10મું ધોરણ ભણતો ત્યારથી ફોટોગ્રાફીનો મને શોખ લાગ્યો અને મારા ગુરુ દીપકભાઈ ત્રિવેદી, મારા બેનના મોટા બેન હતા દક્ષાબેન, એની વેવિશાળમાં એ ફોટો પાડવા આવ્યા, એટલે મેં કીધું મને ફોટો પાડવા આપો ને। એટલે એ મેં ફોટો પાડ્યો ત્યારે તો લેન્સથી આમ ફોકસ કરવાનું હતું, ફ્લેશ બધું મેન્યુઅલ હતું, છતાં સારા ફોટોગ્રાફ્સ આવ્યા। ત્યારથી મને ફોટોગ્રાફી ઉપર શોખ, અને મારા પપ્પા ટીચર એટલે એમને એવું હતું કે આમને પણ હું ટીચર બનાવું, પણ હવે નાનપણથી મને કેમેરો ઘૂસી ગયો મગજમાં, એટલે મેં કેમેરા તરફ વળ્યું। પછી ભણી કારવીને હું બોમ્બે ગયો, પિક્ચર લાઈનમાં પણ હતો, ત્યાં આગળ બોમ્બ બ્લાસ્ટ થયા એટલે પાછો રાજુલા આવતો રહ્યો। પછી મમ્મી પપ્પાએ કીધું કે આપણે વાણીયા, કપડ વાણીયા, એટલે તું કાપડનું કર, કંસારાનું કર, મોદીખાનાનું કર, પણ કેમેરો મગજમાં ઘૂસી ગયો એટલે મને કેમેરાનો જ શોખ હતો, એટલે પપ્પાના મિત્રોને સમજાવી અને હું કેમેરા તરફ આવ્યો। એ જમાનામાં લાખ રૂપિયાની વડાપ્રધાન બેરોજગારની લોન લીધી, કેમેરા લાવ્યો અને આ રીતે મારી શરૂઆત થઈ। એટલે મેં કેમેરાને સાધન નહીં પણ સાધના બનાવી અને મેં શરૂ કર્યું છે।
0: વાહ, ખૂબ સરસ। પણ વિપુલભાઈ, તમે જયારે આ કેમેરાને સાધના તરીકે વિકસાવવાનું શરૂ કર્યું હશે ત્યારે તો એવો વિચાર નહીં કર્યો હોય કે ભાઈ મારે વન્ય જીવોના જ ફોટા પાડવા, તો એના તરફ કઈ રીતે જવાનું થયું?
2: કાનનબેન, ખૂબ સાચી વાત છે, કેમ કે ફોટોગ્રાફીમાં પહેલો તો આપણે એ જમાના હું લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, તો આવક માટે આપણે વિચારીએ
0: બરાબર।
2: એટલે આ બધું કરતા કરતા મને દર રવિવારે પૂર્તિઓ આવતી, તો એમાં ઝવેરીલાલ મહેતાના ફોટોગ્રાફર્સ હોય, ભાટી એના હોય, જીતેન્દ્રભાઈ સોઢાના, તો મને અંદરથી કે મારા ફોટા શા માટે નહીં, તો એ બધા વાઇલ્ડ લાઈફના હતા, તો ત્યારથી થોડોક હું અટકે વાઇલ્ડ લાઈફ અમારું ગ્રામીણ વિસ્તાર રાજુલા જાફરાબાદ, એટલે ત્યાં મને આરામથી મળી જાય, એટલે ત્યારથી હું થોડોક એ તરફ ઢળ્યો અને મારી વાઇલ્ડ લાઈફની આ રીતે શરૂઆત થઈ।
0: બરાબર, તો તમને યાદ છે કે તમે વાઇલ્ડ લાઈફ માટે એટલે વન્યજીવ માટે સૌથી પહેલો ફોટો કયો પાડ્યો હોય?
2: હા કાનનબેન, ચોક્કસ, એ હું કેમ ભૂલી શકું।

0: મારી વન્ય જીવન અને વાઇલ્ડ લાઈફ ની શરૂઆત અમારે નાગેશ્રીમાં 25 એક વર્ષ પહેલા ભાગવત સપ્તાહ હતી અને બપોરના ગાળામાં પાનખર ઋતુ હતો અને એની વાડી હું આરામ કરતો હતો તો ગીધ એના બચ્ચાને ખવડાવતું હતું. મારી પાસે ટેલી લેસે હતો એ જમાનામાં, એટલે મેં ફોટોગ્રાફ લીધો અને દરેક દૈનિક પેપરોમાં પણ એ ફોટોગ્રાફ્સ આવ્યો કે માતૃત્વ ઉપરનું, કે એમની માં એમના બચ્ચાને ખવડાવે છે. ત્યારે મને ખબર પણ નહોતી કે આને ગીધ કહેવાય, એટલે મેં ગામડામાં પૂછ્યું આને શું કહેવાય, તો મને કે ગજરા કહેવાય એવું બધા ઉલામણા નામથી એમણે કીધું. ત્યારે વન વિભાગે 5 વર્ષથી નીલ રિપોર્ટ આપતા હતા અને ગીધો ઈ કે રાજુલા જાફરાબમાં નથી, અને મને ખ્યાલ આવ્યો. પછી તો મેં 8 દિવસમાં 500 ઉપર ગીધ ગોતી દીધા.
1: અચ્છા.
0: અને ગુજરાત સરકારે પણ એમ થયું કે આ છોકરો કોણ છે, એટલે પીસીસીબે અમરેલી ત્યારે ગઢવી સાહેબ કલેક્ટર હતા એમને કીધું કે આ છોકરા મને વાત કરાવો, એટલે અમરેલી બોલાવ્યો કલેક્ટર સાહેબે પીસીસી બારે મને વાત કરાવી અને મને મજા આવી કે આ સારું છે. પછી ફોટોગ્રાફી કરતા કરતા કરતા પ્રાણીઓ પક્ષીઓની દર્દ મને અંદરથી મહેસૂસ થવા માંડ્યું કે આની માટે પણ કંઈક કામ કરવું પડશે, એટલે થોડુંક ફોટોગ્રાફી સાઈડમાં રાખી અને હું એના સંરક્ષણ સંવર્ધન કઈ રીતે થાય એના તરફ મારું થોડુંક જતું રહ્યું. અને સરકારે પણ મારી નોંધ લીધી. તમને કહું હું કે અમારા વિસ્તારમાં પ્રકૃતિના સફાઈ કામદાર કણાતા ગીધો એની કોલોની જાપોદર, ખાગબાઈ, નાગેશ્રી ને ઉચૈયામાં હતી, અને પછી અમારા ગીધો ટોપોટોપ મરતા હતા, એટલે મને થયું કે આ ગીધો મરવાનું કારણ શું હશે. પછી મારી સાથે મહુવાના રૂચિબેન દવે પણ હતા અને બીએનએચએસ બોમ્બે જે ક્લબ છે એ પણ અમારી યાર જોડાયેલી હતી, એટલે અમે અહીંથી એ વ્હાઇટ બેક વલ્ચર સફેદ પીઠ ગીધની ડેડ બોડી અમે પિંજોર પ્લેનમાં મોકલી અને એનો રિપોર્ટ આવ્યો ડાયક્લોફોનેક દવા, એટલે ત્યારે અમને ખબર પડી કે ડાયક્લોફોનેક દવાથી ગીધો મરી રહ્યા છે. હવે આ ગીધ મરવાનું કારણ શું, તો આખી દુનિયા સંશોધન કરતી હતી 99% ગીધો નાશ પામ્યા હતા અને પાકિસ્તાની એનજીઓએ પહેલી વાર આ ગીધનું મરવાનું કારણ ડાયક્લોફોનક આપ્યું અને આ દવા ખુલ્લે આમ મળતી હતી. પછી રાજુલાથી અમે લોકોએ શરૂઆત કરી બધાના સાથ સહકારથી અને ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાનસિંહે આ દવા ઉપર બેન પણ લગાડી, કેમ કે ગીધ છે એક પ્રકૃતિનો સફાઈ કામદાર છે. આજ કોઈ પણ માલઢોર મરી ગયો હોય તો 1 કલાકમાં નેટ એન્ડ ક્લીન કરી નાખે છે, આજે ગીધ જ નથી તો તમે જોઈ રહ્યો છો બર્ડ ફ્લૂ થાય છે, બધા વાયરસો આપણા શરીરમાં જાય છે, કૂતરા કાગડા શિયાળિયા હડકાયા થાય છે અને મનુષ્યને નુકસાન થાય છે, એટલે આ પર્યાવરણની સાંકળ છે અને ગીધો પણ આપણે ખૂબ સાચવવા જરૂરી છે.
2: કાનનબેન, સરસ મજાની વાત વિપુલભાઈએ કરી કે આ કુદરતની સાયકલ છે અને એમાં ઘણા બધા આમ તો બધા જ જીવોનું કંઈક ને કંઈક યોગદાન છે, આ બધાનું યોગદાન જો મળતું રહે ને તો જ આ સાયકલ સરસ રીતે ચાલતી રહે.
1: હા, ચોક્કસ.
2: તો વિપુલભાઈ, ગીધના સંરક્ષણ વિશે તો તમે વાત કરી પણ અન્ય વન્ય જીવો છે એના સંરક્ષણ માટે પણ તમે કાર્યરત છો, તો બીજા ક્યાં ક્યાં એવા જીવો છે એના વિશે વાત કરો.
0: હા વિરલભાઈ, અમારા વિસ્તારની અંદર આથી 25-30 વર્ષ પહેલા વિદેશથી ઓલિવ રિડલી અને ગ્રીન ટર્ટલ સી નામની દરિયાઈ કાચબ આવતી હતી અને ત્યારે લોકો એને ચોરી જતા, ખાઈ જતા, દેશી ઉપયોગમાં લેતા હતા, એટલે મને થોડુંક થયું કે ના આ ના થવું જોઈએ. ત્યારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ હતા, એમને વાત કરી કે સાહેબ આપણા એરિયામાં આવું થાય છે. પછી સાહેબ અમે 2-3 જણાને જેલમાં પણ પુરાવ્યા, લોક જાગૃતતા પણ લેવા. તમને આજે હું વિરલભાઈ વાત કરું, 10,000 બચ્ચા કરતા પણ વધારે અમે દરિયામાં મોકલા છે. હવે એની વાત કરું થોડીક દરિયાઈ કાચબની આપને હું, કે જૂન જુલાઈ ઓગસ્ટમાં ચાંદની રાતે વિદેશથી 1,000 કિલોમીટર કાપી અને અમારા દરિયા કાંઠે આવે છે. રાજુલાના ધારા બંદર થી લઈ ચાંદ બંદર સુધી અમારા 100 કિલોમીટર એરિયામાં આ કાચબ આવે છે. ચાંદની રાત્રે આવે છે, એ લગભગ 1.5-2 મીટરની કાચબ હોય છે. એ 2-3 ઊંડો ફૂટ ખાડો કરી અને એમાં એમના ઈંડા મૂકે છે અને પછી જતી રહી છે. એટલે અમને કઈ રીતે ખ્યાલ આવે કે એના ટ્રેક પડી જાય પણાની અંદર, એટલે અમને ખબર પડે કે કાચબે અહીંયા આગળ માળો કર્યો છે. પછી અમારા ચાંદ બંદરના રાહા હતા એ 60 દિવસ સુધી એમનું ત્યાં ઘર કરતા અને ખાવું પીવું રહેવું ત્યાં આગળ, શું કામ કે નકર લોકો ચોરી જાય અથવા કૂતરા શિયાળિયા નોળિયાની સ્મેલથી ખાઈ જાય. એટલે મારા એક દેશી જુગાડથી શું કર્યું, મેં 4 લાકડી લગાડીએ અને મચ્છીની ફરતે નેટ બાંધીએ અને ફરતું હું કેરોસીન નાખતો, એટલે નોળિયા કૂતરા શિયાળાની સ્મેલથી કેરોસીનના સ્મેલથી આઘારે અને 60-70 દિવસે બચ્ચા બહાર નીકળે, એટલે અમને કહે કે વિપુલભાઈ બચ્ચા નીકળવાનું ચાલુ થયું. આ તમે કુદરતની કમાલ તો જુઓ, કે જે દરિયે કાચબ

0: રહી છે પાણીમાં, ઈંડા મૂકે છે જમીનમાં, અને આ એક જ એવું પ્રાણી પક્ષી દુનિયાની અંદર છે કે માના દૂધ પીધા વગર.
1: અચ્છા,
0: એમને ખબર છે કે મારે દરિયામાં જ જવાનું છે. તમે આમ ઉલટું કરી નાખો તો પણ એ દરિયા તરફ જ જશે. હવે એમાં 250 થી 300 ઈંડા હોય, એમાંથી જીવે કેટલા? 2 થી 5. પણ એ 200 થી 300 વર્ષ જીવાય, કુદરતી સાયકલ છે. અમારા એરિયાની અંદર દર વર્ષે આ કાચબો આવે છે, અને જે બચ્ચાઓ બહાર નીકળે રિલીઝ થાય ત્યારે એ આપણે તો મોબાઈલમાં GPS આપ્યું, એમને તો કુદરતે આપ્યું છે. અને ફરી વખત જો મોટા થઈને પ્રેગ્નેન્ટ થાય ને તો આ જ જગ્યા ઉપર આવે. હો કાનનબેન, હા, આ બધી કુદરતની એક કલા છે. ત્યારે આપણે થઈ કુદરતની કેવી અલગ કલા છે, રહી છે પાણીમાં, પેદા થાય છે જમીનમાં, અને માના દૂધ પીધા વગર પણ એને ખબર છે કે મારે દરિયાની સફર ખેડવાની છે અને તરવા પણ માંડે છે. એટલે આ એક કુદરતી કલા જ છે.
1: અને તમે સતત નજીકથી એ બધાનો અનુભવ જે છે એ કરી રહ્યા છો, અને ઘણા વર્ષોથી દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે પણ કામકાજ કરી રહ્યા છો.
0: તો આ તકે હું સરકારને પણ એક વિનંતી કરવા જઈ રહ્યો છું કે જે રીતે દ્વારકા પાસે, માધુપુર પાસે દરિયા બચાવ ઉછેર કેન્દ્ર છે, તો જો અમારા વિસ્તારમાં પણ જો કરવામાં આવે ને તો આપણે આ કાચબને સારી રીતે આપણે સંભાળ રાખીએ. કે મહિનો દિવસ થાય ને તો એની ઢાલ ને બધી મોટી થાય, એટલે બીજા પ્રાણી પક્ષીઓ ખાઈ ન જાય.
1: તમે કોઈ NGO ચલાવતા નથી કે એની સાથે સંકળાયેલા નથી, પણ તેમ છતાંય ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને પ્રવૃત્તિઓ કરો છો, એના વિશે થોડી વાત કરો.
0: હા કાનનબેન, આ બધી પ્રવૃત્તિ મેં ગીધની કરી, દરિયાઈ કાચબની કરી, વિદેશથી આવતા પક્ષીઓની કરી, ચકલીઓની કરી, સિંહો ઉપર મેં એટલું કામ કર્યું છે. તો સરકારે મારી નોંધ પણ લીધી 2006-07 ની અંદર. મને અમરેલી જિલ્લા માનદ વાઇલ્ડ લાઈફ વોર્ડનો હોદ્દો પણ આપ્યો, અને ગુજરાત સરકારની લાયન કન્ઝર્વેશન સોસાયટી અને ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટાઇઝ એ કમિટીમાં પણ મેં લીધો. મેં મોદી સાહેબ CM હતા ત્યારે એમની સાથે ઘણું બધું કાર્ય કર્યું છે, અને સાથે રહી અને આ બધા કાર્યો કર્યા છે. તમને હું એક વાત કરું કે અમારા એરિયામાં પીપાઉથી લઈ અને રાજુલા સુધીમાં રેલવે હતી, એમાં 20 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા. ત્યારે મેં મોદી સાહેબને કીધું કે ભાઈ આ ફેન્સિંગ કરવી જોઈએ, તો જ આ બધા સિંહોને આપણે બચાવી શકીશું. ત્યારે અમે ભારત સરકાર રેલવેને પણ લખ્યું કે તમે ફેન્સિંગ કરો, પીપાઉ પોર્ટને પણ કર્યું, પણ ત્યારે ન થયું. ને પછી મોદી સાહેબે એ જમાનામાં લાયન કન્ઝર્વેશન સોસાયટીનું એક NGO બનાવ્યું, ભંડોળ એકઠું કર્યું, અને ભારતમાં સૌ પ્રથમવાર પીપાઉથી લઈને રાજુલા સુધી ફેન્સિંગ કરવામાં આવી અને સિંહોના મૃત્યુ અટકાવ્યા. એટલે સરકાર જોડે રહીને આવા પણ મેં કાર્યો કર્યા છે, અને આ બધા કાર્ય કરવાથી મને પણ ખૂબ આનંદ આવે છે, અને હું લોકોને કરાવું પણ છું. બેન,
1: બહુ સરસ વાત છે. વિરલભાઈ, આ છે ને, મને એક પેલો પ્રસંગ યાદ આવ્યો કે વહેલી સવારના સમયમાં કોઈ એક માણસ છે ને એ ખોબામાં કંઈક લઈ અને દરિયા તરફ દોડતો દોડતો જતો હતો. પછી જેવું અજવાળું થયું તો બીજા બધા માણસો જોયું ને તો એને પૂછ્યું કે શું છે, તો કે આ બધી માછલીઓ છે ને એ બહાર રેતીમાં આવી ગઈ છે. તો કે પણ આમ કરવાથી તને શું ફેર પડશે? તો કે એને તો પડશે ને એમ. એટલે એક માછલી એ જો દરિયામાં જાય છે તો એનો તો જીવ બચે છે. એટલે આપણે વિપુલભાઈ આપણે એમ કહી શકીએ કે એવી રીતે ધીમે ધીમે કરતા 10,000 થી પણ વધારે કાચબા છે એમનું સંરક્ષણ છે, એમાં યોગદાન આપ્યું છે પોતાનું. અને એવી જ રીતે કંઈક એક નવીન વાત પણ એમની પાસેથી આપણને જાણવા મળવાની છે, અને એક એક સિંહણની સ્મૃતિમાં કંઈક એ લોકોએ સ્મારક બનાવ્યું છે, તો પૂછીએ કે એ શું છે.
0: હા કાનનબેન, અમારા વિસ્તારની અંદર 2013-14 ની અંદર પેલો રેલવે અકસ્માત બે સિંહણનો થયો. એ સિંહણનું નામ હતું સુંદરી અને રૂપસુંદરી. ખૂબ જ પોપ્યુલર હતી અને લોકોની વચ્ચે રહેતી હતી અને સરળતાથી રહેતી હતી. તો આ બનાવ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનની અંદર પેલો વેલો બન્યો, ત્યારે હું અમરેલી જિલ્લા વાઇલ્ડ લાઈફ વોર્ડનો હોદ્દો પણ હતો. DFO સાહેબ સાથે જ્યારે એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એની એ પ્રેગ્નન્ટ હતી, 3 બચ્ચા હતા. એટલે ખૂબ દુઃખ થયું કે 2 મૃત્યુ નથી થયા, 5 થયા છે. પછી અમે પર્યાવરણ પ્રેમી થોડાક શોકમાં આવી ગયા, અને એ પોપ્યુલર સિંહ માટે શું કરવું. તો અમારા ભેરાઈના હરસુ રાતા હતા ને એને એમની કિંમતી જમીન અમને આપી, અને આજે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક અમે લોકો એ ભેરાઈ ગામમાં જ્યાં રેલવે ટ્રેકની બાજુમાં એમની જમીન છે ત્યાં આગળ બનાવ્યું છે. દર લાયન ડે ને દિવસે ત્યાં આગળ અમે લોકો સિંહ 40 નું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ. ધારાસભ્યો, સ્કૂલના બાળકો, માલધારીઓ અને ગામના લોકો આજે તાજમહેલ કેમ લો ઓફ સિમ્બોલ એમ, આ એક અમારું સિમ્બોલ છે કે લોકો માલધારીઓ મનુષ્ય

0: સિંહ નો કેવો પ્રેમ છે એનું એક આ ઉદાહરણ અમારું આ સિંહ સ્મૃતિ મંદિર છે બેન.
1: વાહ, ખૂબ સરસ.
2: તો વન્ય જીવો પ્રત્યે જે પ્રેમ, લાગણી અને જે સંવેદના હોય તો આટલી સરસ મજાની પ્રવૃત્તિઓ થઈ શકે કાનનબેન. અને વિપુલભાઈ, તમે બાળકોના ઉત્કર્ષ માટે કંઈક પ્રવૃત્તિઓ કરો છો, તો એના વિશે થોડી વાત કરો.
0: હા, હું દરેક સ્કૂલ હોય, કોલેજો હોય, મારું પોતાનું વાઇલ્ડ લાઈફ એક્ઝિબિશન છે એ હું ત્યાં બતાવું છું. આ ગીધની વાતો કરું છું, સિંહોની વાતો કરું છું, અને લોકોને, બાળકો સાથે વાર્તાલાપ પણ કરું છું અને બાળકોને પણ મજા આવે છે. મને શોખનો વિષય છે એટલે હું કરું છું. અને અમે સજેશન પણ આપીએ છીએ. માનો કે અમારા રાજુલાના દાતરડી ગામ છે, ડુંગર ગામ છે, ત્યાં આગળ મેં શિક્ષકોને કહીને એક નાનો વિચાર મૂક્યો, પણ એક વટવૃક્ષ બન્યું. મેં બધા બાળકોને કીધું કે ભાઈ એક માચીસ હોય ને એની અંદર બધા પાંચ છ દાણા લાવવા તમારે રોજ, અને સાહેબ 8 દિવસ ભેગા કરી એટલે આખું ટીપડું ભરાઈ ગયું, અને રહી વરે સ્કૂલમાં નાખવાનું. એટલે મોરલા ખાય, કબૂતર ખાય, ચકલા ખાય. એટલે મને ખૂબ મજા આવી કે આમાં શિક્ષકોને બાળકોને સાથે જોડીએ તો ખૂબ સારી કામગીરી થઈ શકે. પછી અમે ચકલીઓના માળા અમારા દાતાઓ દ્વારા દર વર્ષે 5,000 ચકલીઓના માળા, પાણીના કુંડા વિતરણ કરીએ છીએ, અને આ બધી શોખથી કામ કરીએ અને કરાવીએ છીએ.
1: વાહ વિપુલભાઈ, આપણે વાત કરતા કરતા પક્ષીઓનો ઉલ્લેખ કર્યો તો મને યાદ આવ્યું કે યાયાવર પક્ષીઓ માટે પણ તમે લોકો કંઈક કામ કરો છો, એ શું છે?
0: હા બેન, યાયાવર પક્ષી એટલે કે માઇગ્રેટિવ બર્ડ્સ જે યુરોપથી આવે છે, તાજિકિસ્તાન, રશિયા, ત્યાંથી, કેમકે ત્યાં આટલી બધી ઠંડી પડે છે કે બરફ થઈ જાય છે. એટલે આપણો હુંફાળો શિયાળો ગાળવા માટે સૌરાષ્ટ્ર તરફ આવે છે, અને અહીંયા આગળ આવીને બચ્ચા પણ મોટા કરે છે. અને કોઈ ઘાયલ થાય તો અમે વન વિભાગની સાથે રહીને એક બર્ડ હોસ્પિટલ પણ ચલાવીએ છીએ, એની સારવાર પણ કરાવીએ છીએ. પછી એ પક્ષી જ્યાંથી લાવ્યા ત્યાં પાછું મૂકીએ છીએ, અને આ રીતે અમે યાયાવર પક્ષીઓની પણ કામગીરી કરીએ છીએ. આ યાયાવર પક્ષીઓને પણ GPRS આપણે કે મોબાઈલમાં, પક્ષીઓને પણ પાછા મોટા પ્રેગ્નેટ થાય ને એ જ પાછા આ જ વિસ્તારમાં આવે એવું પણ પક્ષીઓમાં છે. હજારો કિલોમીટર કાપીને આપણા ઉફાળો શિયાળો ગાળવા આપણા વિસ્તારમાં આવે છે.
1: વિપુલભાઈ, તમારું કામ એ ઘણું વિપુલ છે.
0: થેન્ક યુ બેન.
1: તો સ્વાભાવિક છે કે સંસ્થાઓ દ્વારા કે સરકાર દ્વારા તમને કંઈક ને કંઈક પ્રકારે પ્રોત્સાહન મળ્યું જ હોય. તમને એવોર્ડ મળ્યો છે, એના વિશે વાત કરો. શેના માટે એવોર્ડ મળ્યો અને ક્યારે મળ્યો છે?
0: હા બેન, આ ફોટોગ્રાફી છે ને, મેં સાધનની સાધના બનાવી મેં આપણે વાત કરી ને, એટલે મને શોખ હતો. એટલે રાજુલા જેવા વિસ્તારમાં 1996 મેં ભાટીયન વાંકાનેરનું તસવીર પ્રદર્શન કર્યું, જીતેન્દ્રભાઈ સોઢાનું પ્રદર્શન કર્યું, પથિકભાઈ પટેલનું કર્યું, ત્યારે અમારા રાજુલાના આજુબાજુ કે વિપુલ તું કોકનું શું કામ પ્રદર્શન કરો? પણ મારે આ બધા ફોટોગ્રાફરો જે ગુજરાત લેવલના હતા એમાંથી કાંઈક ને કાંઈક શીખવું હતું. ત્યારે આજે મને ગુજરાત સરકાર લલિત કલા અકાદમી દ્વારા મને ગુજરાત ગૌરવ એવોર્ડ પણ ફોટોગ્રાફીમાં મળ્યો છે.
1: બરાબર.
0: એટલે આજે લલિત કલા અકાદમી મારા એક્ઝિબિશન ગુજરાત સરકાર કરે છે, ભાવનગરમાં પણ કર્યું, ટૂંક સમયમાં મારું રાજકોટ પણ એક્ઝિબિશન થવાનું છે. એટલે આજે મને ખૂબ ગૌરવ છે કે જે હું ફોટોગ્રાફીમાં જોડાણો હતો અને વાઇલ્ડ લાઈફમાં ગયો એનાથી મને ખૂબ બધું મોટું બેનિફિટ મળ્યું છે. અને આજે મને ગર્વ છે કે હું ફોટોગ્રાફીની સાથે સાથે સંરક્ષણ સંવર્ધન વન વિભાગની સાથે રહી અને કેમ કરું એમનો મને ખૂબ આનંદ છે બેન.
2: વાહ, તો વિપુલભાઈ બહુ સરસ, તમને સરકારે સન્માનિત પણ કર્યા એટલે સમાજે આવા લોકોને પોખવા જોઈએ ને તમને પોખ્યા પણ ખરા. હવે એક આપણી પાસે સમય ઓછો છે, પણ મને એવો પ્રશ્ન થાય છે કે તમે વ્યવસાય ફોટોગ્રાફર અને આટલી બધી અનેકવિધ વન્ય જીવોના સંરક્ષણની પ્રવૃત્તિઓ કરો છો, તો વ્યવસાય અને શોખ આ બંને વચ્ચે તાલમેલ, પછી પૈસાનું તાલમેલ હોય, સમયનું તાલમેલ, એ કેવી રીતે બેસાડો છો?
0: વિરલભાઈ ખૂબ સાચી વાત કરી, કેમ કે દરેક મનુષ્યને આવક તો હોવી જ જોઈએ. અને ફોટોગ્રાફી છે ને એક સિઝનેબલ બિઝનેસ છે. અમારે લગ્ન ગાળો હોય, બાકી કમૂરતા હોય તો અમને કોઈ પૂછે પણ નહીં. એટલે એ દરમિયાન હું સદઉપયોગ આ બધું વાઇલ્ડ લાઈફ ઉપર કરી રહ્યો છું. અને ફોટોગ્રાફી પહેલાના જમાનામાં તો રીલ હતી, હવે તો બધા હાઈટેક કેમેરા આવી ગયા છે, ગમે એટલા ફોટા પડો એટલે કઈ ખર્ચો આવતો નથી. પહેલા તો ખર્ચાની પણ બીક લાગતી હતી. એટલે આ જમાનામાં હું સારા ફોટોગ્રાફ્સ પણ લઉં છું. તમે નહીં માનો, મને વર્લ્ડ લેવલે એક ફોટોગ્રાફ્સના 3 લાખ રૂપિયા પણ મળેલા છે.
2: અરે વાહ,
0: એટલે

0: ફોટોગ્રાફીમાં એવું નથી કે કઈ નથી, પણ તમારી કુશળતા, તમારું કાર્ય શું છે, કઈ બાજુ તમે એને વળાંક આપી રહ્યા છો, એ ખૂબ મહત્વનું છે. આજે એ જમાનામાં 95માં વિચારતો કે મારા ફોટા આવશે કે નહીં, આજે મારા ફોટોગ્રાફ્સ દરેક દૈનિક પેપરોમાં, આજ મારા ઇન્ટરવ્યુ પણ આવે છે, તો આ એક મને ખૂબ ગૌરવની વાત છે કે હું ફોટોગ્રાફી સાથે સાથે વન વિભાગમાં આ સંરક્ષણ સંવર્ધન પર્યાવરણનું કામગીરી કરું છું. એ મને ખૂબ ગમે છે અને મને મજા આવે છે, એટલે કરું છું.
1: ખુબ સરસ. તો મને લાગે છે કે વિરલભાઈ કે કેટલી મજાથી વિપુલભાઈ કામ કરે છે એનો અનુભવ મિત્રોને એમના અવાજ ઉપરથી જ થઈ ગયો છે. અને સ્વાભાવિક છે કે વિપુલભાઈ સાથે વાત કરવા માટે આપણા મિત્રો પણ આમ તત્પર થયા છે. તો આપણે વિપુલભાઈ લહેરી કે જે રાજુલાથી આવ્યા છે, વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત પણ છે અને ફોટોગ્રાફીનો વ્યવસાય પણ કરે છે, એમનો મોબાઈલ નંબર મિત્રોને આપી દઈએ.
2: 98241 7 30 30 7 30 30, અને અંગ્રેજીમાં કહું તો 9824173030.
1: અત્યારે આપણે એક કામ કરીએ, એક સરસ મજાનું ગીત સાંભળીએ, બરાબર ને, અને છૂટા પડીએ અને બધા મિત્રોને કહીએ રામ રામ.

0: ટેકાના દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી અને ગ્લાસ્કો રાષ્ટ્રમંડળ રમત 2026નું આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ યુવાનો સારી રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ.
1: આજ હમ સભી જીસ અભિયાન કે સાક્ષી બન રહે હૈ વો અભિયાન व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, આત્મવિશ્વાસ સે ભરપૂર હો ઓર ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હંમેશા હંમેશા દૂર હો.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે કેફી પદાર્થનું વ્યસન લોકોને તેમના લક્ષ્યથી ભટકાવે છે અને તેમના સપના પ્રાપ્ત કરવાથી દૂર કરે છે.
1: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ. ઓર જબ પરિવાર મેં સમાજ મેં એસા હોતા હૈ ઓર કહીં ના કહીં રાષ્ટ્ર કી શક્તિ ભી કમજોર પડ જાતી હૈ. ઓર ઇસલિયે હમેં હર એક યુવા કો નશે કે ચુંગલ મેં ફંસને સે બચાના હૈ.
0: દેશભરના 28,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓ પણ સમાવેશ થાય છે. આ નાણાકીય વર્ષના પ્રથમ

દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી. વૈશ્વિક તેલ બજારની સમિતિની સમીક્ષા કરવા માટે આજે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરાયો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્યોએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ તેલ બજારની સ્થિરતાને ટેકો આપવાનો અને ભાગ લેનારા દેશોને અગાઉના વધુ ઉત્પાદન માટે વળતર ઝડપી બનાવવાની મંજૂરી આપવાનો છે. આંધ્રપ્રદેશ અને ઓસ્ટ્રેલિયાની સરકારે અમરાવતીમાં સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, સમાવિષ્ટ શિક્ષણ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસમાં સહયોગને મજબૂત બનાવવા 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આંધ્રપ્રદેશના શિક્ષણ, માહિતી અને ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી નારા લોકેશ અને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શિક્ષણ, નાગરિકતા, કસ્ટમ્સ અને બહુ સાંસ્કૃતિક બાબતોના સહાયક મંત્રી જુલિયન હિલની ઉપસ્થિતિમાં આ કરાર થયા. અગાઉ શ્રી હિલના નેતૃત્વમાં એક ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ અમરાવતીમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને મળ્યું હતું. તે દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના ઝડપી આર્થિક વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓ અને વ્યવસાયોને રાજ્યમાં રોકાણ અને સહયોગ વધારવા આમંત્રણ આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસની બેઠક આવતીકાલથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણના મુખ્ય વિષય પર આધારિત છે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત યુએના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે. બેઠકનો હેતુ બ્રિક્સ સંયુક્ત આંકડાકીય પ્રકાશન દ્વારા આંકડાઓના પ્રસાર, આંકડાકીય પ્રણાલી નવીનતા તથા જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં જીઆઈ અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે, જેથી ભારતના જીઆઈ ટેગવાળા હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકાય. કાપડ રાજ્યમંત્રી પાવિત્રા માર્ગારિતા આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે, જેમાં લગભગ 10 દેશોના ખરીદદારો, નિકાસકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ પરિષદ ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની સ્થિતિ મજબૂત કરશે. દેશભરમાંથી 100થી વધુ જીઆઈ રજીસ્ટર્ડ હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. ઇન્ડોનેશિયાના મદુરા ટાપુના પાણીમાં આજે 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતી એક હોડીમાં આગ લાગતા 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 41 લોકો ગુમ છે. તપાસ અને બચાવ સંસ્થાએ જણાવ્યું હતું કે હોડીના 225 મુસાફરોને બચાવી લેવાયા. ગુમ થયેલા મુસાફરોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, માહે, રાજસ્થાન અને ઉપહિમાલય, પશ્ચિમ બંગાળમાં આજે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 2 દિવસ જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા અને વીજળી પડવાની સ્થિતિ યથાવત રહી શકે છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ગવર્નર બોબ ફર્ગ્યુસને રાજ્યવ્યાપી કટોકટી જાહેર કરી છે અને આગ પર પ્રતિબંધ લાદ્યો છે, કારણ કે ભારે પવનને કારણે ઝડપથી ફેલાતી જંગલની આગ લગભગ 3,000 એકર સુધી પહોંચતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું. રાષ્ટ્રીય હવામાન સેવાએ ભારે પવન અને ઓછી ભેજને કારણે મધ્ય અને પૂર્વ વોશિંગ્ટનના ભાગો માટે વોશિંગ્ટનની પહેલીવાર ખાસ કરીને જોખમી પરિસ્થિતિની રેડ ફ્લેગ ચેતવણી જારી કરી છે. ઇજાગ્રસ્ત ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકાના ભારતની 2 ટેસ્ટ મેચના પ્રવાસમાંથી બહાર રહી શકે છે. શ્રીલંકાની આ શ્રેણી આગામી 15 ઓગસ્ટે ગાલેમાં શરૂ થશે. બેંગલુરુના ઉત્કૃષ્ટા કેન્દ્ર ખાતેની રમતગમત વિજ્ઞાન ટુકડી આગામી વ્યસ્ત કેલેન્ડરને ધ્યાનમાં રાખીને આ અનુભવી ઝડપી બોલરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવામાં ઉતાવળ કરવા દેવા માંગતી નથી. 2026 રાષ્ટ્રમંડળ રમત આજે રાત્રે ગ્લાસ્કોના પ્રતિષ્ઠિત હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે 1:30 વાગે શરૂ થશે અને રમતગમતની શ્રેષ્ઠતા, મિત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાના 11 દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે અમદાવાદને ઔપચારિક રીતે રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે, જે ભારતને શતાબ્દી 2030 આવૃત્તિ માટે યજમાન બનાવશે. ગ્લાસ્કોના પ્રખ્યાત હાઇડ્રો એરેના સ્ટેડિયમમાં 13,000 જેટલા લોકો બેસી
પહોંચી શકે તેટલી ક્ષમતા છે તે 11 દિવસની એથ્લેટિક સ્પર્ધાને અંતિમ તબક્કામાં પહોંચાડશે। આ કાર્યક્રમ અસંખ્ય સ્વયંસેવક

નો આભાર માનવાનું કામ પણ કરે છે અને સાંસ્કૃતિક સંગઠનો અને સમુદાય જૂથો દ્વારા છેલ્લા સમય માટે પ્રદર્શન સાથે યજમાનોને રજૂ કરે છે. 2030માં અમદાવાદમાં 24મી રાષ્ટ્રમંડળ રમતમાં સત્તાવાર ટ્રાન્સફર પણ આ કાર્યક્રમમાં દરમિયાન થશે. દૂરદર્શન ચાહકો માટે સમારોહનું જીવંત પ્રસારણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી અને ગ્લાસ્કો રાષ્ટ્ર રમત મંડળ 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ વારમાં જોડાઈએ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર સાથે અને સાંભળીએ રવિવાસરીય સંગીત સભા અંતર્ગત સુધાકર દેવલેનું ગાયન.